નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે. કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે યાર. ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી ફક્ત માનવી એકલો જ પૈસા કમાય છે, પણ બીજો એક પણ જીવ ભૂખ્યો રહેતો નથી અને માનવી ક્યારે ધરાતો નથી. મિત્રો, આ વિચાર એટલા માટે ઉત્તમ છે કારણ કે આપણે સૌ પેટીઓ રળવા માટે કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ. પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી. આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે

આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી, અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે અને તમારા પ્રિય પાત્ર બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક 10-12 વર્ષનો બાળક શાળાએ જતો હતો અને એને લાલ રંગની પેન્સિલ બહુ જ ગમતી. એટલો બધો લગાવ એના માટે. હવે એ પેન્સિલ છે ખોવાઈ ગઈ. એને રડાકૂડ કરી નાખી, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ. એમ કરતા એ થોડો 15-16 વર્ષનો થયો. પછી એને સમજાયું કે પેન્સિલ એટલી મહત્વની નહોતી, હવે એને પેન ગમવા માંડી, અમુક બ્રાન્ડની જ પેન. હવે પેન પણ ખોવાઈ ગઈ. ફરી પાછી રડારો, માં મારી પેન ખોવાઈ ગઈ, માં મારી પેન ખોવાઈ ગઈ. હવે પાછો થોડો મોટો થાય છે અને હવે એને સમજાયું કે આ પેનથી જે લખાય છે એ પુસ્તક વધારે મહત્વના છે. અને એ પુસ્તકો માટે થઈને ખૂબ લગાવ થયો, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું. પણ એની દ્રષ્ટિ નબળી પડી ગઈ. હવે એની મા પાસે રડે છે કે મારી જુવાની ચાલી ગઈ, મારી જુવાની ચાલી ગઈ. એમ એમ કરતા થોડા સમયમાં એની મા પણ ચાલી જાય છે અને હવે એને સંબંધોનું મૂલ્ય સમજાય છે. અને હવે આખા ગામમાં ફરતો રડે છે, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ. વાર્તા તો નાની છે પણ એનું હાર્દ એ બહુ મોટું છે. ડિટેચમેન્ટ ઇઝ ધ ડેસ્ટિનેશન. શ્રી કૃષ્ણનો અનાસક્તિ યોગ પણ આ જ કહે છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સંબંધ એની એક્સપાયરી ડેટ હોય જ છે.

શ્રોતા મિત્રો, જિંદગી વિશે બહુ સુંદર પંક્તિઓ મારી પાસે આવી છે, મારે તમારી સાથે વહેંચવી છે. જીવી લો કંઈક એવી રીતે, જીવી લો કંઈક એવી રીતે કે લાગે જિંદગી આપણને નહીં પણ જિંદગીને આપણે મળી ગયા હોઈએ. અદ્ભુત આ પંક્તિઓને સમર્થન આપે છે આ બીજી પંક્તિઓ. જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે, જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે અને તમારી અંદરથી અવાજ આવે કે હજુ એક પ્રયાસ તો કર, તો સમજી લેવાનું છે કે આ વખતે તમારી જીત પાક્કી છે. જીવનમાં આમ થતું જ હોય છે કે જિંદગીને આપણે જીવવાની છે એવા વિચાર સાથે આપણે જીવતા હોઈએ, પણ જો એમ લાગવા માંડે અથવા એવા પ્રયાસો કરીએ કે આ જીવન છે આપણને જીવી જાય, જેમ વહે છે સમય તેમ વહેતા રહીએ, સુખ હોય કે દુઃખ આપણે માણસ બનીને દયા કરુણા અને આપણી સાથે આપણા પરિવાર અને સમાજ અને બીજાનો પણ વિચાર કરતા રહીએ તો જીવન આપણને સ્વીકારી લે છે. અને એવી જ વાત છે કે નાસીપાસ થવાનું નથી જીવનમાં, ક્યારે જ્યારે તમારું હૈયું એમ બોલી ઉઠે છે એક થઈ જાય, એક વાર ફરી થઈ જાય, સમજી લો કે તમે જીવનને પણ જીતી ગયા છો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પંથે પંથે સંગ બદલાશે, પંથે પંથે સંગ બદલાશે, અવિરત ચાલવું એ આદત તું રાખ, ગરજ પતે ને રંગ બદલાશે, ગરજ પતે ને રંગ બદલાશે, હકીકત પચાવતું એ કાળજું તું રાખ. આપણા સૌના સંસારમાં આ ક્રમ તો રહેવાનો જ છે, પણ સતત ચાલતા રહેવું જીવન સાથે અને

આપણા કાળજાને મજબૂત રાખવું એ તો આપણા હાથની વાત છે. કહે છે ને કે વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા વ્યક્તિત્વમાં અમુક વ્યક્તિઓ એવા પણ આપણે મળી જાય અથવા તો શોધી નાખવા પડે કે જેની પરિભાષા જીવનભર આપણા માટે ક્યારેય બદલાય નહીં. અને એવા ન બદલાતા પરિભાષિત વ્યક્તિઓનો સંબંધ સાચવી રાખવો જોઈએ. ત્યાં ઝૂકવું પડે તો ઝૂકી જવું જોઈએ. ત્યાં તમારું ઝૂકેલું પણ તમને ઉન્નત શિખર પર પહોંચાડે છે. સબમિશનને શરણાગતિનો સ્વીકાર ભાવ આપે છે. અને એવા જ વ્યક્તિઓ તમારા જીવનનું મૂલ્ય તમને અપાવે છે. તમને મોક્ષ જેટલો જ આનંદ અને પરિતૃપ્તિ કરાવે છે. યાદ રાખો, આપણે એ વ્યક્તિઓને શોધવાના છે અથવા મળે ત્યારે ઓળખી લેવાના છે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કેટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે. એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા. અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેડ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા. અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યું. અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ના આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડ મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કાંઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

लो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आरजे एआर। ईश्वरे बनावेला बधा जीवों माथी फक्त मानवी एकलो ज पैसा कमाए छे, पण बीजा एक पण जीव भूख्या रहता नथी अने मानवी क्यारे धरातो नथी। आ उत्तम सुविचार छे, कारण के आपणे सौ कारण आपीए छीए कि पेटियो रड़वा अमारे कमावो पड़े अने दुनियावी सुख पाछळ आपणे भोग विलास पाछळ ए नाणा खर्चीए छीए अने एना माटे ज साची रीते कमाईए छीए એવું કહેવાય। પણ વાત એ છે કે એ કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ। તો મિત્રો, કર્મ કરવાનું છે, પૈસા તો કમાવાના છે, પરંતુ સિદ્ધાંત અને સામાજિક જે દુનિયાવી નિયમો છે જેનાથી બીજા જીવનું કલ્યાણ થાય એને ક્યારેય નેવે મૂકીને ધન દોલત ન કમાવી જોઈએ। કારણ કે ઉપરવાળાએ જન્મ આપ્યો છે તો અન્ન માટેનું વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં મળી આવે છે. ઋગ્વેદના 10મા મંડલમાં 85મા સ્તોત્રની અંદર આ વિવાહ સૂક્તમ નામનું સ્તોત્ર મળી આવે છે, જેની રચના સૂર્યપુત્રી સૂર્યાએ કરેલી છે. હવે સૂર્ય ભગવાન છે એ પોતાની પુત્રી સૂર્યાના લગ્ન અશ્વિની કુમાર સાથે કરાવવા માંગતા હતા, પણ સૂર્યા છે એ સોમદેવ સાથે પરણવા માંગતા હતા. તો ખુશી ખુશી સૂર્ય ભગવાને તેના લગ્ન સોમદેવ સાથે કરાવી દીધા અને અશ્વિની કુમારો છે એ સોમદેવના બેસ્ટમેન બન્યા, એટલે કે અણવર બન્યા. અને એટલે આ સ્તોત્રને સૂર્યા સ્તોત્ર કે સૂર્યા સોમ સ્તોત્ર પણ કહેવામાં આવે છે. આજના અત્યારના સંદર્ભમાં જોઈએ તો આપણા જે હિન્દુ લગ્ન સંસ્કાર છે એમાં પણ એ જ શ્લોકો વડે આ સંસ્કાર સંપન્ન કરાવવામાં આવે છે, અને જેમાં આ નવદંપતિ છે એના માટે એક સમૃદ્ધ જીવન જીવવા માટે થઈ અને પ્રાર્થનાને કામના કરવામાં આવે છે. તો આપણે અત્યારે પણ આ લગ્નની અંદર જે ઉજવણીને જેટલું મહત્ત્વ આપીએ છીએ એટલું જ મહત્ત્વ આ પ્રાચીન વિધિ વિધાનોને પણ આપવું જોઈએ. અને અગ્નિદેવની સાક્ષીએ આ લગ્નનું બંધન છે એ ઉજવવું જોઈએ.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને, કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું. સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ.

સુંદર મજાનો સંદેશો મને મળ્યો. એમાં લખ્યું હતું કે કિંમત અથવા જીવનમાં સંબંધો, માણસ અને કામનું મૂલ્યાંકન કોઈ કરતું નથી, અને કરવું પડે તો કેવી રીતે કરવું તે સમજાતું નથી. મેં એમને જવાબ આપ્યો કે કિંમત એ પાણીની નથી, તરસની છે. કિંમત મૃત્યુની નથી, શ્વાસની છે. સંબંધ તો ઘણા છે જીવનમાં, તમારા અને મારા, પણ કિંમત સંબંધોની નથી, તેના ઉપર મૂકેલા વિશ્વાસની છે. શ્રોતા મિત્રો, તમે પણ વિચાર કરી લેજો, મૂલ્યાંકન અને કિંમત આંકવા જતા આપણે સાચી વસ્તુની સાચી કિંમત આંકીએ

પછી એ કરતા આપણે કોની કિંમત આંકવા બેઠા છીએ એ વિચાર કરી લેવો. અમૂલ્ય કે પછી જેનું કંઈ પણ મૂલ્ય નથી, આ બંને શબ્દ વચ્ચે કોઈ ભેદ છે ખરો? વિચાર તો કરી જુઓ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન.

0: સર્વ કાર્યોનો જનક વિચાર છે. વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને

0: સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: ગીતામૃતમ 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં આપણે અત્યારે ચાલી રહ્યા છીએ. કૃષ્ણ છેલ્લે એમ કહેતા હતા કે એતામ વિભૂતિ યોગમ ચ મમ યો વેત્તિ તત્વતઃ, મારા વિભૂતિ યોગને જે તત્વતઃ જાણે છે. અગત્યનો શબ્દ હતો તત્વતઃ. માહિતીઓ એકઠી કરીએ તો એ તત્વતઃ જાણવું ના કહેવાય, તત્વજ્ઞાન શબ્દ જ એ ઉપરથી પડ્યો છે. તત્વતઃ જે જાણે તે નિશ્ચલપણે યોગની સાથે જોડાય, તેનો ઈશ્વરની સાથે સીધો સંબંધ બંધાય અને તે ઈશ્વરને પ્રાપ્ત કરે, આમાં કોઈ શંકા રાખવાની જરૂર નથી. આગળ ચાલીએ છીએ આપણે 10મા અધ્યાયના 8મા શ્લોક તરફ. અહમ સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે માં બુધાઃ ભાવ સમન્વિતાઃ. બુધાઃ બુધજનો, બુધજનો એટલે જ્ઞાની જનો, જે લોકોના મનમાં, જે લોકોના અંદર કંઈક જ્ઞાન છે એવા, સાદી રીતે કહીએ તો બુદ્ધિમાન માણસો. ફક્ત બુદ્ધિમાન એમ કહીએ એટલે તો પછી જરા પ્રશ્ન થાય છે, કારણ કે બુદ્ધિને આપણે અંતઃકરણનો એક ભાગ કહ્યો છે. અહીંયા હું અર્થ કરતી વખતે એટલું ઉમેરું છું કે બુધાહ એમ કહીએ ત્યારે એ બુદ્ધિમાન જનો, એટલે કોઈ પણ વસ્તુને સમજવાની જેમનામાં વિશેષ શક્તિ છે એવા જ્ઞાનીમાં હોય એવો એક શ્લોક છે કે જ્ઞાનીઓને સહેલાઈથી સમજાવી શકાય, સાવ અજ્ઞાની હોય એને પણ સમજાવી શકાય. પણ જ્ઞાન લવ દુર્વિદગ્ધમ બ્રહ્માપિચતમ નરમ નરંજયતે, અધૂરું જ્ઞાન હોય અને એના કારણે હું જ્ઞાની છું એમ માનીને બેઠો હોય તો એને કોઈ સમજાવી શકે નહીં, એ બુધ નથી. બુદ્ધિમાન એ છે કે જે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જવા માટે સતત તૈયાર હોય. આનો ભદ્રાહ કર્તવો યંતુ વિશ્વતઃ, એવું વેદમાં કહેવાયું છે. ઉત્તમ વિચારો ચારે દિશાએથી, કોઈ પણ દિશાએથી, વિશ્વતઃ બધી બાજુથી અમને આવીને મળો, પ્રાપ્ત થાઓ. એટલે જે અમારી પાસે અત્યારે નથી એવો વિચાર, જેના વિશે અમે ચિંતન નથી કર્યું એવો કોઈ વિચાર અમારી પાસે આવો, અમે એને સ્વીકારવા તૈયાર છીએ. વિશ્વતઃ હું જે કહું છું તે સાચું એમ જ્યારે કે કોઈ જ્ઞાની, ત્યારે સમજવું કે આના કરતા મોટો અજ્ઞાની બીજો કોઈ નથી. મોટું બ્રહ્માંડ છે, તમે ન જાણતા હો એવું ઘણું બધું હોઈ શકે છે. બુધાઃ, આવા બુધજનો કે જે જ્ઞાનને સ્વીકારવા માટે સર્વદા સિદ્ધ છે અને સર્વથા સિદ્ધ છે, એટલા માટે બુધાહની સાથે એક વિશેષણ અહીંયા ઉમેર્યું છે. ભાવ સમન્વિતા.

સમન્વિતા, એમની અંદર ભાવ સમાયેલો હોય. ભાવ ના હોય તો કોરું જ્ઞાન, એ કોરું જ્ઞાન કશા કામનું નથી. એ તો પરુષ હોય છે, કઠોર હોય છે. એટલે આપણા પુરાણોએ સામાન્ય માણસને સમજાવવા માટે કથાઓના, આખ્યાનોના, વાર્તાઓના માર્ગ લીધા. એમાં પણ બાકી બધા પુરાણ, 17 પુરાણ રચી નાખ્યા વેદવ્યાસજીએ, પણ એમને શાંતિ નહોતી મળતી, કારણ કે એમાં જ્ઞાન હતું. અને જ્ઞાન કોઈને કોઈ રીતે, કોઈના ને કોઈના મુખે એમણે પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્ઞાન તો પરુષ હોય છે, કઠોર હોય છે, તેજસ્વીતા એનામાં હોય છે, એટલે થોડુંક દાહક પણ હોય છે. એમણે કહ્યું કે મને કેમ આમ થાય છે, મને સંતોષ, મને શાંતિ કેમ નથી. કહેવામાં આવ્યું કે આ 17 પુરાણોમાં જ્ઞાન તો છે, પણ ભાવ ક્યાં છે, રસ ક્યાં છે, આસ્વાદ્યતા ક્યાં છે. એ જો હોય તો એ જ્ઞાન સરળતાથી કોઈના પણ મનની અંદર ઉતરી જાય. અને સરસ છે એટલે સાથે ને સાથે આનંદ આપતો જાય. રસ્ય તે અસૌ ઇતિ રસ્ય, રસ આનંદ આપે. આનંદ સાથે, ખાલી ગમ્મત સાથે જ્ઞાન એવા શબ્દો આપણે પ્રયોજીએ છીએ એ અપર્યાપ્ત છે, અધૂરા છે. એટલું નહીં, એ જ્ઞાન એટલે જ્ઞાન નથી, એ તો ઇન્ફોર્મેશન હોય છે. ગમ્મત સાથે અપાય, બરોબર છે, એક રસ્તો છે. પણ રસપૂર્વક, ભાવપૂર્વક, એટલે ખાલી બુદ્ધ જાણ નહીં, પણ અહીંયા શબ્દ વાપર્યો ભાવ સમન્વિતા, જેમની અંદર ભાવ છે. આપણે છીએ ને, જેમ આપણા શરીરની અંદર બધા જુદા જુદા તંત્ર ચાલે છે, શ્વસન તંત્ર ને, પચન તંત્ર ને, પ્રજનન તંત્ર ને, રુધિરાભિસરણ તંત્ર ને, આવા જે બધા તંત્ર ચાલે છે એમાં બે તંત્રોને આપણે ભૂલી જઈએ છીએ. એક છે બુદ્ધિતંત્ર અને બીજું છે હૃદય તંત્ર. ભગવાને બે વસ્તુઓ આપી છે આપણને, જે પ્રાણીઓને આપવામાં કંજુસાઈ કરી છે. તે બે વસ્તુઓ છે મગજ અને ભાવ, લાગણી. એટલે એક લાગણી તંત્ર ચાલે છે અને એક બુદ્ધિ તંત્ર ચાલે છે. કેટલાક લોકો માત્ર પોતાનો બધો જ વ્યવહાર બુદ્ધિના દોરવાયા કરે, એટલે બુદ્ધિ આવે એટલે તર્ક આવે, તર્ક આવે એટલે તર્કની સાથે જોડાયેલી વસ્તુઓ આવે, અને હૃદય આવે એટલે લાગણી આવે, પ્રેમ આવે, ભાવ આવે. અહીંયા આ કહે છે કે આ બંનેને સાથે રાખવા પડે, બુદ્ધિપૂર્વક સમજવાનું અને લાગણીપૂર્વક વર્તવાનું. ભાવ ના હોય તો નહીં ચાલે. ભાવ સમન્વિતા બુદ્ધા, એવા બુદ્ધજનો. બુદ્ધજનો માટે એક સારો શબ્દ વાપરી શકાય, ડાયા માણસો. એવા બુદ્ધજનો કે જેમનું લાગણી તંત્ર ચાલુ છે અને લાગણી તંત્ર કામ કરે છે તો એની અંદર ભક્તિ આવે છે, ભાવ, અને એ આવે છે તો શ્રદ્ધા આવે છે. બાકી કેવળ બુદ્ધિ તો તર્ક કર્યા કરશે, કેમ કેમ કેમ કેમ. તર્કનો કોઈ અંત નહીં આવે. કોઈ એક ઠેકાણે તો શ્રદ્ધા બેસાડવી પડશે, કોઈ એક જગ્યાએ તો આપણે

સમર્પણ કરવું પડશે. એટલા માટે અહીંયા પેલા બુદ્ધજનો માટે ભાવ સમન્વિતા શબ્દ વાપર્યો. આ જે જ્ઞાન છે, જે કહેવાયું છે, જે ઈશ્વરનો વિભૂતિ યોગ છે, એને કેવળ તર્કથી સમજવાનો નથી, એને ભાવપૂર્વક અનુભવવાનો છે. આ બે થાય તો ભાવ સમન્વિતા બુદ્ધા, બુદ્ધા નથી બુધાહા છે, ભાવ સમન્વિતા બુધાહા માં ભજંતે, જો મારું ભજન કરે તો. ભાવપૂર્વક, રસપૂર્વક, ભક્તિપૂર્વક, જ્ઞાનને આધારે જો મને ભજતા હોય, કેવા મને ભજતા હોય, તો અહીંયા જ્ઞાનની વાત ફરી પાછી આવી ગઈ, જે આગળ ચાલે છે. આખી જ્ઞાન યોગની વાત ચાલે છે, એટલે અહીંયા જ્ઞાન આવશે. એ કહે છે કે અહમ સર્વસ્ય પ્રભવો, જે મેં તને આગળ વાત કહી કે આ સમસ્ત જગતનો પ્રભવ, એનું ઉત્પત્તિ સ્થાન, એનો આદિ ઈશ્વર છે. મત્તઃ સર્વમ પ્રવર્તતે, અને એ ઈશ્વરમાંથી જ બાકી બધું જ પ્રવૃત્ત થયું છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને ઈશ્વરમાંથી થાય છે. આપણે પ્રભવ અને પ્રલય કયો, એવો જ આ શબ્દ આવ્યો, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. જે જડ છે એ પ્રવૃત્ત છે, જે ચેતન છે એ સાવ સાક્ષીભૂત છે. પણ આ વાતને સમજવી પડે, અચેતન છે અને છતાં પ્રવૃત્ત છે, એ જગત છે આખું, અને ચેતન છે છતાં સાક્ષીભૂત છે. અને ત્યારે એને સમજવું પડે કે આમાંથી જ બધું સર્જાયું છે અને આમાં જ બધું વિલીન થઈ જવાનું છે. અહમ સર્વસ્ય પ્રભવ મત્તઃ સર્વમ પ્રવર્તતે, આ સર્વ જે કંઈ અહીંયા તમારા અનુભવોમાં આવે છે, એ બધું મારા થકી, મારામાંથી પ્રવૃત્ત થયું છે, મારામાંથી જ સર્જાયું છે. એટલે જ્યાં જ્યાં નજર તારી ઠરે ત્યાં ત્યાં યાદ રાખજે કે ઈશ્વર છે, ઈશ્વરનો જ અંશ છે. પણ આ વાતને બરોબર સમજીને, આ જ્ઞાનને અંદર ઉતારીને, પણ ભાવપૂર્વક જો મારું ભજન, ઈશ્વરનું ભજન કરવામાં આવે, તો એ પછી મુક્ત જ છે. અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા, એમ માનીને, એમ જાણીને, ભજંતે માં જે બુદ્ધજનો છે તે ભાવ સમન્વિત થઈને મારું ભજન કરે છે. આવું જગતમાં જોવા મળ્યું છે. એના ઉદાહરણો તમને હું આપી શકું કે આવા જ્ઞાનીઓ આ પ્રમાણે મને, મારા તત્વને સમજીને મને ભજે છે, ઈશ્વરને ભજે છે. પણ ઈશ્વરને ભજે છે એ વખતે એમના અંદર પેલું જ્ઞાન મોજૂદ છે અને ભાવ પણ મોજૂદ છે, એને કારણે એવી રીતે ભજે છે. તો કેવા થાય છે, મચ્ચિત્તા મદગત પ્રાણાઃ બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ માં નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. આવા લોકો જે બુદ્ધજનો છે, જેમને જ્ઞાન છે, જેમને ઈશ્વર એ જ સર્વનો રચયિતા છે, એની સભાનતા છે, જેમના હૃદયની

અંદર લાગણી તંત્ર જાગૃત છે એવા લોકો આપણે કહીએ કે મૃત્યુ પામે એટલે ઈશ્વરને પામી જાય, મૃત્યુ પામવાની ક્યાં જરૂરત છે? અહીં જ આ જગતમાં જ્યાં છે ત્યાં જે સ્વરૂપમાં એ બુદ્ધ જન છે તે સ્વરૂપમાં હોવા છતાં મચ્ચિત્તાહ એમનું ચિત્ત ક્યાં છે? ઈશ્વરમાં છે. બધું કર્યા કરે છે અને ચિત્ત છે એ ઈશ્વરમાં છે. પાણીયારી પાણી ભરીને આવતી હોય પનિહારી, બેડું ચડાવ્યું હોય ઉપર માથા ઉપર, એક ચરડી હોય અને આના ઉપર એક ઘડો હોય, પાણી ભરેલું હોય, ડોકું હાલતું હોય, દુનિયાભરની વાતો કરતી હોય પોતાની સખીઓ સાથે, પણ એનું ધ્યાન તો પેલામાં જ હોય, પાણીમાં જ હોય. નટ છે દોરડા ઉપર આમ ચાલતો હોય, દોરડા ઉપર ચાલે છે, દોરડું હાલે છે, એની નજર એ બધા ઉપર પણ છે, પણ એનું ધ્યાન તો બરોબર દોરડા ઉપર છે. એટલે એક ભક્તે કહ્યું કે પનિહારી કો ધ્યાન લગ્યો મટકી અને દોર કો ધ્યાન લગ્યો નટકી. ક્યાં છે ચિત્ત? ક્યાં છે? ત્યાં આ મારા ભરેલા બેડામાંથી થોડું પણ પાણી છલકાય નહીં, એના માટે એ પ્રયત્ન કરે છે એવું આપણને દેખાય નહીં, કારણ કે એ તો દુનિયાભરની વાતો કરે છે. પણ ક્યારે જરૂર પડે એમ એનું ડોકું આલ્યા કરે છે એની આપણને ખબર પડતી નથી. આપણને એટલી જ ખબર પડે છે કે નદીએથી કે કુવેથી પાણી ભરીને ઘેર ગઈ ત્યાં સુધી એને પોતાના પાણીને છલકાવા દીધું નહીં, એ ઘડો ઉપરથી પડી ગયો નહીં, કારણ કે એનું ચિત્ત ત્યાં જ હતું. નટનું પણ એવું છે, આપણે જોયું. એને કહેવાય મચ્ચિત્તાહ, ઈશ્વરમાં જ બધું જ કામ કરતા હોય પણ ચિત્ત ક્યાં હોય? ઈશ્વરને જ અર્પણ કરેલા છે. પ્રાર્થના તો કરતા હોય છે કે પ્રાણ પ્રાણ સમયે, પણ ઈશ્વરમાં સ્થિર છે, ઈશ્વરને અર્પણ કરી દીધેલા છે પ્રાણ. આ જીવન છે ત્યાં સુધી બરોબર છે, ચાલ્યા કરવાનું છે, પણ પ્રાણ છે એ પરમેશ્વરમાં છે, પરમેશ્વરને એણે અર્પણ કર્યા છે. સમર્પણ ભાવમાં આપણે જોયું હતું મદગત પ્રાણાહ, એમના પ્રાણ મારી અંદર સ્થિર છે. અને આવા લોકો જો બે એકઠા થાય તો કરે શું? કોની વાતો કરે? શેરના ભાવ વધી ગયા છે, પેટ્રોલ મોંઘું થઈ ગયું છે, મારી પાસે આટલા પૈસા પડ્યા છે તો એ પૈસાનું રોકાણ કઈ જગ્યાએ કરું? કે રોગ કેવા વધી ગયા છે? આ બધી ચર્ચાઓ આપણે જગતમાં થતી હોય છે, જોઈએ છીએ. જ્યારે બે માણસો મળે ત્યારે આ જ વાત ચાલતી હોય. પણ જે લોકોએ મચ્ચિત્તાહ, જેમનું ચિત્ત મારી અંદર છે, જેમના પ્રાણ મારી અંદર છે, એવા જે ભક્ત લોકો છે, જે લાગણીશીલ પણ છે અને જ્ઞાનવાન પણ છે, એવા જો બે લોકો સામસામે મળ્યા તો એમની વાતનો વિષય શું હોય? એટલા માટે આપણે એના માટે શબ્દ વાપરતા થયા છીએ. ગુજરાતીમાં બહુ સરસ અને વિવિધ વિસ્તૃત અર્થમાં વપરાય છે એ શબ્દ, સત્સંગ થાય. જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, ગદ્દે સે ગદ્દા મિલે તો કરે લાતમ લાત.

એવા લોકો જો મળે તો પરસ્પર એમની વાર્તાનો વિષય શું હોય? બોધયંત પરસ્પરમ, પરસ્પરને અની આ વાત બોધયંત, એ કહેતા જાય, ઓળખાવતા જાય, એને ખબર છે ને એને ખબર છે. અને એમના મનમાં હરિનું નામ ચાલ્યા કરે એટલે એ સત્સંગ થાય. સાધુઓ મળે ત્યારે સત્સંગ થાય, સજ્જનો મળે ત્યારે સત્સંગ થાય. ક્યાં ગયા છે? તો કે સત્સંગમાં ગયા છે. ખાલી કથા વાર્તા વાંચવામાં કે સાંભળવામાં નહીં, સત્સંગતિમાં ગયા છે. સત્સંગતે કથાય કેમ ન કરોતિ પુંસામ, સત્સંગમાં ગયા છે. એટલે બે આવા બુદ્ધજનો, જ્ઞાનનો જેમની પાસે ડોળ નથી પણ સાચા અર્થમાં એમણે પ્રાપ્ત કર્યું છે, અનુભવ્યું છે, અને લાગણીઓથી એ જ પ્રમાણે એ વર્તતા જાય છે એવા, એટલા માટે આગળ બે શબ્દો વાપર્યા, મત ચિત્તા મદગત પ્રાણા. એમનું ચિત્ત હંમેશા ઈશ્વરમાં છે, બધું જ કરતા હોવા છતાં એમના પ્રાણ ઈશ્વરમાં છે, બધું જ વર્તન કરતા હોવા છતાં બધા જ મમત્વની સાથે, બધા જ વ્યવહારોની સાથે ચિત્ત ક્યાં છે? ત્યાં ઈશ્વરમાં છે. એવા બુદ્ધજનો પરસ્પર મળે ત્યારે પરસ્પરમ બોધયંતઃ, એકબીજાને બોધ કરે. આપણે સામાન્ય રીતે ગુજરાતીમાં બોધ કરે એટલે ઉપદેશ આપે એવો અર્થ કરીએ છીએ. અહીંયા બુદ્ધ ધાતુ છે. બુદ્ધ એટલે જાણવું, જ્ઞાન મેળવવું, પામવું. આવા જે બુદ્ધજનો છે એ પરસ્પરમ બોધયંતઃ, એકબીજાને બોધિત કરે છે, એકબીજાની સાથે એમનો બોધ ચાલે છે. કોનો કોનો બોધ ચાલે છે? બંને જે જાણે છે એનો, બંનેને આ જ્ઞાન છે, બંને ઈશ્વરની અંદર પોતાના ચિત્તને અર્પણ કરી ચૂક્યા છે. અને એટલા માટે એમનો વાર્તાનો વિષય બીજું કશું થતું નથી, પણ એ જ વાતોનો વિષય પણ બને છે. એમની બીજી કોઈ સુખ દુઃખની વાતો નથી થતી, એમની બીજી કોઈ માન અપમાનની વાતો નથી થતી, એમની કંઈ બીજી પામવા ન પામવાની વાતો નથી થતી. એમની વચ્ચે વાત થાય છે તો શેની વાત થાય છે? ઈશ્વર તત્વની વાત થાય છે, જે એકબીજાને જાણે છે છતાં પરસ્પર વાત કરે ત્યારે એ જ વાત કરતા હોય છે. એટલા માટે મેં શબ્દ વાપર્યો સત્સંગ થાય છે એમની બેની વચ્ચે. કથયંતશ્ચ મામ નિત્યમ, એમની વચ્ચે કથન કથા થાય છે. કથા વાર્તા આપણે કહીએ છીએ ને, કથા વાર્તા. તો કથા વાર્તા શેની થાય છે? ઈશ્વર તત્વની. કથયંતશ્ચ મામ, મને, મારી કથા કરે છે, મારી વાત કરે છે, એકબીજાને બોધ કરે. જે બોધ એમની અંદર પોતાનામાં જ છે. અને કથા વાર્તા કરે ત્યારે કોણે શું કાળા કામ કર્યા ને કોણે શું ધોળા કામ કર્યા એની વાતો નથી થતી. કથયંતઃ મામ, મામ જ્યારે આપણે આગળ પણ જોયું છે, જ્યાં મામ શબ્દ વાપર્યો છે કૃષ્ણ ત્યાં આપણે પરમેશ્વર શબ્દ લેવાનો છે. મારી જ કથા વાર્તા કરે છે એ લોકો. કથયંતશ્ચ મામ, ક્યારે? નિત્યમ, હંમેશ. બે એવા જનો મળ્યા એટલે ઈશ્વરનું સ્મરણ, બીજી કોઈ વાત જ નહીં. એવા જનો એમ કરતા કરતા તુષ્યંતિ ચ રમંતિ ચ, એમને જે સંતોષ છે એ એમાં જ છે. આજે અમુક ભાઈ મળ્યા, આપણે વાતો કરી, હવે એ વાતો કરે છે, એમને એ ખબર છે કે આ એનો અંશ છે ને આ એનો અંશ છે, એટલે વાત કરે છે, તો એ જ વાત ચાલ્યા કરે છે. તુષ્યંતિ, એમાં એમને સંતોષ છે. એમાં ફલાણા ભાઈને ત્યાં ગયા મળવા માટે ચાય ના પાઈ એ વાત નથી.

0: એમને આ વાત થયાનો સંતોષ છે કે આજે કેવી સરસ વાતો થઈ, ઈશ્વરના તત્વની વાતો થઈ. તુષ્યંતી ચ, અને એટલા માટે રમંતી ચ, અને રમે છે, રમમાણ થાય છે, એની અંદર લીન હોય છે, માટે એ રમમાણ થાય છે. રમ એનાથી, રમણથી આનંદ હોય તો એમને સંતોષ પણ થાય છે અને આનંદ પણ થાય છે. એ લોકો પરમેશ્વરમાં જ નિરંતર નિત્ય રમ્યા કરે છે, રમમાણ હોય છે, એની અંદર જ એ પોતાના સર્વસ્વને સમર્પિત કરી ચૂક્યા હોય છે. અને આપણે ભક્તજનો કહીએ, આજ ભક્તજનની ભક્તિની ચર્ચાઓ કરતા હોય છે, તેષામ, દસમો શ્લોક આપણે આવે છીએ, તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ તમ યેન માં ઉપયંતિ તે. આવા જે સતત યુક્ત લોકો છે, જે ભજન કરે છે, એમને પ્રીતિપૂર્વકમ, પ્રેમપૂર્વક, મારું જે લોકો આ પ્રમાણે ભજન કરે છે, એવા લોકોને હું બુદ્ધિયોગમ દદામિ, એમને હું બુદ્ધિયોગ આપું છું. એમની અંદર જ્ઞાન યોગ નો પ્રકાશ હું પાથરું છું. બુદ્ધિગમ્ય યોગ, જ્ઞાનથી જોડાવું, તત્વજ્ઞાન, આ તત્વજ્ઞાન છે જેને દર્શન કહીએ આપણે, એ યોગ આવા લોકોને પ્રાપ્ત થાય, ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થાય. અને ઈશ્વરની કૃપા ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે એનો સ્વભાવ આ પ્રમાણેનો થયો હોય. આટલું તો સમજવું જ પડે એને સૌથી પહેલા. એ સમજ્યા પછી એના માટે વાતોના વિષયો પણ બીજા નથી. જીવન જીવ્યા કરે છે શાંતિથી ને આનંદથી, અને ઈશ્વર માત્ર ની જ ભક્તિમાં નિત્ય પોતાની જાતને રમમાણ રાખે છે. તેષામ સતત યુક્તા નામ, આ લોકો સતત યુક્ત છે, નિરંતર મારી સાથે જોડાયેલા છે. સતત યુક્તા નામ, નિરંતર મારી સાથે ધ્યાન વગેરે યોગ વગેરેથી જોડાયેલા છે, મારી અંદર એમનું ચિત્ત પરોવાયેલું છે, એટલે એ સતત યુક્તા નામ. આગળ જે કહ્યું નિત્યમ, એ અહીંયા ફરી એક વખત અહીંયા આ રીતે કહ્યું, એમને બુદ્ધિયોગમ દદામિ, એમના માટે બુદ્ધિયોગ છે, બુદ્ધિયોગ હું એમને આપું છું, ગમે તે એરે ગેરે નથુ ખેરેને આપતો નથી. એટલા માટે એમ કહેવાયું કે ગોપનીયમ ગોપનીયમ ગોપનીયમ પ્રયત્નતા, તો એને હું આ બુદ્ધિયોગ પ્રદાન કરું છું, અને એનું પરિણામ શું, એનું ફળ શું આવશે, માં ઉપયાંતિ, એ મને જ, ઈશ્વરને જ પ્રાપ્ત કરશે. આપણે અત્યારે દસમા અધ્યાયના દસમા શ્લોક સુધી પહોંચ્યા છીએ. દસમા શ્લોકથી આગળ હવે આપણે વધવાનું છે, તો એ પહેલાં આપણે ફરી એક વખત એક દિવસનો સમો લઈ લઈએ, સમયની મર્યાદા છે, એટલે અહીંયા આપણે દસમા શ્લોકે થોભીશું, અને હવે જ્યારે આગળ વધશું ત્યારે અગિયારમા શ્લોકથી આગળ વધશું.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલિ. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. આપણે હિમાચલ પ્રદેશની સફર પર હતા અને આજે આપણે જવાના છીએ કિન્નોરની સફર પર. શાંત એકાંતમાં આવેલું કિન્નોર, ઊંચા ઊંચા શિખરો, ઊંડાણમાં આવેલી ખીણો, હિમનદીઓ અને ધસમસતી વહેતી નદીઓથી ભરપૂર છે. આ સુંદર જિલ્લો પાંખી વસ્તીવાળો છે, તેમાં 77 ગામડા છે. ચાલો આગળ તમને જણાવીએ કાલ્પ, જે કિન્નોરમાં જ આવેલું છે. કાલ્પ શહેર દ્રાક્ષના બગીચાઓ, સફરજનની વાડીઓ, ચીલ, ગોઝા પાઇન, ગંધતરુ અને દેવદારના વૃક્ષોથી વીંટળાયેલું કિન્નોર જિલ્લાનું આ મુખ્ય શહેર 2,759 ફૂટની ઊંચાઈ પર રેન્કોપિયોથી લગભગ 12 કિલોમીટર દૂર આવેલું છે. કિન્નોર કૈલાસના હૃદયંગમ દ્રશ્ય ત્યાંથી જોઈ શકાય છે અને લોર્ડ ડેલહાઉસીએ 19મી સદીમાં હિન્દુસ્તાન તિબેટ માર્ગ બાંધવાનું સૂચન કર્યું ત્યારે તે જાણીતું બન્યું હતું. જોવાલાયક સ્થળો અહીંયા છે નારાયણ નાગિની મંદિર અને બૌદ્ધ મઠો. તૈતી વહેળા નજીક વસેલું ગાઢ જંગલોવાળું લિપ્પા તેના બૌદ્ધ મઠો માટે જાણીતું છે. આગળ હજુ તમને બીજા લોકેશન પર પણ લઈ જવાનું છે. ક્યાંય જતા નહીં, સફર ચાલુ રહેશે. જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

0: પ્રવાસ અને પર્યટન.
1: Look at my dream, I wanna be like him.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. કિન્નોરમાં એક જગ્યા આવેલી છે જેનું નામ છે રેકોંગપિયો. કિન્નોર જિલ્લાનું મુખ્ય મથક રેકોંગપિયો પ્રકૃતિ સૌંદર્યથી વચ્ચે 2290 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ત્યારે ચેન સાંગપો દ્વારા પ્રસ્થાપિત પુરાણું ગોમ્પા હુબોલાંકર આવેલું છે. એક બીજું ગોમ્પા 1992માં દલાઈ લામા દ્વારા સંચાલિત કાલચક્ર સ્મારક સમારંભની દીક્ષાના સ્થાનકનું સ્મારક છે. આ જગ્યા પરથી કિન્નોર કૈલાસનું દ્રશ્ય ભવ્ય લાગે છે. હવે આપણે જઈશું સરહન, જેને કહેવાય છે કિન્નોરનું પ્રવેશ દ્વાર. શિમલાથી લગભગ 176 કિલોમીટર દૂર આવેલ છે. તે હિમાચ્છાદિત પર્વતોથી ઘેરાયેલું અને ભીમકાલી મંદિર માટે જાણીતું સ્થાનક છે. પવિત્ર મંદિર હિન્દુઓ અને બૌદ્ધો દ્વારા સ્થાપ્યું છે. તેતર ઉછેર કેન્દ્ર અને ક્રીડાંગણ અહીંના જોવાલાયક સ્થળોમાંના છે. આપણે કિન્નોર વિશે તો જાણી લીધું, હજુ આગળ આપણે સફર પર જવાના છીએ કુલ્લુના. એની માટે તમારે જોડાયેલા રહેવું પડશે મારી સાથે ભારત પ્રવાસ અને પર્યટનમાં. નેક્સ્ટ આપણે કુલ્લુની સફર પર જઈશું નાનકડા બ્રેક બાદ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. કુલ્લુ, જ્યારે આપણે હિમાચલની વાત કરીએ, શિમલાની વાત કરીએ, ત્યારે ઓલવેઝ કુલ્લુ મનાલી આવી રીતે શબ્દો જોડાતા આવતા હોય છે. કોઈને પૂછે ને કે ક્યાં ગયા હતા ફરવા, તો કહે કુલ્લુ મનાલી ગયા હતા. પરંતુ તમને ખબર છે, મનાલી અલગ જગ્યાનું નામ છે અને કુલ્લુ પણ અલગ છે. બંને જગ્યાઓમાં અંતર ઘણું છે અને એમની વિશેષતાઓ પણ દરેક જગ્યાને સ્પેસિફિક છે, એટલે એનું મહત્ત્વ પણ એ રીતે અલગ અલગ આંકવામાં આવ્યું છે. આજે હું તમને લઈ જવાની છું કુલ્લુની સફર પર, જે આવ્યું છે બિયાસ નદીને કાંઠે. આ નદીને કાંઠે અતિ સુંદર કુલ્લુ ખીણમાં વસેલું આ કુલ્લુ ગામ, જેને પરમાત્માની ખીણના નામે પણ ઓળખવામાં આવે છે, અહીંયા આવેલું છે રઘુનાથજીનું મંદિર, જે જાણીતું છે કેમ કે તે 1657ની સાલમાં બંધાયું હોવાનું મનાય છે. આ ખીણના મુખ્ય દેવતા ભગવાન રઘુનાથજીને સમર્પિત કરવામાં આવ્યું છે. આ મહિમાવંત દેવની મૂર્તિ 400 વર્ષ પહેલાં અયોધ્યાથી લાવવામાં આવી હતી એવું કહેવાય છે. હવે હું તમને જણાવીશ કુલ્લુ દશેરા વિશેની વાત. અહીંયા દશેરાની ઉજવણી ખૂબ જ મોટા પાયે થાય છે. કુલ્લુનો વિશ્વવિખ્યાત દશેરા ઉત્સવ એ સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનાની વચ્ચે મનાવવામાં આવે છે. ઉત્સવની ઉજવણીની શરૂઆત રઘુનાથજી મંદિરથી 1 કિલોમીટર દૂર ઢાલપુરથી કરવામાં આવે છે. આ સમય દરમિયાન કુલ્લુ ખીણના બધા જ દેવી દેવતાઓને રંગરંગીન સવારી દ્વારા ભગવાન રઘુનાથજીના દરબારમાં હાજરી આપવા માટે લઈ આવવામાં આવે છે. તમને ખબર છે, આ દશેરા ઉત્સવ એ વિશ્વવિખ્યાત છે કુલ્લુમાં, અને તમે એને જોશો, એની ઝાંખીઓને જોશો, એટલે તમને અલગ જ અનુભવ થશે. ક્યારેક જવાનું થાય તો આ ઉત્સવમાં જોડાવાનું ભૂલતા નહીં. હજુ નાનકડા બ્રેક બાદ તમને કુલ્લુની આસપાસ કયા સ્થળો છે જે જોવાલાયક છે એના વિશે પણ માહિતી આપીશ. જોડાયેલા રહો ભારત પ્રવાસ અને પર્યટનમાં. ધીસ ઇઝ આરજે અંજલી. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે કુલ્લુની સફર પર હતા. હવે કુલ્લુમાં તમને મેઇન એટ્રેક્શન અને ત્યાંના મંદિર વિશે તો મેં વાત કરી, પરંતુ કુલ્લુની આસપાસ કયા કયા એવા સ્થળો છે જ્યાં તમે જઈ શકો, જ્યાં તમે ફરી શકો અને એના વિશે જાણી શકો? તો સૌ પ્રથમ જગ્યા છે નગર. હવે આ જગ્યા મારી માટે પણ બહુ જ ખાસ છે, કેમ કે જ્યારે અમે રિસેન્ટલી મનાલી ગયા હતા ત્યારે અમે નગરમાં ગયા હતા. ત્યાં અમે નગર હવેલી જોઈ, એના વિશે જાણ્યું અને એ ગામ એટલું સુંદર છે કે ત્યાં એકવાર રોકાવાનું મન જરૂરથી થાય. તો ચાલો નગર વિશે જાણીએ. બ્યાસ નદીના કિનારે આવેલું આ સુંદર સ્થળ 1400 વર્ષ સુધી કુલ્લુ જિલ્લાનું મુખ્ય મથક હતું. તેની સ્થાપના વિશુદ્ધ પાલે કરી હતી અને અહીં 16મી સદીનો કિલ્લો છે જેની વાત મેં કરી. એ કિલ્લાને તમારે અંદરથી જોવા જેવું છે. આજે તે હોટલ તરીકે વધારે પ્રસિદ્ધ છે અને ઘણી ફિલ્મોમાં તે જગ્યાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. નગરમાં 3 જૂના મંદિરો છે જે ભગવાન વિષ્ણુ, ત્રિપુર સુંદરી અને કૃષ્ણને સમર્પિત કરેલા છે. તે પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય રશિયન કલાકાર નિકોલસ રોરિક સાથે પણ સંકળાયેલું છે. નગરમાં નગર હવેલી એટલે કે નગરનો કિલ્લો જે છે તે ઘણા મૂવીઝમાં આવેલું છે. એમાંથી એક મૂવીઝનું નામ તો મને હમણાં પણ ખબર છે, જબ વી મેટ. એમાં એક સોંગ છે, યે ઇશ્ક હૈ બેઠે બેઠાએ જન્નત ગાઈ હૈ. આમાં એક સીનમાં તમને આ કિલ્લો જોવા મળશે. ખૂબ જ સુંદર છે અને ત્યાંનું જે કોતરણી કામ છે, ત્યાંના મંદિરો છે, ત્યાં જે જૂની જૂની વસ્તુઓ જે જોડાયેલી છે તેનું એક મ્યુઝિયમ જેવું એક પાર્ટ બનાવેલો છે. તમને આ કિલ્લો જોઈને તમે કોઈ એક અલગ જ દુનિયામાં આવી ગયા હોય એવું ફીલ થાય છે. અને ત્યાંથી જ્યારે એ નગરનું જે ગામ છે જે દેખાય છે ત્યાંથી નદી વહેતી દેખાય છે, એટલું ઊંચું ઊંચાઈ પર આવેલું છે. એટલે જ્યારે તમે જાઓ મનાલી ત્યારે આ જગ્યાએ જવાનું બિલકુલ ચૂકતા નહીં. આગળ હું તમને લઈ જઈશ મનીકરણ. હવે આ જગ્યાએ પણ હું ગયેલી છું અને એનો અનુભવ ખૂબ જ આધ્યાત્મિક છે. એના વિશે આપણે બોલી ન શકીએ, ફક્ત મહેસૂસ કરી શકીએ એવી આ જગ્યા છે. હિન્દુ અને શીખોનું આ યાત્રાધામ તેના ગંધકના ગરમ ઝરા માટે જાણીતું છે. ત્યાં શીખ ગુરુદ્વારા તથા ભગવાન રામ અને શિવના મંદિર છે. આ જગ્યા ખરેખર બહુ જ શાંતિ અર્પે એવી છે. જ્યારે પણ તમને અહીંયા જવાનું થાય, અને આ જગ્યા તમને હું કહું કે કુલ્લુની આસપાસ એટલે કે કસોલમાં આવેલી છે. કસોલથી નજીક જ મનીકરણ આવેલ છે. તો ત્યાં જ્યારે તમે જાઓ ત્યાં જગ્યાએ જવાનું બિલકુલ ચૂકતા નહીં. અને આગળ હવે હું તમને મનાલી લઈ જવાની છું. ત્યાં શું કરવાનું છે, ક્યાં જવાનું છે બધી જ માહિતી આપીશ, પરંતુ જોડાયેલા રહેવું પડશે મારી સાથે એટલે કે અર્જાંજલિની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન.

હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. હવે આપણે જવાના છીએ મનાલી. હિમાચ્છાદિત શિખરો, ગાઢ જંગલ અને ફળોથી ઝૂમતી વાડીઓથી ઘેરાયેલું હૃદયંગમ મનાલી દેશના અતિ પ્રખ્યાત ગિરિશિખરોમાંનું એક. મનલસ્સુ અને બિયાસ નદીના સંગમ પર વસેલું. પૌરાણિક કથાઓ દર્શાવે છે કે મનાલી આ મનુ આલય પરથી પડ્યું છે, જે હિન્દુ રીતરિવાજના ગ્રંથ મનુસ્મૃતિના પ્રણેતા મનુનું નિવાસસ્થાન હતું અને પ્રલય પછી માનવજાતિની ઉત્પત્તિ અહીંથી થઈ એમ મનાય છે. હવે મનાલીની નજીક એવા કયા લોકેશન છે, પ્લેસ છે, જગ્યાઓ છે જ્યાં તમે જઈ શકો, તેમાં સૌ પ્રથમ એક છે હિડમ્બા દેવી મંદિર. આ જગ્યા પર જવું ઘણું આવશ્યક છે. તમે આ જગ્યા ઉપર જશો, આ મંદિરની મુલાકાત લેશો, તેનું આજુબાજુનું જે દ્રશ્ય છે, મંદિરની બહારનું જે દ્રશ્ય છે, એ તો તમે કોઈ મૂવીમાં પણ જોઈ શકો છો, ઘણી રીલ્સમાં પણ જોઈ શકો છો, પરંતુ આ મંદિરની અંદરનું જે લોકેશન છે, જે તેની શક્તિ છે, એ તમે ફક્ત જ્યાં જશો ને તો જ એને મહેસૂસ કરી શકશો. ખરેખર ક્યાંય પણ ન જોયું હોય એવી શક્તિ તમને ત્યાં મહેસૂસ થશે. હિડમ્બા દેવી મંદિર અંદરથી ઘણું અલગ અને એકદમ એવું જ લાગે કે હા, કંઈક અહીંયા શક્તિ છે, રિયલ છે, અને ત્યાં તમને અલગ જ અનુભવ થશે. એટલે એકવાર તમે ત્યાં જાઓ તો આ મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. સવારના સમયે જજો, કેમકે રાત્રિના સમયે આજુબાજુનું લોકેશન પણ તમે વધારે જોઈ નહીં શકો. એટલે સવારે અને દિવસના સમયમાં ત્યાં જવું વધારે સારું રહેશે તમારી માટે. નેક્સ્ટ છે મનુ મંદિર. પુરાણા પ્રસિદ્ધ સંતનું આ એક જ મંદિર છે, કેમકે તમને ખબર છે કે મનાલી નામ એ મનુ સ્મૃતિના પ્રણેતા મનુનું નિવાસસ્થાન મનાય છે અને એમના નામ પરથી જ મનાલી, મનુ અને આલય પરથી પડ્યું છે. ત્યાં મનુ મંદિર પણ આવેલું છે. હવે તમે આગળ જશો તો ત્યાં તિબેટિયન મઠો છે. અહીંયા ત્રણ મઠ છે, બે ગામમાં છે અને ત્રીજું બિયાસ નદીના ડાબા કાંઠે આવેલ આલ્કોમાં છે. અહીંથી તિબેટિયન કલા કારીગરીના નમૂના અને ગાલીચા ખરીદી શકાય છે. હજુ આગળ તમને ઘણું બતાવવાનું બાકી છે, ઘણા સ્થળો પર લઈ જવાનું બાકી છે, પરંતુ નાનકડા બ્રેક પાસ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

0: હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલિ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. હું તમને મનાલીની સફર પર લઈ ગઈ હતી, એટલે કે કુલ્લુ. અને મનાલી ત્યાં જ છે, એટલે કે મનાલીની નજીક જે જગ્યાઓ આવેલી છે તેના વિશે હું તમને જણાવું છું. મનાલી હું ગયેલી છું અને અમુક સ્થળોની વિઝિટ પણ મેં કરેલી છે. એટલે મનાલી અને કસોલમાં અમે લોકો ક્યાં ફર્યા હતા, હું ક્યાં ફરી હતી, એના વિશેની માહિતી તમારે જોઈતી હોય તો તમે મારું ઇન્સ્ટાગ્રામ પર પેજ છે સફર વિથ અંજલિ, ત્યાં પણ તમે અલગ અલગ જગ્યાઓ વિશે માહિતી મેળવી શકો છો. હવે આપણે જવાના છીએ પર્વતારોહણ સંસ્થા. તે બિયાસ નદીના ડાબા કાંઠે વસેલું છે અને પર્વતારોહણ, ટ્રેકિંગ, બરફ પર સરકવાની અને જળ ક્રીડાઓ માટેની તાલીમ ત્યાં અપાય છે. વશિષ્ઠ ગરમ પાણીના ઝરા અને મંદિર. બિયાસ નદીના ડાબા કાંઠે રોહતાંગ ઘાટ પર આવેલું આ ગામડું ગરમ પાણીના ઝરા અને વશિષ્ઠના મંદિર માટે જાણીતું છે. યસ, વશિષ્ઠ દેવનું મંદિર અહીંયા પ્રખ્યાત છે અને લોકો ત્યાં જાય છે. તમે પણ જ્યારે મનાલી જવાનું થાય તો આ જગ્યા ઉપર વિઝિટ કરવાનું બિલકુલ પણ ચૂકતા નહીં, તમને અલગ જ અનુભવ થશે. મનાલીની આસપાસ બીજી જગ્યાઓ છે, એક છે જગતસુખ. વર્ષો પહેલાં તે કુલ્લુ જિલ્લાનું પાટનગર હતું અને ભગવાન શિવના મંદિરો અને શિકારા શૈલીમાં બાંધેલા સંધ્યા ગાયત્રીના મંદિરો માટે તે ખ્યાતનામ છે. ત્યાં પછી આવેલી છે સોલાંગ ખીલ. હવે એને હમણાંના જો સમયમાં એને સોલાંગ વેલી તરીકે પણ ઓળખવામાં આવતી હશે. આમ તો જ્યારે આપણે ઇંગ્લિશમાં બોલીએ તો સોલાંગ બોલાય છે, જ્યારે ગુજરાતીમાં બોલીએ ત્યારે સોળંગ, એટલે કે સોળંગ ગામથી બિયાસ કુંડ સુધી વિસ્તરેલી આ ખીણ કુદરત પ્રેમીઓ માટેનું વાસ્તવિક સ્વર્ગ કહેવાય. તેના દિલધડક દ્રશ્યો, હિમાચ્છાદિત શિખરો, હિમનદીઓ તેને કુલ્લુ ખીણનું વન મહોત્સવ માટેનું અતિ ઉત્તમ સ્થળ બનાવ્યું છે. ખીણમાં શિયાળાના બરફ પર સરકવાના ઉત્સવો પણ અહીંયા મનાય છે. હવે તો અહીંયા અલગ અલગ કરતબ અને એડવેન્ચર સ્પોર્ટ્સ પણ થાય છે, જો તમે ત્યાં જશો તો તમને ખ્યાલ આવશે. વધારે વિન્ટરમાં આ થતું હોય છે. નેક્સ્ટ છે રોહતાંગ ઘાટ. લાહોલ સ્પીટિ, પંગી અને લેહ ખીણનું ભવ્ય પ્રવેશદ્વાર 3979 મીટરની ઊંચાઈ પર આવેલું છે. 1 કિલોમીટરના આ ઘાટમાં થઈને કિલ્લોંગ લેહ ઘાટ પસાર થાય છે. વાહનો માટે તે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધી ખુલ્લો રહે છે. ઘાટની આસપાસના પર્વતો, હિમનદીઓ અને લાહોલની નીચે વહેતી ચંદ્રા નદી, આ બધાથી બનતો દિલધડક નજારો મુલાકાતીઓના મનમાં ઊંડી છાપ છોડી જાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: Liquid music with me. Liquid music with me.

0: liquid music with my help.
1: ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, ને બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું મુકુલ, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ અર્જાંજલી અને આજે આપણે કુલ્લુ અને કિન્નોરની સફર પર હતા. ઘણા બધા સ્થળો વિશે જાણ્યું અને જે સ્થળ પર હું ગઈ હતી એના એક્સપિરિયન્સ પર તમને શેર કર્યા. જ્યારે તમારું જવાનું થાય તો તમે પણ એના એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરજો. યસ, કે આપણે રેડિયો પાલનપુર પર આ સાંભળ્યું હતું અને આ જગ્યા ત્યાં જઈને આવી અદ્ભુત લાગે છે, અને તમારા જે રિયલ રિવ્યૂ છે એ અમને શેર કરજો જેથી અમે અમારા નેક્સ્ટ એપિસોડમાં તે શેર કરી શકીએ. આપણે ભારતના પ્રવાસ અને પર્યટનના અમુક સ્થળો વિશે માહિતી આપતા રહીશું. અલગ અલગ સફર પર આપણે જતા રહીશું અને નેક્સ્ટ આવતા એપિસોડમાં આપણે સફર પર જવાના છીએ લાહોર અને સ્પીટી. ત્યાં અલગ અલગ જગ્યાઓ વિશે વાતો કરીશું, એની હિસ્ટ્રી જાણીશું, એના વિશે આપણે કંઈક અલગ અને નવીન જાણવાનો પ્રયાસ કરીશું. એની માટે તમારે જોડાયેલા રહેવું પડશે રેડિયો પાલનપુર સાથે. તમારા અનુભવો અને રિવ્યૂ અમને મોકલતા રહેશો 9592-66-88 પર, જે અમારો વોટ્સએપ નંબર છે. સાથે અમને તમે ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામ પર રેડિયો પાલનપુર પર. સાથે સાથે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો, જેમાં અવનવી જે માહિતીઓ છે, અવનવા એપિસોડ છે તમને સાંભળવા મળશે. આવી જ રીતે રેડિયો પાલનપુરને પ્રેમ આપતા રહો. ધીસ ઇઝ આરજે અંજલી. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશ ભારત પ્રવાસ અને પર્યટનમાં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્યામના માતા એટલે કે નીલાબાએ મનોહરલાલને ચોખ્ખું કહી દીધું, જો ઘર અમદાવાદમાં હોત ને તો જુદી વાત હતી, વલસાડમાં ઘર હોય તેનો આપણને શું ફાયદો, તેમાં આપણને શું લાભ? આપણા ઘરમાં આ પહેલું લગ્ન છે, ઘણા મિત્રો અને સગાઓ આવશે, બધા પૂછશે છોકરીના પરિવારે દહેજમાં શું આપ્યું. સવાલ પણ અગત્યનો હતો, ખરું ને? તમે સાંભળી રહ્યા છો 90.4 મેગાહર્ઝ પર રેડિયો પાલનપુર પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, અને જેના અંશોને હું આપ સૌ સમક્ષ પહોંચાડી રહ્યો છું, જેના લેખિકા છે સુધા મૂર્તિ, સામાજિક કાર્યકર્તા, શિક્ષિકા અને ઇન્ફોસિસના પ્રણેતા, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે તે છે સુધા મહેતા. છોકરીના પરિવારે દહેજમાં શું આપ્યું? આ સવાલ બહુ અગત્યનો હતો. આપણને મીનાક્ષી પાસેથી દહેજ નથી જોઈતું, પણ કંઈ નહીં તો નવવધુ જેવા ઘરેણાઓથી શણગારાયેલી જોઈએ તે તો જોઈએ ને. વળી તેના પરિવારે પણ યોગ્ય રીતે લગ્નવિધિના સ્થળ તરીકે મોટો હોલ પણ લેવો જોઈએ, બધા મહેમાનોની પણ સારી સરભરાત થવી જોઈએ, અને રિસેપ્શન તો ભપકાદાર જોઈએ. મનોહરલાલે ઉત્તર આપતા કહ્યું, નીલુ, આ બધી બાબતોમાં આપણે કશી દખલ કરવી નથી, તે બધું તો ગિરીશ અને મીનાક્ષી જ નક્કી કરી લેશે. એક ભપકાદાર રિસેપ્શન અને લગ્નવિધિને માટે ઘર વેચવું પડે તે કેવું? સગાઓ ખૂબ વખાણ કરે એટલા ખાતર? એમાં વળી શું લાભ છે કહો તો? મને તો લાગે છે કે વધુ પડતા ખર્ચની કશી જ જરૂર નથી. અલબત્ત આ તો મારો જ અભિપ્રાય છે. ગિરીશે આ મુદ્દે મીનાક્ષી સાથે વાત કરવાનું ઠરાવ્યું. જીવનના ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જેમાં જેમનો મૂળ ભાગ લેવાનો છે એમને જ નક્કી કરવું જોઈએ, અને એ વાત મનોહરલાલની યોગ્ય હતી, અને ગિરીશે પણ આ વાત મીનાક્ષી સાથે વહેંચવાનું નક્કી કર્યું તે યથાયોગ્ય હતું. ચાલો શું થાય છે એ માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ગિરીશે મહત્વના એટલે કે ઘર વેચવાના મુદ્દા ઉપર અથવા ભપકાદાર લગ્ન લેવા કે નહીં તે મુદ્દા પર મીનાક્ષી સાથે વાત કરવાનું ઠરાવ્યું. મીનાક્ષી, મારે તારી સાથે એક વાત કરવી છે. શું તું આજે શાળામાંથી રજા લઈ શકીશ? મીનાક્ષીએ હા પાડી. પછી બંને પરિમલ ગાર્ડન પહોંચ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં નવલકથા ડોલર વહુના અંશો, જેના રચયિતા છે સુધા મૂર્તિ અને લેખિકાના આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સવારે તો તમને આવા જાહેર બગીચામાં છુપાઈને મળતા પ્રેમ પંખીડા જોવામાં આવે અથવા પછી કોઈ તદ્દન આળસુ માણસો ઝાડ નીચે એદી બનીને સૂતા નજરે પડે આ પરિમલ ગાર્ડનમાં. ચંપાના ઝાડ નીચેની એક બેન્ચ ઉપર બેસીને બંને વાતે વળગ્યા. મીનાક્ષીએ પૂછ્યું, તમે મને શા માટે અહીં બોલાવી? જો આ તારું વલસાડનું ઘર છે ને, એક ભપકાદાર લગ્નને ખાતર તેને વેચવાના વિચારને હું સહેજે ટેકો આપતો નથી. મારે તને આ કહેવું હતું, તેથી તને અહીં ખેંચી લાવ્યો. તને શું લાગે છે? સરળતાથી ગિરીશે આ વાતને પૂછી લીધી. મીનાક્ષી તો ખૂબ જ રાજી થઈ ગઈ. ગિરીશે આગળ ચલાવ્યું, અને હા, મને ખબર છે કે આજકાલ ઘર બાંધવું કેટલું અઘરું છે. અમારા ઘરમાં કેટલી સંકળાશ છે. અગાશીમાં બે ઓરડા લેવા માટે છેલ્લા 25 વર્ષથી મારા માતા પિતા વિચાર કરતા હતા, પણ હજી બાંધી શક્યા નથી. હવે અમે એ કામ કરી શકીશું કારણ કે મારા મોટા ભાઈ શ્યામ અમેરિકામાં છે અને અમને ડોલરો મોકલે છે. છેવટે પહેલો માળ બંધાઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 2 લાખનો ખર્ચ તો થઈ પણ ગયો છે. મીનાક્ષી સાંભળતી રહી. સાંભળવા સિવાય હવે એની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. એને એ વાતની ખુશી હતી કે ગિરીશ એના મકાનના વેચવાની વાત ઉપર એની સાથે હતો. પણ ખરેખર શું થશે એ વાત જાણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. આ વિરામ બાદ પર મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ગિરીશ બોલ્યો, જો મહેમાનો કહેશે કે લગ્નમાં લાડુ ખૂબ સારા હતા, દાળ બહુ ચટાકેદાર હતી અને પુલાવ પણ મસ્ત હતો, તો તેમાં આપણે શું? એકવાર ઘર વેચીએ તો તે કંઈ પાછું મળવાનું નથી, ખરું ને? ધીમેથી તેણે કહ્યું, એટલે કે મીનાક્ષીએ, હું પણ એમ જ વિચારતી હતી. મેં તમને કહ્યું નહીં, કારણ કે મને ભય હતો કે કદાચ તમને ખોટું લાગશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં, એટલે કે મારા સ્વરમાં. આ નવલકથાના લેખિકા છે સુધા મૂર્તિ, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. મીનાક્ષી, આપણે આર્ય સમાજ મંદિરમાં સાદાઈથી લગ્ન કરીશું. હું તારે માટે એક સાડી અને મંગળસૂત્ર લઈ આવીશ. લગ્નવિધિ બાદના ભોજનની પણ હું વ્યવસ્થા કરીશ. જો સગા વહાલાઓને આવવું હોય અને આશીર્વાદ આપવા હોય તો આ ભોજનમાં જોડાવા માટે તેમનું સ્વાગત છે. મીનાક્ષીએ કહ્યું, મારી

પાસે ઘરના ભાડાના અને મારા પગારની બચતના પણ એમ તો થોડા પૈસા છે. મારી પાસે કુલ્લે 3500 રૂપિયા છે. 2 સોનાની બંગડીઓ મારી માએ મને આપી હતી તે પણ છે. મારો ખજાનો આટલો જ છે. એ તારી પાસે તો વધુ સારો એક ખજાનો છે. હે? હા, આ તારો જે વર થવાનો છે ને એ જ તો. શર્માઈને મીનાક્ષી બોલી, મારા જેવું દુનિયાનું બીજું કોઈ ભાગ્યશાળી નહીં હોય. આ સુંદર મજાની વાર્તા અને આ સંવાદ એ બંનેના હૃદયને એકદમ આનંદિત કરી ચૂક્યો હતો. પણ વાસ્તવમાં વાસ્તવિક પરિસ્થિતિ શું થશે એ તો હવે આપણે જાણવાની હતી, અને એ પણ હું તમને કહીશ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

થોડા દિવસ બાદ શ્યામને એક પત્ર મળ્યો. ગિરીશની સગાઈ થઈ છે. કન્યા, જ્યાં તારા બાપુ કામ કરે છે એ જ શાળામાં ભણાવે છે. મારી ઈચ્છા છે કે આ લગ્નમાં તું હાજર રહે. તને અહીં આવવું ક્યારે ફાવશે તે જણાવે તો અમે એ રીતે લગ્નની તારીખ ગોઠવીએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ સામુદાયિક રેડિયો સ્ટેશન પર નવલકથા ડોલર વહુના અંશો આરજે એઆરના સ્વરમાં, અને જેના લેખિકા છે સુધા મૂર્તિ, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આમ તો મોટા ભાઈ તરીકે ગિરીશથી પહેલા તારા લગ્ન થવા જોઈએ, પણ તે જ ઈચ્છા દર્શાવી એટલે એના લગ્ન પહેલા લીધા છે. આમ તો લગ્ન માટે આ મહિનો શુભ નથી, છતાં જેવો તારો જવાબ મળશે કે તરત બીજે મહિને લગ્ન લઈશું. તે મોકલેલા પૈસાથી તારા બાપુએ ઘરને માથે એક માળ ચણાવી રહ્યા છે. જો તે આ મુજબની મદદ ન કરી હોત તો શું થાત એ વિચારે જ ધ્રુજું છું. પોતાની માનો પત્ર વાંચીને શ્યામ બહુ ખુશ થયો. જો કે કન્યા વિશે તેમણે વધુ વિગત જણાવી નહોતી. ગિરીશ અને બાપુને તો કોઈ દિવસ પત્રો લખવાની ટેવ જ નહોતી. એક શાળામાં ભણાવતી કન્યા? કદાચ તો બાપુએ જ ગિરીશ માટે તેને પસંદ કરી હોય એમ હશે. પણ તેને આ પત્રે વિચાર કરતો તો કરી મૂક્યો ખરો. જો એ પોતાના નાના ભાઈના લગ્નમાં હાજર રહેવા જાય તો છેલ્લા 3 વર્ષમાં તેણે જે મહેનત કરી હતી તે સગળી એળે જાય, અને જો તે એક વાર ભારત જાય તો પછી ત્યાં જ રહેવું પડે. પેલા નાના મકાનમાં જીવવું પડે અને બાકીના પરિવારજનો સાથે બધું વહેંચવું પડે. વળી નોકરી પણ શોધવી પડે અને પગારો તો ઊંચા ન જ હોય. તેને બદલે જો એ $100 જ મોકલી આપે, જે 4,000 રૂપિયા જેટલા થાય, તો એ લોકો પણ પોતાની પસંદગીની ચીજ ખરીદી શકે. વિચાર આમ ગણતરી વાળો હતો, પણ બહુ જ વ્યાજબી પણ હતો, અને પોતાની મહેનત એળે ન જાય તેવો મનનો એટલે કે મગજનો વિચાર હતો. અને હૃદય બીજું જ કંઈક કહી રહ્યું હતું. પછી શું થયું, મન જીત્યું કે હૃદય, એ વાત જણાવીશ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ઝ ને.

ગિરીશ તે તો તેને પોતાના વહાલમાં ભીંજવી દેતો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજી આના સ્વરમાં નવલકથા ડોલર વહુ, જેના રચયિતા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ વ્યવહાર ન કર્યો કે જેથી તેની કોઈ લાગણી દુભાય, પણ તેમના વર્તનમાં ઉષ્માનો અભાવ હતો ખરો. ઉપરાંત સાસુજીના અભિગમમાં ફરજ અને શિસ્તનો આગ્રહ થોડો વધારે હોય તેમ જણાતું હતું. સુરભી તો હજી નાદાન જ હતી અને તોફાની પણ હતી, તે જીવનને ગંભીરતાથી લેતી જ નહોતી ને. તેને તો બસ ઘરેણા, સાડીઓ, સિનેમા, સરસ ખાવા પીવાનું, આવી ચીજો જ જાણે તેની સરસ જીવનની પરિભાષામાં સમાઈ જતી હતી. મીનાક્ષીની નણંદ હતી ને, એટલે એટલી લાડકી પણ હતી. કોલેજનું ભણતર તેણે પૂરું કર્યું હતું અને હવે ઘરે જ રહેતી હતી. ઘરકામમાં પણ તેને કશી રુચિ નહોતી. નીલાબાને મન પોતાની દીકરી એક રાજકુમારીથી ઓછી નહોતી અને તેઓ સુરભી એ રીતે જીવે તેવી તેમની કામના હતી. આનો અર્થ એ થતો નહોતો કે નાનામાં નાનું કામ પણ તેને ચીંધવાનું નહીં. જો ગિરીશ કે મનહરલાલ આ નિયમનો સહેજે પણ વિરોધ કરતા તો તરત જ નીલાબા તેનો બચાવ કરતા. એ આપણી સાથે કેટલા દિવસ હવે રહેવાની છે? જ્યાં સુધી અહીં છે ત્યાં સુધી તો તેને સુખેથી રહેવા દો. મીનાક્ષી સવારે 5 વાગે ઉઠી જતી, પણ સુરભીનો સૂર્યોદય 9:25 થતો. બાકીના દિવસે પણ સુરભી કાં તો ટીવીની સામે બેઠેલી જોવા મળતી, કાં તો અરીસાની સામે જોતી રહેતી. જીવનમાં આ સામાજિક સંબંધોની વચ્ચેની જે ભેદભાવની નાનકડી પાતળી રેખા હોય છે, પણ એને પોઝિટિવ નેગેટિવ બંને અર્થમાં જોઈએ ને તો પણ એવું લાગે કે આ બંને જરૂરી પણ છે અને હોવા જ જોઈએ, તો જ સંબંધોને વ્યાખ્યાયિત કરી શકાય. એ પાછળથી સમજાવીશ. સમજવા જેવી વાત તો ખરી જ, પરંતુ સમય છે વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો આવું છું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, તે સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

પરમ સુખની સ્થિતિ સામે ધન દાગીના કે સત્તાની કશી જ વિષાત નથી રહેતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ, જેના પર હું આરજે આર આપ સૌને સંભળાવી રહ્યો છું ડોલર વહુ નવલકથાના અંશોને મારા સ્વરમાં, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અને મહત્વની વાત જ એ છે કે સુખ પત્ની માટે એ જ છે કે પતિનો વિશ્વાસ જીતી શકે. મીનાક્ષીને એક જ વાત થોડી ખટકાતી, ગિરીશને સંગીતમાં સહેજે રસ નહોતો, પણ એક સારા પતિના બીજા બધા જ ગુણો તેનામાં હતા. તેણે મીનાક્ષીને કોઈ જાતની ફરિયાદ નહોતી કરી. દરરોજ મનહરલાલ તેનું ગાન સાંભળતા અને કહેતા કે તેણે કોઈ સારા ગુરુ પાસે સંગીત શીખવા જવું જોઈએ. મીનાક્ષીને જાણ હતી કે હિન્દુસ્તાની સંગીતમાં સારા ગુરુ મળવા મુશ્કેલ હતા, છતાંય તેને પોતાના આનંદ માટે ગાવાનું પણ ખૂબ જ ગમતું. લીલા તે વનમાં મસ્તીભરી કોયલ ટહુકે, લીલા તે વનમાં મસ્તીભરી કોયલ ટહુકે, રાજાનો તાજ પણ તેની આગળ ઝૂકે રે. તે પોતે જ જાણે પેલી કોયલ હતી અને જંગલના છાના ખૂણે ગાઈને ખુશ હતી. અલબત્ત જંગલનો છાયો તેના પતિનું ઘર જ તો હતું. જીવનમાં ઘણી વખત સ્ત્રીઓને પોતાના સુખ અને સાહેબીના ધોરણોની વ્યાખ્યા પણ બદલવી પડતી હોય છે. આમ તો માણસ એવું વિચારે વ્યક્તિગત રીતે કે પોતે પોતાનો શોખ પાળી શકે અને મનને ગમે તેવા સુખી સ્વપ્નોને સેવી શકે અને પૂરા કરી શકે, એ જ સુખ અને સાહેબી છે. એ અલગ અલગ હોઈ શકે, ધન દોલત, શારીરિક સુખ, માનસિક સુખ, કે પછી તે અલગ અલગ હોઈ શકે, શારીરિક સુખ, માનસિક સુખ, કે પછી ધન દોલતનું અને જાહો જહાલીનું સુખ. પણ કહે છે કે શોખ પૂરા થવાનું, સ્વપ્નો સેવવાનું ને એને સજાવવાના ને એને પૂરા કરવાનું સુખ અલગ જ હોય. આવું જ કંઈક અહીંયા હતું. શું થશે, ગાવાનો શોખ પૂરો થશે કે નહીં, બધું જ માણીશું. પરંતુ વિરામ બાદ, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ઘરમાં કંઈ વિપુલ ધનની નિશાનીઓ તો હતી નહીં, છતાં પણ મીનાક્ષીનું હૃદય સુખથી છલોછલ હતું. ખરેખર જ જે સ્ત્રી પોતાના પતિનો વિશ્વાસ અને પ્રેમ મેળવી લે છે અને તેના જીવનમાં સાચે જ ભાગીદાર બની શકે છે, તે સ્ત્રી વિશ્વભરમાં સૌથી વધુ સુખી

હવે શાળામાં મીનાક્ષીની નિમણૂકને સરકારી સ્વીકૃતિ મળી ગઈ હતી, તેથી તેના પગારમાં વધારો થયો હતો. તે લોકો સંપત્તિવાન નહોતા, પણ તેમનું જીવન શાંતિ, આનંદ અને સંતોષથી ભરપૂર હતું. મીનાક્ષીને એક સુંદર કવિતા યાદ આવતી. તું એ ગરીબ ને હું એ ગરીબ ભલે, તું એ ગરીબ ને હું એ ગરીબ ભલે, જો પ્રેમ હોય આપણો જીવન રસ વહાલા, જો પ્રેમ હોય આપણો જીવન રસ વહાલા. એટલે જીવનમાં ગરીબાઈનો અર્થ એ પ્રેમ ન હોવાનો, અને જો પ્રેમ હોય તો પછી કોઈ પણ અમીરી કરતા આપણે વધારે અમીર છીએ તેવું તે માનતી હતી. અને આ વાત સાથે હવે પછી એના જીવનમાં શું ઘટનાક્રમ બને છે તે બધું જ માણીશું આપણે આવતા એપિસોડમાં. અને તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે. આ માટે તમારે 95-12-99-66-88 પર વોટ્સએપ કરવાનો છે તમારા અવાજમાં અથવા તો ટેક્સ્ટ મેસેજીસથી અભિપ્રાય. કેવા લાગી રહ્યા છે અમારા કાર્યક્રમ, આ કાર્યક્રમ, અને શું ઈચ્છો છો? અમે ચોક્કસથી પ્રયત્ન કરીશું તેનો જવાબ આપવાનો. સોશિયલ મીડિયાના એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને એક્સ પર અમારા રેડિયો પાલનપુર લખીને જે પણ એકાઉન્ટ આવે છે એની પર પણ તમે અભિપ્રાય આપી શકો છો. ઈમેલ કરો radiopalanpur@gmail.com પર, કે પછી તમે રેડિયો ગાર્ડન અને ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ, તમે એન્ડ્રોઈડ ફોન યુઝ કરો છો તો રેડિયો પાલનપુર લખીને, અને તમે જો આઈફોન યુઝ કરો છો તો આઈટ્યુન સ્ટોર પર જઈને રેડિયો પાલનપુર લખીને અમારી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તેના થકી તમે સતત ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાના કોઈ પણ છેડામાં જશો, ત્યાં ઇન્ટરનેટ હશે તો અમારા સાથે જોડાયેલા રહી શકશો. અને બીજા તમારા સ્નેહીઓ જે દૂર વસે છે, સાચા પાલનપુરી ને ગુજરાતી છે, તેમના સુધી પણ આ વાતને અને આ રેડિયોના અવાજને પહોંચાડવાનો પ્રયાસ ચોક્કસથી કરજો. ફરી મળીશું આવતા એપિસોડમાં આ જ વાતના અનુસંધાન સાથે. ડોલર વહુ નવલકથા, જેને લખી છે સુધા મૂર્તિએ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, તેના અંશો સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: जिससे अनदेखा देखा हुआ हो जाता है, अज्ञात ज्ञात हो जाता है, और यही सब में स्वयं मौजूद है। तत् त्वम् असि,
1: ईश्वर तुम पर अपनी अनन्य कृपा बनाए रखे।
2: अभी आप सुन रहे थे कार्यक्रम वह ब्रह्म तुम ही हो। कार्यक्रम समन्वय प्रोफेसर राजेंद्र पाल, कलाकार बाबला कोचर, प्रवीण शर्मा और प्रीति मिश्रा, ध्वनियांकन विकास सांगवान, आलेख डॉक्टर जितेंद्र सिंह, मार्गदर्शन अजीत होरो, निर्देशन विमलेश चौधरी तथा निर्माण जगबंधु जाना। यह कार्यक्रम CIET NCERT नई दिल्ली भारत द्वारा प्रस्तुत किया गया। अभी आपने सुना कार्यक्रम वो ब्रह्म तुम ही हो। और श्रोताओं, अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अजीत
3: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी
2: कुसुमलता,
3: जगबंधु,
2: चेतना
3: और मंजू जी के साथ विमलेश को आज्ञा दीजिए।
2: नमस्कार।
4: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
5: तमे सांभळी रह्या छो 90.4 FM रेडियो पालनपुर। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
6: ઘોડો અને સિંહ। ઘણા વર્ષો પહેલાની વાત છે, એક ખેડૂત હતો જેની પાસે એક ઘરડો ઘોડો હતો। ઘોડો વૃદ્ધ થઈ ગયો એટલે ખેડૂતે તેને કહ્યું કે આ ઘર છોડીને જંગલમાં રહેવા જતો રહે। ઘોડો ઘણો નિરાશ થઈ ગયો। તેણે તેના માલિકને કહ્યું, હું તારો વૃદ્ધ નોકર છું, મેં આખી જિંદગી તારી સેવા કરી છે, હું હંમેશા તને વફાદાર રહ્યો છું, મારી ફરજ બજાવવામાં મેં ક્યારેય કોઈ આળસ નથી દાખવી, જ્યાં સુધી હું શારીરિક રીતે સક્ષમ હતો ત્યાં સુધી મારી પાસે બધું કામ કરાવતા હતા, અને હવે જ્યારે હું ઘરડો અને અશક્ત છું ત્યારે તમે મને ઘર છોડી અને જંગલમાં રહેવા જવા માટે કહો છો, શું આજ મારી આખી જિંદગીની વફાદારીનું ઈનામ છે? પેલા ખેડૂત પાસે કોઈ જવાબ ન હતો। પેલા ખેડૂતે કહ્યું, સારું તો તું મારી સાથે મારા ઘરમાં જ રહે, પણ મારી એક શરત છે, જો તું મને સિંહનું ચામડું લાવી આપે તો હું તને આ ઘરમાં રહેવા દઈશ। હવે પેલો ઘોડો જંગલમાં ગયો અને ત્યાં તેને એક શિયાળ મળ્યું, અને શિયાળને તે ઘોડાને જોઈને દયા આવી। તેણે તેને પૂછ્યું કે શું બન્યું છે? પેલા ઘોડાએ બધી વાત શિયાળને કહી। શિયાળ ખૂબ દયાળુ અને મદદ કરે તેવું હતું। તેણે પેલા ઘોડાને કહ્યું, હું તને એક યુક્તિ બતાવું છું, તું જાણે મરી ગયો હોય તેવો ઢોંગ કર અને જમીન પર સૂઈ રહે। ઘોડાએ તેમ કર્યું। હવે પેલું શિયાળ સિંહ પાસે ગયું અને તેને કહ્યું, મહારાજ હું તમારી માટે એક શિકાર લાવ્યો છું, જો તમે કહેતા હોય તો આપણે બંને મળી અને તેને ખાઈએ। સિંહે કહ્યું, સારું ચાલ। શિયાળે સિંહને કહ્યું, જુઓ મહારાજ, પેલો ઘોડો ત્યાં મરેલો પડ્યો છે, હું તમારી પૂંછડી તેના પગ સાથે બાંધી દઈશ અને તમે તેને ખેંચી અને આ ઝાડ નીચે લઈ આવો, અને ત્યાર પછી આપણે બંને પેટ ભરી અને ખાઈશું। સિંહ અને શિયાળ બંને ત્યાં ગયા અને શિયાળે તેની પૂંછડી ઘોડાના પગ સાથે બાંધી દીધી। હવે શિયાળે જોરથી ઘોડાને બૂમ પાડી કે ઊઠ અને દોડ। આ સાંભળતાની સાથે જ ઘોડાએ જેટલું જોર ભેગું થાય
5: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ, એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો। તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં।
6: અને તે લોહી લુહાણ થઈ ગયો અને મરી ગયો। પેલો ઘોડો દોડતો દોડતો તેના માલિકના ઘર આગળ આવીને ઊભો રહ્યો। હવે પેલા મરેલા સિંહને જોઈ ખેડૂત ખૂબ ખુશ થઈ ગયો અને પેલા ઘોડાને શાબાશી આપી અને તેની સાથે રહેવાની પરવાનગી પણ આપી।

એક સમયની વાત છે, એક ગામમાં એક ઉદાર ઉંદર રહેતો હતો. તેનો મિત્ર દૂર એક શહેરમાં રહેતો હતો. એક દિવસે ગામડાનો ઉંદર શહેરમાં રહેતા તેના મિત્રને પોતાની સાથે રહેવા માટે આમંત્રણ આપે છે. જ્યારે તે શહેરી ઉંદર તેના ઘરે આવે છે, ત્યારે ગ્રામીણ ઉંદર પોતાના ખુલ્લા હૃદયથી અને પૂરા મનથી તેની આગતા સ્વાગતા કરે છે. ગ્રામીણ ઉંદર ઘણી બધી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ શહેરી ઉંદરને પીરસે છે. આટલું કર્યા છતાં શહેરી ઉંદરને ગામડાનું વાતાવરણ ગમતું જ નથી. તે કહે છે, મારા મિત્ર, તું આ રીતે ગામડામાં કેવી રીતે રહી શકે છે? તું અહીં રહીને તારો સમય અને શક્તિ બગાડી રહ્યો છે. કેટલાક દિવસ તું શહેરમાં રહેવા આવ, હું તને બતાવીશ કે જીવન શું છે. ત્યારે શહેરી ઉંદર ગ્રામીણ ઉંદરને તેના ઘરે આમંત્રણ આપે છે અને આવકાર માટે આભાર માની ત્યાંથી નીકળી જાય છે. થોડા સમય પછી ગ્રામીણ ઉંદર તેના શહેરી મિત્રના ઘરે જાય છે. શહેરી ઉંદર ખૂબ વિશાળ ઘરમાં રહે છે. તે શહેરની વચ્ચે આવેલું હતું, જે એક મિજબાની માટેનો મોટો ઓરડો હતો, જ્યાં ઢળક વાનગીઓ પીરસવામાં આવતી હતી. શહેરી ઉંદરે ગ્રામીણ ઉંદરને મોટા ટેબલ પર ઘણી બધી વાનગીઓ પીરસી. જ્યારે ત્યાં બે માખીઓ સગાઈના ભોજનનો આનંદ લઈ રહી હતી, ત્યારે તેમણે ભસવાનો અવાજ સાંભળ્યો અને કુરકવાનો અવાજ બહારથી આવી રહ્યો હતો. આ શું છે? ગ્રામીણ ઉંદરે પૂછ્યું. અરે કંઈ જ નથી, આ તો ફક્ત શેઠના કૂતરા ભસે છે, શહેરી ઉંદરે કહ્યું. પરંતુ ગ્રામીણ ઉંદરને તેના જવાબથી સંતોષ નહોતો. ત્યારે જ ઓરડાનો દરવાજો ખુલ્યો અને નૃત્યાંગનાઓ ચાર કૂતરાઓ સાથે અંદર પ્રવેશે છે. ગ્રામીણ ઉંદર ડરીને ટેબલ ઉપર ચડી જાય છે અને તે બીજા ઓરડાના એક દૂરના ખૂણામાં પોતાને સંતાડી દે છે. જ્યારે તે નાચનારા કૂતરા સાથે જતા રહે છે, ત્યારે તે બંને ઉંદર બહાર આવે છે અને હજી પણ તે ડરેલું હતું. તે ગ્રામીણ ઉંદર તે નિમંત્રણ માટે તેને આવજો કહી ત્યાંથી નીકળે છે અને કહે છે, આ શહેરની સારી જિંદગી હોય, જેમાં હંમેશા આતંક હોય છે, તો આના કરતાં મારા ગામડાનું જીવન વધુ સારું અને શાંતિપૂર્ણ છે. તમારી સ્વાદિષ્ટ વાનગીઓ સાથે હંમેશા માથા પર તલવાર લટકતી હોય છે. આના કરતાં મારી ગામડાની સાદી રોટલી જ સારી. મારા મિત્ર, તું મારા ઘરે પધારજે, તારું હંમેશા સ્વાગત છે. અને ગ્રામીણ ઉંદર ફરીથી તેનો આભાર માને છે અને પોતાના સુંદર ગામમાં પાછો ફરે છે.

પક્ષીઓનો રાજા ગરુડ હતો. ગરુડ મોટે ભાગે ભગવાન વિષ્ણુ પાસે રહેતો, એટલે પક્ષીઓ નવા રાજાની શોધમાં પડ્યા. એકવાર હંસ, પોપટ, બગલા, કોયલ, ચાતક, ઘુવડ, મોર, પારેવા, કુકડા વગેરે પક્ષીઓએ સભા ભરી. સભામાં પક્ષીઓ ચર્ચા કરવા લાગ્યા કે પક્ષીરાજ ગરુડની હવે આપણે આશા છોડી દેવી જોઈએ. તે હવે અહીં રહે એમ લાગતું નથી. તેમને હવે આપણી કશી ચિંતા પણ નથી. જેને આપણી ચિંતા ન હોય, જે આપણું રક્ષણ ન કરી શકે, તેવાને આપણે રાજા માનવાથી શો લાભ? કહ્યું છે કે ઉપદેશ ન આપનાર આચાર્ય, કડવા વચન બોલનારી પત્ની, ગામમાં રહેનાર ગોવાળ અને રક્ષા ન કરનાર રાજાને સમુદ્રમાં તૂટી ગયેલા વહાણની પેટે તજી દેવા જોઈએ. તે પછી બધા પક્ષીઓએ વિચાર કરીને એક પ્રભાવશાળી ચહેરાવાળા ગોવળને રાજા બનાવવાનો નિર્ણય કર્યો. તેના રાજ્યાભિષેકની ગોઠવણ કરવા માંડી, મંડપ બંધાવ્યો, યજ્ઞવેદીની રચના કરી, રંગોળી પુરાવી, 108 ઔષધિઓ મંગાવી, નદીઓના સંગમના પવિત્ર જળથી સુવર્ણ કલશ ભરાવ્યા, સિંહાસન ગોઠવ્યું, મંગલવાદ્યો વાગવા લાગ્યા એટલે ગોવળ આવીને સિંહાસન પર બેઠો, બધા ગીતો ગાવા લાગ્યા, બધા પટ્ટાણી આવવાની વાટ જોતા હતા. એવામાં એક કાગડો ઉડતો ઉડતો ત્યાં આવ્યો અને પક્ષીઓનું ટોળું જોઈ નીચે ઉતર્યો. તેણે પૂછ્યું, આ બધું શું છે? શા માટે અહીં ભેગા થયા છો? શાનો ઉત્સવ છે આ? પક્ષીઓ બોલ્યા, ભાઈ, આપણા રાજા ગરુડ અહીં રહેતા નથી, એટલે નવા રાજા તરીકે આ ગુવળની વર્ણી કરી છે. આજે રાજ્યાભિષેક કરવાનો છે. હવે તું કહે, તને કેમ લાગે છે? સારું થયું કે તું પણ સમયસર આવી પહોંચ્યો. બધાની વાત સાંભળી કાગડો હસીને કહેવા લાગ્યો, મોર, હંસ, કોકિલ, સારસ જેવા સુંદર અને મુખ્ય પક્ષીઓ હોવા છતાં તમે દિવસે જોઈ ન શકે એવા આંધળાને રાજા બનાવો છો. વળી તેનું રૂપ તો જુઓ, મોટા ડોળા, વાંકું નાક, પાંડુ પૂંછડું, કેવું ભયંકર છે! સ્વભાવ પણ કેવો નિર્દય છે! ગરુડ જેવો ગુણવાન રાજા હોવા છતાં તમે ગુવળને રાજા બનાવો છો, એમાં મારી સંમતિ નથી. ભલે ગરુડ સ્વર્ગલોકમાં રહે, પણ આપણે તેના નામે શત્રુઓને ડરાવી શકીએ તેમ છીએ. પ્રતાપી જનોનું તો નામ પણ ઘણું. એટલામાં ગુવળની પત્ની આવીને સજોડે બેઠી, પરંતુ રાજ્યાભિષેકનું કામ એકદમ અટકેલું જોઈ ગુવળ બોલ્યો, અભિષેકમાં વિલંબ કેમ થાય છે? શું કોઈએ એમાં વિઘ્ન નાખ્યું છે કે શું? પાસે બેઠેલી ગુવળની પત્નીએ કહ્યું, તમારા રાજ્યાભિષેકમાં એક કાગડાએ વાંધો પાડ્યો છે. ત્યાં તો ગુવળે લાલ આંખ કરીને કાગડાને કહ્યું, અરે દુષ્ટ, તે મારા રાજ્યાભિષેકમાં વિઘ્ન નાખ્યું? હું તને જોઈ લઈશ. આજથી તું મારો જન્મ જન્માંતરનો શત્રુ છે. એમ કહી ગુવળ પોતાની પત્ની સાથે સિંહાસન પરથી ઉતરી ગયો ને પોતાની પત્ની સાથે પહાડ ઉપરની ગુફામાં ગયો. ગુવળ પહાડ ઉપરની ગુફામાં રહેતો હતો અને પાસેના વનના એક મોટા વડના ઝાડ ઉપર કાગડાઓ રહેતા હતા. ગુવળે કાગડાઓનું નિકંદન કાઢી નાખવાનો નિર્ધાર કર્યો. રાત પડે એટલે ગુવળ વડના

ઝાડ ઉપર આવે અને આજુબાજુની ડાળીઓ ઉપર ઊંઘતા કાગડાઓને ઝડપી લે. પ્રત્યેક રાત્રે એક બે કાગડાઓને મારી ખાય ત્યારે જ જંપે. આમ બહારની ડાળીઓ ઉપર રહેનારા કાગડાઓનો ધીમે ધીમે નાશ થઈ ગયો. વડના અંદર કિલ્લા જેવા ભાગમાં રહેનારા કાગડાઓએ ઘુવડ સાથે લડાઈ કરી, પરંતુ બળવાન ઘુવડ આગળ તેમનું કંઈ ચાલ્યું નહીં.

0: છુટકારો મેળવવાના 6 ઉપાયો નીતિશાસ્ત્રમાં કહેલા છે. સંધિ, વિગ્રહ, યાન, આસન, સંસ્ત્રય અને દ્વૈધી ભાવ. આ બધામાં હું સંધિ પસંદ કરું છું. બળવાન શત્રુ સાથે સંધિ કરી લેવી સારી. બીજાએ કહ્યું, હું સંધિ નહીં, લડી લેવા માંગુ છું. આપણે શક્તિમાં નાના છીએ, પરંતુ સિંહ હાથી કરતાં કદમાં નાનો હોવા છતાં વિજયી બને છે. ત્રીજાએ કહ્યું, હું યાન પલાયનમાં માનું છું. નાહક યુદ્ધમાં સંહાર કરી એકબીજાનો નાશ કરવો હિતાવ નથી. વળી યુદ્ધમાં કોનો વિજય થશે એ અચોક્કસ હોય છે, માટે અહીંથી પલાયન કરી બીજે રહેવા જવું સારું. ચોથાએ કહ્યું, હું આસનમાં માનું છું. એક જગ્યાએ મગરની પેઠે દ્રઢતાથી બેસી રહેવું ને જે આવે તેને ઝડપી લેવું. આ આસનના ઉપાયથી મગર હાથી જેવા મોટા પ્રાણીને પણ ખેંચી જાય છે. પાંચમાએ કહ્યું, હું સંસ્ત્રયમાં માનું છું. આપણી સંખ્યા અને બળ જોતા બીજાની નાના મોટાનો વિચાર કર્યા વિના જેની મળે તેની સહાય લેવી યુદ્ધ કરવું. કાગ રાજાએ છેલ્લે વયોવૃદ્ધ મંત્રીને પૂછ્યું, આપ કેમ બોલતા નથી? આપ અનુભવીને જે ઉપાય યોગ્ય લાગે તે કહો. વયોવૃદ્ધ છઠ્ઠો મંત્રી બોલ્યો, મહારાજ, જે જે મંત્રીઓએ ઉપાયો કહ્યા તે બધા જ રાજનીતિને અનુકૂળ ઉપાયો કહ્યા છે, પરંતુ આ સમયે મને દૈવી ભાવ એટલે ઉપરથી મૈત્રીનો દંભ કરવો અને સમય આવે શત્રુનો નાશ કરવો એ ઉપાય યોગ્ય લાગે છે. કાગ રાજાએ બધાને આ વયોવૃદ્ધ મંત્રી કહે તેમ કરવા સમજાવ્યા. વૃદ્ધ મંત્રીએ કહ્યું, તમે બધા મારા ઉપર હુમલો કરો, મને ઘાયલ કરો અને પેલા પર્વત પાસે ગુવળની ગુફા આગળ નાખી આવો, પછીનું કામ હું કરી લઈશ. બધા કાગડાઓએ ભેગા થઈ આ વૃદ્ધ મંત્રીના થોડા ઘણા પીંછા તોડી નાખી લોહી કાઢ્યું અને પેલા ગુવળની ગુફા આગળ મૂકી આવ્યા. રાત્રે ગુવળી ગુફામાંથી બહાર નીકળતા જ આ ઘાયલ થયેલા કાગડાને જોયો અને પૂછ્યું, તું અહીં ક્યાંથી? શત્રુના જ બારણામાં ક્યાંથી આવી પડ્યો? તારી આવી દશા કોણે કરી? મહારાજ, હું આપને શત્રુ માનતો નથી. મેં કાગડાઓ આગળ તમારા વખાણ કર્યા એટલે બધા કાગડાઓએ ભેગા થઈને મારી આવી દશા કરી. હું આપને શરણે આવ્યો છું. લોહી લુહાણ થયેલા વૃદ્ધ કાગડાને જોઈ ગુવળને દયા આવી, તેથી તેને પોતાને ત્યાં આશ્રય આપ્યો. વૃદ્ધ કાગડો અહીં શાંતિથી રહેવા લાગ્યો. રાત્રે ગુવળ શિકારે નીકળે અને પરોળીએ પાછો આવે ત્યારે કાગડા માટે કંઈ ને કંઈ ખાવાનું લેતો આવે. વૃદ્ધ કાગડો સારું સારું ખાઈ ઘડીકમાં સાજો સમ થઈ ગયો. ગુવળ શિકારે જાય ત્યારે કાગડો આજુબાજુથી લાકડાના નાના નાના ઝાંખરા ગુફા નીચે ભેગા કરવા લાગ્યો. ધીમે ધીમે ત્યાં લાકડાનો મોટો ઢગલો થઈ ગયો. એક દિવસ આ વૃદ્ધ કાગડાએ કાગ રાજાને સમાચાર મોકલ્યા કે હવે તમે ગમે ત્યાંથી સળગતું લાકડું લાવી નીચેના ઢગલામાં નાખી દિવસે આગ ચાંપો. વૃદ્ધ કાગડાના કહેવા પ્રમાણે બીજે દિવસે કાગડાએ સળગતું લાકડું લાવી કાગડાના ઢગલામાં નાખ્યું. પવનનો સપાટો લાગતા જ લાકડાનો ઢગલો ભળ ભળ કરતા સળગી ઉઠ્યો. તેનો ધુમાડો ગુફામાં જતા જ ગુવળ તેના બચ્ચા ગુંગળાઈને નાસભાગ કરવા લાગ્યા. જેમ જેમ ગુફામાંથી એક એક ગુવળ બહાર નીકળતું ગયું તેમ તેમ સળગતી આગમાં પડીને બળી જવા લાગ્યું. આમ બધા જ ગુવળ બળી માર્યા. વૃદ્ધ કાગડાની ચતુરાઈથી પોતાના શત્રુઓના સદાને માટે અંત આવ્યો.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ

અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશા

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર, 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સંતાનના વિવાહ થાય ને એટલે પિતા જરા જુદા અધ્યાયમાં પ્રવેશ કરતા હોય છે. પોતાના ઘરમાં પુત્રવધુ જુએ ને એટલે પિતાને થાય કે હવે મારે માયા સંકેલવાની છે. અને એવો જ વિચાર દશરથને આવ્યો. રાજા દશરથ જેના મનમાં છે કે હવે હું આ જવાબદારીમાંથી છૂટું. તમે જુઓ ત્યાગ, આપણી આ પરંપરામાં ત્યાગ કેટલો અદ્ભુત જોડાયેલો હતો. એટલે રાજાને થયું કે મેં જીવી લીધું જીવન મારું આખું. અને એમાં રામાયણ કહે છે કે 60,000 વર્ષ સુધી રાજા દશરથે રાજ કર્યું હતું. એટલે તમને થાય કે આ બધાના આયુષ્ય કેટલા. હવે તો 55 આપણે ટિકિટ ફાટી જાય છે આપણી, પણ આ તો 60,000 વર્ષ રાજાએ રાજ ભોગવ્યો. અને ત્યાગની પરંપરા, જેમ ગીતામાં ત્યાગની આખી અલગ વાત કૃષ્ણએ કરી છે, તો રાજા દશરથને થયું છે કે હવે મારે ત્યાગ કરવો છે, હવે આ માયા છોડવી છે, જવાબદારી છોડવી છે. રામના વિવાહ થયા છે અને આપણે સાંભળી રહ્યા છીએ રામાયણ, ભગવાન રામની ગાથા.

રામને કેમ દશરથ રાજા તરીકે જોઈ રહ્યા છે, યુવરાજ તરીકેના કારણો તમે જુઓ ને, તો એમાં સૌથી મોટું કારણ આ છે કે વિશ્વામિત્ર સાથે યજ્ઞની રક્ષા કરવા માટે રામ અને લક્ષ્મણ ગયા, તાડકાને મારી તેને સુબાહુને હટાવ્યા, યજ્ઞની રક્ષા કરી, ત્યારે આર્યાવર્તને રામના પ્રતાપનો પરિચય થયો. આ એ રામ જે હજી તો વસિષ્ઠના આશ્રમમાં રમતા હતા, એટલે ધનુષ પર બાણથી કેરીઓ પાડી હતી, પણ અસુરને માર્યા ત્યારે ખબર પડી કે ના, આપણો દીકરો ખરેખર પ્રતાપી છે. પછી એ રામે જ્યારે અહલ્યાને સન્માન આપ્યું ત્યારે રામનો એક નારી ગૌરવ, નારી સન્માનનો નવો પરિચય આર્યાવર્તને થયો. એટલે દશરથ મનમાં ટીક કરતા જાય છે કે પરાક્રમી તો છે જ, પણ એનામાં વિનય પણ છે. શિવ ધનુષનો ભંગ કર્યો, ફરી એને આખી એને પોતાનો વીરતાનો પરિચય આપ્યો, પણ પરશુરામને શાંત કર્યા ત્યાં રામનો ડિસિઝન પાવર, કે નિર્ણય શક્તિ કેવી છે રામમાં, કે એને પરશુરામ સાથે બાયો ન ચડાવી કે આવો આપણે બંને મેદાનમાં લડી પડીએ. એને પરશુરામને સાંભળ્યા, જાણ્યા અને પોતાના પરાક્રમનો પરિચય આપ્યો, એટલે રામની નિર્ણય શક્તિનો પણ અહીંયા દશરથને પરિચય થયો. એટલે દશરથને થાય છે કે અયોધ્યાને રામથી ઉત્તમ રાજા બીજો મળી ન શકે. એટલે દશરથના એ અવસ્થામાં છે કે જ્યારે એને વિચાર્યું કે હું આ મિતભાષી રામ છે જે પ્રજામાં પ્રિય છે અને મારો પ્રાણ પ્રિય છે, એને તિરસ્કાર તો કોઈનો કરતો જ નથી. રામ શબ્દની સુંદરતા એ છે કે રામ સ્વીકારનું નામ છે. રામ, મહાત્મા ગાંધીજી એવું કહેતા કે રામ શબ્દ બહુ વિશાળ છે અને રામ શબ્દમાં સૌનો સ્વીકાર છે. દશરથને થયું કે આનાથી ઉત્તમ રાજા અયોધ્યાને મળી ન શકે. એણે પોતાના કુળગુરુ વસિષ્ઠના કાને આ વાત નાખી, સવારે રાજ દરબાર ભર્યો છે, મંત્રી સુમંત હાજર છે, વસિષ્ઠ છે, અને કહે છે કે હે દેવ, હે મંત્રીમંડળ, જુઓ રાજા છે પણ નિર્ણય પોતે નથી લેતો, વિદ્વાનોને પૂછે છે એકવાર કે આ મારા મનમાં વિચાર છે, તમારું શું માનવું છે, તમને યોગ્ય લાગે છે આખી વાત, આ મારા મનમાં છે. એટલે દશરથે મંત્રીઓને વાત કરી, કુળગુરુ વસિષ્ઠને વાત કરી, સૌએ એકી વાતે આ વાતને વધાવી લીધી કે રામથી ઉત્તમ રાજા બીજો હોઈ ન શકે. તો દશરથ કહે છે કે તો આ મારો વિચાર તમે વધાવી લીધો, તો ગુરુદેવ આગળ હવે મને જ્ઞાન આપો, વાત આપો કે આગળ કઈ રીતે આ વાતને વધાવી છે, શું કરવું છે. હવે એક બહુ મજાની વાત વાલ્મીકી લખી છે કે રામના વિવાહ થયા, દશરથ રાજાએ ચારે પુત્રોને પરણાવ્યા, એ સાથે કઈ કઈ દેશથી ભરતના મામા આવ્યા છે, અને ભરતના મામાએ પોતાની સાથે પોતાના ભાણેજને લઈ જવાનું નક્કી કર્યું છે કે હું મારા ભાણેજને લઈ જાઉં. એટલે કઈ કઈ દેશમાં પોતાના મામા સાથે ભરત અને શત્રુઘ્ન મોસાળમાં ગયા છે. અહીંયા છે ને મને જરા દશરથનું જરા જુદા પ્રકારનું પાત્ર પરિચય થાય છે, અને આપણા વાલ્મીકી ઋષિ અને તુલસીદાસે છે ને જરાય જજ નથી કર્યા કોઈને, એને ખાલી પોતાની રીતે મૂકી, હું એક પાત્ર મૂકું છું, હે ભાવક, હે વાચક, તું તારી દ્રષ્ટિ આ પાત્રને ન્યાય આપજે. તો જ્યારે કથા એવું કહે છે કે કૈકેયીના પુત્ર ભરતને ગાદી મળશે એવું દશરથ વચન આપી ચૂક્યા હતા કૈકેયીના વિવાહ પૂર્વે કૈકેયીના માતા પિતાને, આવું આપણે ત્યાં વર્ણન છે. એનો અર્થ એવો થયો કે ભાઈ કોઈ એમાં વાદ વિવાદ છે જ નહીં, કોઈ સંવાદ જ નથી, ભરતને ગાદી મળશે, કારણ કે કૈકેયીને પરણવા માટે દશરથ આવું વરદાન આપી ચૂક્યા છે, આવું વચન આપી ચૂક્યું.

દશરથને વિચાર આવે છે કે હવે રામનો રાજાભિષેક કરી લો. એટલે અહીંયા જરા એક જે પુત્ર પ્રેમ ને પુત્ર મોહ ની વચ્ચેની ભેદરેખા છે ને દશરથ સે જ ચૂક્યા છે. અને જ્યારે જ્યારે માણસ વચન ચૂકે છે ને, જ્યારે જ્યારે માણસ વિવેક ચૂકે છે ને, ત્યારે ત્યારે એક મહાભારત થાય છે અને ત્યારે ત્યારે એક રામાયણ સર્જાય છે. ભરતની ગેરહાજરીમાં દશરથને વિચાર આવ્યો અને એ નક્કી કરે છે કે રામનો તાત્કાલિક રાજ્યાભિષેક કરીએ. જો આમ આઈડિયલી તો ડિઝાઇન એવી હોવી જોઈએ કે ભરતની હાજરીમાં રામનો રાજ્યાભિષેક થવો જોઈએ. તો વસિષ્ઠ મુનિએ કીધું રાજા દશરથને કે મહારાજ આજ્ઞા આપી દો મંત્રીમંડળને, આપણે આયોજન કરીએ. અને પછી કહે છે કે હવે આ રાજ્યાભિષેક માટે કઈ કઈ સામગ્રીઓ જોશે? તો અહીંયા વસિષ્ઠ સૂચના આપે છે, આજ્ઞા આપે છે. શું છે આજ્ઞા? હે મંત્રીગણ, સોનાના 5 રત્નો, પૂજા માટેના દ્રવ્યો, શ્વેત પુષ્પોની માળા, ડાંગર, ઘી, મધ, અહત, અહત એટલે તરત વણાયેલું વસ્ત્ર જેમાં વચ્ચે સાંધો ન હોય, પાછું એને અહત કહેવાય, એ અહત વસ્ત્ર, શ્વેત છત્ર, સોનાના 100 કળશ, સોને મઢેલા સિંગડાવાળો વૃષભ એટલે કે બળદ, નખવાળું વ્યાઘ્ર ચર્મ, વાઘનું ચામડું, આ બધું આવતીકાલે સવારે અગ્નિશાળામાં પહોંચતું કરો. આ ગુરુદેવની આજ્ઞા થઈ ગઈ અને ધામધૂમથી રામ રાજ્યાભિષેકની તૈયારી ચાલુ થઈ. આખું નગર આસોપાલવ, પુષ્પ અને ધજાઓથી શણગારવામાં આવ્યું. 1,00,000 બ્રાહ્મણોને જમાડવાની વ્યવસ્થા ઊભી કરાઈ. રાજમાર્ગમાં વૃક્ષોમાં રહેલ દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું. જુઓ, વૃક્ષમાં દેવ છે. આપણે ત્યાં સ્વાધ્યાયની એક પરંપરા છે, એમાં પાંડુરંગ શાસ્ત્રી કહેતા કે છોડમાં રણ છોડ છે, વૃક્ષમાં વાસુદેવ છે, કુંડામાં શ્રી કૃષ્ણ છે, આવું એ કહેતા. એટલે અયોધ્યાના રાજમાર્ગ ઉપર જે વૃક્ષો છે, એ વૃક્ષોમાં દેવતાઓનો વાસ છે એવું માનીને વૃક્ષોની પૂજા કરવામાં આવી. તમે જો વૃક્ષ પૂજન આપણી કેવડી મોટી પરંપરા હતી, એનો ટેકો વાલ્મીકી રામાયણ આપે છે. અને હવે રાજાએ સુમંતને કીધું કે તમે રામને બોલાવો. રાજાએ રામને બોલાવે, રામને ગળે લગાડ્યા છે અને રામ માટે ખૂબ પ્રેમ છે દશરથનો. અને કીધું કે પુત્ર, તને હું યુવરાજ પદ આપું છું, તારે અયોધ્યાના રાજા બનવાનું છે. અને રામનું વર્ણન કરતી વખતે વાલ્મીકીને તુલસીદાસે બહુ ધ્યાન રાખ્યું છે કે ક્યાંય રામનો રાજ્ય માટેનો ભાવ કે મને એ મળી રહ્યું છે જેના માટે હું સર્જાયો છું એવું નથી. કે પિતા, તમારી આ આજ્ઞા છે અને ગુરુદેવે આ આજ્ઞા આપી છે, તો હું આજ્ઞાનું પાલન કરીશ, હું રાજ્ય ધર્મ નિભાવીશ. આવું રામનું વાક્ય છે. હું રાજ્ય ધર્મ ભોગવીશ નહીં. જુઓ, ભોગવવાની વાત આવે ને ત્યાં મહાભારત થાય, અને ધર્મ નિભાવવાની વાત આવે ને ત્યાં રામાયણ આવે. આ ફરક છે, ભોગવવું અને નિભાવવું. નિભાવવામાં આખી રામાયણ છે, ભોગવવામાં આખું મહાભારત છે. એટલે રામે પિતાને પ્રણામ કરીને કીધું કે પિતાજી, હું તમારી ઈચ્છાનું સન્માન કરીશ. જુઓ, આ બોલતી વખતે રામને ખબર નથી કે પિતાને એક મોટી ઈચ્છા કહેતા અનિચ્છા એનું પણ રામે પાલન કરવાનું. ધર્મ શબ્દ બહુ રસપ્રદ છે. નરેન્દ્ર કોહલી એવું કહે છે, નવલકથાકાર, કે ધર્મ છે ને એ માટીનો પિંડો છે નદી કાંઠે. એ માટીનો એવો પિંડો છે જેમાંથી તમે ધારો આકાર આપી શકો. સૌ પોતપોતાની સમજ પ્રમાણે પોતાના ચાકડા ઉપર એ ધર્મનો પિંડો મૂકે છે અને પછી પોતાની ઈચ્છા પ્રમાણે એક વાસણ બનાવે છે અને પછી એ નક્કર જે આકાર આવે છે એને ધર્મનું નામ આપે છે. પણ ધર્મ તો પેલો નદીનો એક કાંપ હતો, તમે બનાવેલું વાસણ નહીં. એટલે ધર્મની વ્યાખ્યા બહુ અઘરી છે એ રીતે. તો અહીંયા રામે કીધું કે હું રાજ્યધર્મનું પાલન કરીશ. દશરથ એકદમ પ્રસન્ન છે, કારણ કે હવે રામ રાજા બનવાના છે. રાજા દશરથે રામને કેટલીક સૂચનાઓ બંધાવી છે કે હે પુત્ર, રાજા બને તો શું ધ્યાન રાખવાનું છે તારે? જુઓ, પ્રજાનું કલ્યાણ. ભાવનગરના મહારાજા સાહેબ હતા કૃષ્ણકુમારસિંહજી, એનું એક વાક્ય બહુ અદભુત છે, મારી પ્રજાનું કલ્યાણ થશે. તમે જુઓ, આ એક વાક્યમાં રાજાનું આચરણ અને રાજાનું ધર્મ, એનું કર્તવ્ય, એનું દર્શન થાય છે તમને. એટલે પિતા કહે છે કે પ્રજાનું કલ્યાણ કરજે, ઋષિમુનિઓને સન્માન આપજે, સત્કર્મ કરજે અને ન્યાયી રાજ્યની સ્થાપના કરજે. પિતાનું આ એક એક વાક્ય રામ મનમાં ઉતારે છે. મને લાગે છે કે આ બધા ગુણધર્મો ભેગા થાય ને ત્યારે રામ રાજ્યની સ્થાપના થાય. અને દશરથની વાતને રામે પ્રણામ કરી સ્વીકાર્યા છે. અને હવે રાજા છેલ્લું વાક્ય કહે છે કે હે પુત્ર, નિષ્ઠાવાન માણસનું મન પણ નિયતિના બળે ક્યારે બદલાઈ જાય એ કશું કહેવાય નહીં. આ વાક્ય બોલતી વખતે રાજાના મનમાં ક્યાંક ભરત હશે, મને પ્રશ્ન થાય છે કે અત્યારે ભરતની ગેરહાજરીમાં આ બધું દશરથ કરી રહ્યા છે. શું દશરથને એવું બીક હતી કે ભરત હશે અને ભરત અગર ત્યાં હોત, જો ભરતની હાજરી હોત તો ભરત એવું કહેત કે ગાદી તો મને મળવી જોઈએ? આવું પિતાના મનમાં ક્યાંય હશે?

વાલ્મીકી નથી આપતા, તુલસીદાસ પણ નથી આપતા, આપણી બુદ્ધિ ઉપર છોડે છે. આપણા પુરાણોની એ પણ સુંદરતા છે કે આપણા વિનમ્રતા અને આપણા વિવેક ઉપર એ છોડી દેશે, અડધું વાક્ય લખી છોડી દેશે. મારા દાદા એવું મને કહેતા કે પુરાણોમાં બે લખાયેલા શબ્દની વચ્ચે જગ્યા હોય છે, એ જગ્યા એટલે હોય છે કે વાંચનારે પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે એ જગ્યા ઉકેલવાની છે. તો અહીંયા રામાયણે એવી ખાલી જગ્યાઓ બહુ છોડી છે, અને અહીંયા એ ખાલી જગ્યા વાલ્મીકી ઋષિએ મૂકી દીધી છે કે નિષ્ઠાવાન માણસનું મન પણ ગમે ત્યારે બદલાઈ શકે. રામ આવ્યા છે પોતાના માતા કૌશલ્યા પાસે, કૌશલ્યા યુક્ત ભગવાન વિષ્ણુની એ પૂજા કરી રહ્યા છે, બાજુમાં સીતા બેઠા છે. જુઓ અહીંયા આ એક દ્રશ્યમાં વાલ્મીકી આપણને દ્રશ્ય આપી રહ્યા છે તુલસીદાસ કે સાસુઓનો સંબંધ કેવો હતો, કે બંને સાથે શ્રીહરિ વિષ્ણુની પૂજા કરી રહ્યા છે. અને માતા કહે છે કે મારા રામ સમર્થવાન બને, મારા રામની તમામ ઈચ્છાઓ પૂરી થાય, અને મારા રામની સંકલ્પ શક્તિ દ્રઢ થાય. માતાએ આજે માગ્યું ને, મારા રામની સંકલ્પ શક્તિ દ્રઢ થાય, એ માની યાચના રામને કેટલી કામ લાગવાની છે આગળના સમયમાં. અને લક્ષ્મણ આવ્યા છે, સુમિત્રા છે, અને રામ આવીને વાત કરે છે કે પિતાએ આવી એક ઈચ્છા વ્યક્ત કરી છે કે મને યુવરાજ પદ સોંપવાના છે. કૌશલ્ય અતિ પ્રસન્ન છે, રામને ગળે વળગાડીને કહે છે કે મારી તમામ જે આ પૂજા અર્ચના છે સાર્થક થઈ. સીતા પ્રસન્ન છે કારણ કે રામ રાજા બનવાના છે. અહીંયા હું સામ્રાજ્ઞી બનવાની છું એનું ગૌરવ નથી, રામ રાજા બનવાના છે એનું ગૌરવ છે. હું સામ્રાજ્ઞી બનવાની છું એનું ગૌરવ દ્રૌપદીને હતું, સીતાને નહોતું. એટલે સીતા પ્રસન્ન છે કે રામ હવે રાજા બનવાના છે. હવે રાજા બનતા પૂર્વેની વિધિ બહુ રસપ્રદ છે. સીતાના રામ બંને કુળગુરુ વશિષ્ઠને મળવા ગયા છે, અને વશિષ્ઠે દીક્ષા આપી છે, એને સૂચના આપી છે કે આજ રાતે તમારે બંનેએ ઉપવાસ કરવાનો છે. અહીંયા બહુ રસપ્રદ શબ્દ છે, આજે તમારે બંને ઉપવાસ કરવાનો છે. તમને ખ્યાલ છે આપણા પુરાણોમાં ઉપવાસને માત્ર શરીર પૂરતો સીમિત નથી રાખ્યો, મન સાથે પણ ઉપવાસને જોડ્યો છે. હું એકાદશીનું વ્રત કરું પછી પાંચ કેળા ખાઈ જાઓ, અડધો કિલો સૂકી ભાજી ખાઈ જાઓ, આમ તો દાણા પણ હવે તો સિંગદાણા તો ફરાળમાં આવે જ તે, હવે તો પીઝા પણ ફરાળી આવ્યા છે પાછા, તો જાત જાતના આપણે રસ્તાઓ શોધી લઈએ છીએ. અહીંયા રામને ને સીતાને ગુરુએ કીધું કે મન કર્મ વચનથી ઉપવાસ કરવાનો છે. એટલે એ સમયે એ લોકો એ રાત્રે બંને દર્ભ પર સુવાનું છે, અન્નજળનો ત્યાગ કરવાનો છે, અને પાણી પી અને દીક્ષા આપી કે યજ્ઞશાળામાં, જુઓ યજ્ઞશાળામાં રામ અને સીતા સૂતા, શું કામ? કે મનમાં પણ વિકાર ન આવે. પોતાના છત્ર પલંગ પર તમે સૂતા હશો તો કદાચ તમારું મનમાં વિકાર જાગે, કદાચ તમારા શરીરની ભૂખ ઉઘડે. એટલે ગુરુદેવે કીધું કે આજે તમારે યજ્ઞશાળામાં રાત વિતાવવાની છે, દર્ભ એ દર્ભ પર સુવાનું છે, ફળ પણ નથી ખાવાના. રામ સીતાએ સ્નાન કર્યું, ગુરુની આજ્ઞાનું પાલન કર્યું. મને થાય કે રાજા તરીકેની જવાબદારી આપતા પહેલા આ કયા પ્રકારનું તમારું જુઓ કસોટી છે તમારી. અને સીતાને રામ એ કસોટીમાં પારંગત નીવડ્યા છે. એને સ્નાન કર્યું, યજ્ઞશાળામાં દર્ભ પર બેઠા છે અને કુળદેવતાઓનું સ્મરણ કરી રહ્યા છે. આખી અયોધ્યા આનંદ મંગલ છે કારણ કે કાલે રામ રાજ્યની સ્થાપના થવાની છે. રામ જેના રાજા બનવાના હોય એ નગરીનો હરખ તો રામ આયંગે તો દીપક જલાયંગે, આપણે બધાએ દિવાળીમાં ખૂબ ગાયું, પણ રામ આયંગે તો દીપક જલાયંગે, હવે રામ રાજા બનેંગે તો ક્યાં ક્યાં કરેંગે, આવી ભાવના અત્યારે અયોધ્યાના મનમાં છે. આનંદ મંગલ છે, નૃત્યો ચાલે છે, કીર્તનો ગવાઈ રહ્યા છે, શણગારી છે અયોધ્યા, લોકોએ ઘરની બહાર રંગોળી કરી છે, દીવાઓ પ્રગટાવ્યા છે, ચારે બાજુ જાત ભાતના પકવાન બની રહ્યા છે, એની સોડમથી અયોધ્યાનું આકાશ પકવાનોની સોડમથી મગમગી રહ્યું છે. અને સારા કામમાં સો વિઘ્ન, અને અયોધ્યામાં સો વિઘ્નનું એક નામ છે મંથરા. એક દાસી મહેલના ધરોકે બેઠી બેઠી અયોધ્યાના આખા આનંદ મંગલને જોઈ રહી છે. અને દાસી જો મંથરા છે ને, હું માનું છું વ્યક્તિ નથી, મંથરા એક વિચારનું પ્રતિનિધિત્વ છે, રૂપક છે. એ મંત્રા આ મંગળને જોઈ રહી છે અને એના મનમાં એક અમંગળ વિચાર જન્મ્યો છે. જ્યાં જ્યાં ગામ છે ત્યાં ઉકરડો છે એવું આપણા વડવાઓ કહેતા. તો અયોધ્યા આટલી પવિત્ર છે, આટલી ઉત્તમ છે, એની વચ્ચે પણ મંત્રાનું સ્થાન હતું. તો આપણા રામાયણના રચયિતાઓ કહે છે કે મંત્રા તો હશે જ, પણ મંત્રાઓ સાથે ડીલ કેવી રીતે કરવી એ પણ તમારી વિનમ્રતા અને તમારા વિવેક ઉપર આધાર રાખે છે. મંત્રાએ નક્કી કર્યું કે આ અયોધ્યાનું આખું જે મંગળ છે, આ જે ઉત્સાહ છે, એ ઉત્સાહ રામ તરફી છે. અને મંત્રા દાસી હતી કૈકેયીની, કૈકેયી દેશમાંથી આની સાથે આવી હતી. કૈકેયીની સાથે આપણે તે પરંપરા હતી ને કે રાણીઓ સાથે દાસીઓ આવતી, અને ધાત્રી હતી, દૂધ પાઈને મોટા કરે એટલે ધાત્રી કહેવાય.

કઈ કઈ ને મોટી થતા એને જોયેલી. એ ધાત્રી જેને કઈ કઈ ને તો મોટી કરી પણ ભરતને પણ મોટો કર્યો, એટલે પોતાનો માં તરીકેનો અધિકાર એ ભરત ઉપર જોતી હતી. એણે જોયું કે જો રામ રાજા બને તો શું થાય. આપણે માનીએ કે રામ રાજા બને તો ન્યાયની સ્થાપના થાય, સમૃદ્ધિ આવે અને ચોતરફ આનંદ થાય. પણ મંત્રાનો વિચાર એવો નહોતો, મંત્રાની અનુભૂતિ જરા જુદી હતી કે જો રામ રાજા બને તો દાસ બને ભરત, દાસી બને કઈ કઈ, તો શું કરી શકાય. એના માટે જે મંત્રા વાણી, આપણે ત્યાં શબ્દ છે ને કે મંત્રા વાણી ને કઈ કઈ કાન, આપણે ત્યાં એક નામ પડી ગયું છે, એ મંત્રા વાણી હવે શું કરવાની છે અને કઈ રીતે. અયોધ્યાના રંગમાં ભંગ પડ્યો અને એ ભંગ અને જે એ રંગ રેળાયો, રંગ રોળાયો, આમ તો રેળાયો કરતા રંગ રોળાયો, એ રોળાયેલા રંગે કેવા કેવા કાળા આકારો અયોધ્યાની સુખના કેનવાસ ઉપર ઉભા કર્યા છે એની વાત આપણે આગળના અંકમાં કરીશું. રામાયણ એવું કહેવાય છે કે આદર્શ જીવન, આદર્શ સંસાર, આદર્શ ઘર અને આદર્શ રાજ્ય, એના તમામ લક્ષણો જો તમારે ક્યાંય જોવા હોય તો એનો જવાબ રામાયણ છે. રામાયણ છે એ વ્યક્તિ અને વિચારના બે કિનારા પર વહેતી એક એવી નદી છે જેના જળમાં ત્યાગ છે. અને ત્યાગ શબ્દ બહુ મોટો છે. આ ત્યાગ શબ્દ હું બોલું એટલે આખે આખી રામાયણ ને મહાભારત આવી જાય છે, કૃષ્ણ અને રામ આવી જાય છે. સ્વીકાર શબ્દ છે ને, આપણે લાગે કે ત્યાગનો વિરોધાર્થી શબ્દ કયો, વિરોધાભાસ, તો આપણે લાગે સ્વીકાર. પણ મજા એ છે આપણા પુરાણોની કે સ્વીકાર શબ્દમાં પણ આપોઆપ ત્યાગ આવી તો જાય જ છે. તમે કોઈ વાતનો સ્વીકાર કરો છો કે હું સ્વીકારી લઉં છું, એની સાથે ત્યાગ જોડાય છે. હવે મારે જે વાત કરવી છે એ ત્યાગની વાત છે, સ્વીકારની વાત છે. રામ જે સ્વીકારશે એમાં દશરથનો ત્યાગ છે. દશરથનો ત્યાગ છે એમાં રામનો નહીં સમગ્ર સંસારનો સ્વીકાર છે. તો રામાયણની એ મહત્તા છે કે તમે કોઈ પણ ખૂણેથી, કોઈ પણ છેડેથી પ્રવેશ કરો ત્યાં રામનું એક સરખું સ્વરૂપ તમને જોવા મળશે, જેને ન સુખ છે, ન દુઃખ છે, ન પીડા છે, ન પ્રેમ છે, એક ભાવથી રામ સૌને જોઈ રહ્યા છે અને ભાવનું નામ છે ધર્મ. આગળના એપિસોડમાં આપણે જાણ્યું કે આખી અયોધ્યા રામ રાજાભિષેકના ઘેનમાં છે, મદમાં છે, ઉત્સાહ છે, શેરીઓ શણગારી છે, નર નારી સુંદર વસ્ત્રાભૂષણોમાં સજ્જ છે અને સૌ કોઈના આંખોમાં એક સ્વપ્ન, એક દ્રશ્ય જોવા માટે તલપા પડે છે કે અયોધ્યાના રાજ સિંહાસન પર રામલીલા બિરાજમાન થશે. અને રામને જોવા માટે અયોધ્યા નગરીની બહાર ભીડ લાગી છે. દેશ દેશાવરથી નર નારીઓ આવી રહ્યા છે, સભ્ય પોતપોતાના પ્રાણીઓને શણગાઈ રહ્યા છે, વૃષભ અને ગાયોને શણગાઈ રહ્યા છે. આંગણામાં તુલસી ક્યારે દીવા કર્યા છે, ઘીના દીવા. જો આ દીવાનું અજવાળું છે કે આપણે દિવાળી સુધી આગળ આવવાનું છે. આ દીવાનું અજવાળું રામના નગરમાં દ્વિરાગમન સાથે પણ જોડાયેલું છે, એટલે આખી અયોધ્યા અત્યારે અજવાળામાં છે. કારણ કે રામ છે ને અજવાળું છે. અંધકાર હોય ત્યાં રામ ન હોય, અને જ્યાં જ્યાં અંધકાર હોય ત્યાં રામનું નામ છે એ બહુ મોટો દીવો બને છે. કદાચ એટલા માટે ગાંધીજીની પેલી જે ઘરમાં કાંબાળા બેન હતા રંભા, એણે કહેલું કે મોહન અંધારાની બીક લાગે છે તો રામ નામ બોલ. અને ગાંધીજી વાતને પકડી રાખી, એટલે અંધારું અને રામનો બહુ સંબંધ છે. એટલે કદાચ જ્યારે જ્યારે માણસ લાચાર થાય ને ત્યારે ત્યારે રામને યાદ કરે છે. એટલે નિરાધારનો આધાર છે રામ. એટલે હું માનું છું કે જ્યારે 30 જાન્યુઆરી 1948 રોજ ગાંધીજીની છાતી ઉપર બે ગોળીઓ વિંધવામાં આવી ત્યારે આધાર, ગાંધીજીને તમામ આધાર જતા રહ્યા. એ વખતે ધરતી ઉપર જે પડતી વખતે ગાંધીજી બોલ્યા છે હે રામ, એ પણ મને લાગે છે પેલી રંભાનું વેણ હશે કે જ્યાં તને આધાર જોઈએ ને ત્યાં રામને યાદ કરજે. એટલે આખી અયોધ્યા રામ નામનું અજવાળું હથોડી હથેળીમાં લઈને ચાલી રહ્યું છે, કારણ કે આજે રામ રાજાભિષેકનો દિવસ છે. તો અયોધ્યાની આ સ્થિતિ હોય તો કૌશલ્યા, સુમિત્રા, સીતા, લક્ષ્મણ, બાકીના બધા લોકોની શું સ્થિતિ હોય. રાજા દશરથને લાગે છે કે મારા પિતૃઓનું પુણ્ય છે આજ સાર્થક થયું, આજ મારી તમામ ચિંતાઓ જતી રહી. પણ એ વખતે સોળે કળાએ ખીલેલો ચંદ્રમા છે, ગ્રહણ વગર અધૂરો, ગ્રહણ લાગે તો તમને પૂનમના અજવાળાની પણ મહત્તા સમજાય. એટલે મંત્રાનું હોવું પણ બહુ જરૂરી છે જીવનમાં, કારણ કે મંત્રા છે તો તમને સંપનું મહત્વ પણ સમજાય, મંત્રા છે તો તમને સંકીર્તનનું મહત્વ પણ સમજાય. જો કંસ નથી તો મથુરા નરેશ કૃષ્ણ નથી, અને જરાસંઘ નથી, કાલ્યવાહન નથી તો દ્વારિકા.

રાખી જ નથી. એટલે આ જે દેરાણી ને જેઠાણી ની જોડી રે ભવાની માં એ બહુ રસપ્રદ છે આપણી કથાઓમાં. એટલે મંત્ર જોઈ રહી છે આખું દ્રશ્ય કે આખી અયોધ્યા આનંદ મંગલ કરે છે, મારે કઈ કરવું પડશે, હું ધાત્રી છું, દૂધ માતા છું, ધાવ માતા છું, મારે ભરત માટે કઈ કરવું પડશે, મારે મૂર્ખ કઈ કઈ માટે કઈ કરવું પડશે, એ તો મને ખબર નહીં શું કરી રહી હશે. આનંદ મંગલમાં એણે એક વાર રામની ધાત્રી સામે આવતી દાસીને ઉભી રાખી, એક મિનિટ ઉભી રહે, આ સોળ શણગાર સજીને તું જાય છે શું? એટલે ધાત્રી પ્રસન્ન થઈને કીધું કે મંત્ર તમને નથી ખબર આવતીકાલ સવારે રામનો રાજ્યાભિષેક થવાનો છે. મંત્ર મનોમન બોલી કે બરાબર છે, જે મેં સાંભળ્યું હતું એ ખોટું નહોતું. ઉતાવળા પગે મંત્ર પહોંચી છે કઈ કઈ ના ભવનમાં, ત્રણેય રાણીઓના સ્વતંત્ર ભવનને. કઈ કઈ દશરથની અત્યંત પ્રિય રાણી હતી. અચ્છા, આપણા પુરાણોની કથાઓને માની તો કઈ કઈ પાસે યોદ્ધા પણ હતી, એનામાં શસ્ત્રકળા હતી, અને મૂળશંકરભાઈ ને બધાએ તો કઈ કઈને બહુ વિદુષી નારી તરીકે બતાવી છે. નાનાભાઈ લોકો કહે છે, નાનાભાઈ ભટ્ટ, કે કઈ કઈ એટલી વિદુષી નારી હતી કે સમગ્ર આર્યવર્ત ઉપર નજર રહેતી હતી. એને ખબર હતી કે દક્ષિણમાં દ્રવિડોની પાછળ રાવણ લાગ્યો છે, રાવણ ધીમે ધીમે ઉપર આવવાનો છે. ગુજરાતી નવલકથામાં એક આવી કઈ કઈ પણ છે જેણે યુક્તિપૂર્વક રામનો રાજ્યાભિષેક ટાળ્યો છે. મેં કહ્યું સાહિત્યની મજા છે, બારણાઓ ખુલી રાખે છે પુરાણોની કથાઓના. મંત્ર આવી કઈ કઈની પાસે ને કઈ કઈ તો આરામ કરી છત્ર પલંગ ઉપર સોઈ રહી છે, જગાડી ઊંઘમાંથી કે તું ઊંઘમાં નહીં ઘેનમાં છે, અને જાગ કારણ કે આજે સુઈશ તો તારું ભવિષ્ય સૂતું રહેશે, આજે નહીં જાગે તો તારું સૌભાગ્ય નહીં જાગે. કઈ કઈ કહે છે કે મંત્ર કેમ આવી રીતે ઉખાણાની જેમ વાતો કરે છે, કે વાત શું છે? તો કે રામનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે. કઈ કઈ આનંદ મંગલમાં મારો રામ રાજ્યાભિષેક, મારો રામ રાજા બનવાનો છે. જો આ કઈ કઈને તમે નથી ઓળખતા, વાલ્મીકી અને તુલસીદાસની આ કઈ કઈ છે તમે અજાણ છો. એટલે તમારી સામે કઈ કઈ છે એ ટેલિવિઝનની વેમ્પ છે, પણ આ કમોલિકા નથી, આ કઈ કઈ છે. આની વાત જુદી છે, કારણ કે રાજકન્યા છે, વિદુષી નારી છે, રાજપત્ની છે, અને ભરત જેવા સદભાવી પુરુષની માતા છે. એટલે કઈ કઈ આનંદ મંગલ ભાવી કે રામનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે, વાહ, આ તે મને ઉત્તમ સમાચાર આપ્યા છે. એવું કહી કઈ કઈ તાત્કાલિક ગળામાંથી સુવર્ણહાર મંત્રના હાથમાં મૂકી, આ મારો ઉપહાર છે દાસી, તું અતિ પ્રસન્ન, મને તે મને બહુ પ્રસન્ન કરી છે, મંગળ સમાચાર આપ્યા છે. પેલી મંત્રાએ હારનો ઘા કર્યો, કીધું છે કે મૂર્ખ છે તું, મૂઢ છે. હવે અહીંયા થાય કે પેલી રાજરાણી હતી, અને રાજરાણીને કોઈ એમ કેમ કહી શકે મૂઢ છે મૂર્ખ છે, પણ મંત્રા એટલે કહી શકે કારણ કે ધાત્રી હતી, ધાવ માતા હતી, એને કદાચ કઈ કઈને પણ મોટી કરી છે ત્યાં કઈ કઈ દેશમાં, અને એ જ ભાવ તેને ભરતને મોટો કર્યો છે. એટલે અબાધિત અધિકાર છે મંત્રનો કઈ કઈના ભવનમાં આ રીતે વિધાઉટ પરમિશન એન્ટર થવાનો. બાકી તમે કહો મહારાણી કઈ કઈને કે મંત્રા તમને મળવા માંગે છે, એ ડિઝાઇન એને પણ ફોલો કરવી પડે, પણ આ મંત્રા છે. તમે જુઓ કુકર્મ છે ને, ખરાબ વાણી છે ને, અધર્મ છે ને, અને દુર્ગતિ છે કે દુર્સંગતિ છે, એને પરમિશનની જરૂર નથી પડતી, સિદ્ધિ આવી જાય છે. સારા વિચારોને આવવા માટે તમારે તપ કરવું પડે છે, સાધુ પુરુષનો સંગ કરવો પડે છે, સારા માહોલમાં બેસવું પડે છે, પવિત્ર વાણી સાંભળવી પડે છે, ત્યારે સદવિચારો તમારી પાસે આવે છે. પણ દુર્વિચારોને મંજૂરી નથી જોઈતી, એ તરત આવી જાય છે. એટલે ખરાબ વિચાર આટલી ઝડપથી ગાંડા બાવળની જેમ આપણા મનમાં ખરાબ વિચારો ઉગે છે, અને સદવિચારો છે ને એને વડની જેમ ઉછેરવા પડે છે, બહુ સાચવવા પડે છે, નાગરવેલના પાનની જેમ પંપાળવા પડે છે. એટલે વિધાઉટ પરમિશન મંત્ર આવી ગઈ છે અને કહે છે કઈ કઈ તું મને ઉપહાર આપે છે, તું મને ઉપહાર આપી રહી છે, પણ જીવન તને ઉપહાર નહીં આપે, જીવન તને દાસીત્વ, દાસી બનવાનું દુઃખ આપશે. આજે હું તારી દાસી છું, તું ટેવ પાડ, મારી પાસે શીખ, હું તને ટિપ્સ આપું, કારણ કે તારે દાસી બહુ જલ્દી બનવાનું છે કૌશલ્યની. હવે જુઓ અહીંયા કઈ કઈના ભવા સંકોચ આવ્યા કે તું કહેવા શું માગે છે, રામ રાજા બનેમાં હું દાસી શું કામ બનું? મંત્રા કહે છે એ તો સમજાવું છું, જો રામ રાજા બન્યો તો ભરતને કાંઈ નહીં મળે, અને રામ રાજા બન્યો એટલે કૌશલ્યા રાજમાતા બની, અને રાજાની માતા બની એટલે તું એની દાસી કહેવાય, કારણ કે તું કૌશલ્યાથી નાની છે. હજુ જો કઈ કઈના સત્કર્મ જાગૃત અવસ્થામાં હતા, એટલે કઈ કઈ કીધું કે ના એવું ના બની શકે, કારણ કે રામ તો ભરતને, લક્ષ્મણને, શત્રુઘ્નને ત્રણેયને પ્રાણથી પ્રિય છે. આ ભાઈઓ પોતાના ભાઈઓને રામ બહુ પ્રેમ કરે છે, એટલે હું ન માનું કે રામ આવું કશું કરે.

આમાં એવું નહીં કરે, રાજસત્તા એની પાસે કરાવશે. સિંહાસનનો મધ અને માથે આવતો મુગટ ભલભલાની બુદ્ધિ ભ્રષ્ટ કરી મૂકે છે. સુવર્ણ છે, સત્તા છે, એ રામનો અવાજ, રામનો ટોન, રામના આચાર વિચારે બધી નાખશે. એક વાર રાજા રામ બન્યા, ભરતને દેશવટો આપશે. શું ખબર ભરતને કારાવાસની સજા પણ આપે, શત્રુ ગણીને ભરતને મારી પણ નાખે. તું વિચાર કર, ભરત વગરનું તારું જીવન, અથવા સત્તા વગરના ભરત વાળું તારું જીવન. અને પછી જુઓ, કઈ કઈના મનમાંથી પણ હું મંત્ર યાદ કરાવશે. યાદ છે પૂર્વે એક સમય તે કૌશલ્યનો અપમાન કર્યું હતું, એ અપમાન યાદ છે? હવે અહીંયા વાલ્મીકી અને તુલસીદાસ દૂર ખસે થોડા, કે સ્ત્રીઓ સ્ત્રીઓ સાથે છે આ રાજભવનની સ્ત્રીઓ, સ્વાભાવિક રીતે કંઈક મીઠી અણ કહેવાય ને, એકદમ અણગમા આવ્યા હોય, એક નાની મોટી એવી ઘટનાઓ બની હોય કે જ્યાં માન અપમાનની વાત ઉગી હોય. પણ રાણીઓને મન એ માન અપમાન નહોતું, દાસીઓને મન હતું. એટલે દાસીઓએ બાંધી રાખ્યું હતું, એટલે મંત્રા રાજી થઈ હતી કે મંત્રાએ મનમાં માની લીધું હતું કે કઈ કઈ એ કૌશલ્યનું અપમાન કર્યું છે. કદાચ કૌશલ્યના મનમાં પણ નહોતું અને કઈ કઈના મનમાં પણ નહોતું, પણ દાસી ભાવે પકડી રાખ્યું હતું. એટલે યાદ કરાવીને કહેશે કે તે અપમાન કર્યું હતું કૌશલ્યાનું. કઈ કઈને કદાચ એક ક્ષણે અપમાન યાદ નહીં આવ્યું, પણ દાસી એવું યાદ રાખ્યું. એનો અર્થ એવો પણ થયો કે કૌશલ્યાની દાસી યાદ રાખ્યું હશે. પછી બંને દાસીઓ ભેગી થઈ ત્યારે વાતો કરી હશે કે તારી સ્વામીની એ તો મારી સ્વામીનું અપમાન કર્યું. અહીંયા બુદ્ધિનું એક ચકડું આખું બદલાય છે. કઈ કઈ થઈ, વાતો ગંભીર છે. મંત્રા કહી રહી છે કે તું વિચાર, ભરતના હાથમાં સત્તા નથી, તારા હાથમાં સત્તા નથી. રામ રાજા બન્યો એટલે આપણા લોકોને લાગે છે કે સૂર્યોદય છે, પણ આપણા સુખનો સૂર્યાસ્ત છે. જેમ કૌશલ્યનું અપમાન એને કર્યું એવું કઈ કઈ ને ખબર નહોતી, એવું એને મનમાં નહોતું, પણ મંત્રાએ યાદ રાખ્યું હતું. એમ મંત્રાએ કઈ કઈ ના બે વચન પણ યાદ રાખ્યા છે. એટલે વાલ્મીકી ઋષિ ને તુલસીદાસ એવું નથી લખ્યા કે હા મંત્રા બરાબર છે, હવે પેલા બે વરદાન મેં દશરથ પાસે માગેલા એ અત્યારે માગું. ના, એવું નથી કર્યું. એમણે મંત્રાના મોઢે બોલાવડાવ્યું છે. મંત્રાએ કીધું કે મહારાણી, પૂર્વે મહારાજા દશરથ સાથે તો યુદ્ધ પર ગઈ હતી. હવે જુઓ, એ મેં કહ્યું કે એ કેમ યોદ્ધા છે, તો દશરથ સાથે યુદ્ધ પર ગઈ હતી અને કહે છે કે દેવોનું દાનવો સામે યુદ્ધ ચાલતું હતું અને દંડકારણ્ય પાસે વજયંત નગરના તિમિધ્વજ નામનો અસુર યુદ્ધે ચડ્યો હતો અને રાજા દશરથ લડતા હતા. એ વખતે તું રથ ચલાવતી હતી. રાજા દશરથ ઘવાયા અને ઘવાયા ત્યારે એ રથની લગામથી હાથમાં પકડી રાજાના પ્રાણને બચાવવા તું ભાગી. તે રથ હંકાર્યો અને રાજા દશરથના પ્રાણની રક્ષા થઈ. એટલે રાજાએ પ્રસન્ન થઈને તને કીધું કે રાણી કઈ કઈ માગો, તમને શું આપું. એક ક્ષણે તે કહ્યું કે અત્યારે તો કંઈ માગવું નથી મારે, અત્યારે કોઈ ઈચ્છા નથી મારી. રાજાએ કીધું કોઈ પણ બે વચન માગી લો. આપણે પેલા વાત કહી હતી કે અતિ પ્રસન્ન હોય ત્યારે વચન ના આપવા અને દુઃખી હોય ત્યારે પ્રતિજ્ઞા ન કરવી. પણ રાજાએ કીધું કે કોઈ પણ વચન, બે વચન માગો. અને કઈ કઈ કહે છે કે જરૂર પડે ત્યારે માગીશ. હવે અહીંયા મજા લોકકથાની છે. લોકકથામાં તો એવું પણ છે કે રાજા દશરથના રથનું પૈડું જે છે એ પૈડામાંથી જે પેલો ખીલો હોય બરાબર એ ભાંગી ગયો, એટલે પૈડું બહાર નીકળતું હતું. આ લોકકથા કહે છે. એ વખતે કઈ કઈ પોતાની આંગળી રથના પૈડામાં રાખી અને કઈ કઈની આંગળીના આધારે રથનું પૈડું ફરતું રહ્યું, પૈડું બચ્યું, દશરથે યુદ્ધ કર્યું અને એ દશરથ યુદ્ધ જીત્યા. જ્યારે દશરથને ખબર પડી કે પોતાની આંગળી આડી રાખીને કઈ કઈ રથને બચાવ્યો, ત્યારે કીધું કે માગો કઈ કઈ તમને શું આપું. આ લોકકથા કહે છે. પ્રેક્ટિકલી તમે આમ વિચારવા જાઓ કે કેવી રીતે શક્ય થયું છે રથના પૈડામાં આંગળી આમને તેમને, પણ લોકકથાની મજા એ છે કે લોકકથાને કહે છે કે અમને લોજિક સાથે કોઈ લેવા દેવા નથી, અમને લોક સાથે લેવા દેવા છે, પરંપરા સાથે લેવા દેવા છે. એટલે આ લોક પરંપરાની કથા છે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સ્વાગત કરું છું. ચલણી નોટો વિશે આજે વાત કરવાની છે. એમાં બે આર્ટિકલ છે, શક્ય એટલી કન્ટેન્ટ એમાંથી મારા શબ્દોમાં રજૂઆત કરું છું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 100, 200 અને 500ની નોટને પ્લાસ્ટિક એટલે કે પોલિમર નોટમાં બદલવાની યોજના પર કામ કરી રહી છે. હેડિંગ અને સબ હેડિંગ જે મારી પદ્ધતિ છે તે પ્લાસ્ટિક નોટ

દરેકે દરેક માણસના ખિસ્સામાં રહેતી અને હાથોમાં ફરકતી નોટોનું સ્વરૂપ સમયે સમયે બદલતું રહ્યું છે. હમણાં આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 100, 200 અને 500ની નોટોને પ્લાસ્ટિક એટલે કે પોલિમરમાં રૂપાંતરિત કરવાની જાહેરાત કરી છે. પ્લાસ્ટિક એટલે પોલિમર એ પ્લાસ્ટિકનું એક સ્વરૂપ છે. નોટોની સરખામણીમાં પ્લાસ્ટિકની નોટ વધુ ટકાઉ, સુરક્ષિત અને વોટરપ્રૂફ હશે અને એનાથી સરવાળે ઘણા ફાયદા થશે. આજની તારીખે દુનિયાના 50 જેટલા દેશોમાં પ્લાસ્ટિક એટલે કે પોલિમરની ચલણી નોટોનો ઉપયોગ થઈ રહ્યો છે. 30 દેશ એવા છે જેનું તમામ ચલણ પ્લાસ્ટિકમાં છે. દુનિયામાં સૌથી પહેલાં પ્લાસ્ટિક નોટોની શરૂઆત વર્ષ 1988માં ઓસ્ટ્રેલિયામાં થઈ હતી. કાગળની ચલણી નોટોમાં સૌથી મોટી સમસ્યા નકલી નોટોની છે. પ્લાસ્ટિકની નકલી નોટો આસાનીથી બનાવી શકાતી નથી. એના કારણે દુનિયાના દેશો પ્લાસ્ટિકના ચલણ પર પસંદગી ઉતારવા લાગ્યા છે. આપણા દેશમાં છેલ્લા 10 વર્ષથી પ્લાસ્ટિક નોટોનો ઉપયોગ પર વિચાર થઈ રહ્યો છે. હવે એ અમલમાં આવશે. કાગળની નોટો ઝડપથી બગડી કે ફાટી જાય છે, એના કારણે દર વર્ષે નવી નોટો છાપવી પડે છે. કરન્સી પ્રિન્ટિંગનો ખર્ચ વધી રહ્યો છે. વર્ષ 2024-25માં આપણે ત્યાં નવી નોટો છાપવાનો ખર્ચ 6,372.7 કરોડ રૂપિયા થયો હતો, જે અગાઉના વર્ષે 5,101.4 કરોડ હતો. આપણા દેશમાં ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ વધી રહ્યું છે, છતાં આપણા દેશમાં રોકડની માંગ રેકોર્ડ સ્તરે રહી છે. આપણા દેશે એક જ વર્ષમાં 23.8 અબજની ગંદી અને ફાટેલી નોટો બજારમાંથી પાછી ખેંચીને તેનો નાશ કરવો પડ્યો છે. પ્લાસ્ટિકની નોટોની આવરદા કાગળની કરન્સીની સરખામણીમાં 3-4 ગણી વધારે હોય છે. આપણે ત્યાં અગાઉ પ્લાસ્ટિક મનીથી માંડીને વાર્નિશ્ડ નોટના પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા. નોટ લાંબી ટકે એ માટે કાગળની નોટો પર ખાસ પ્રકારનું વાર્નિશ કોટિંગ કરવામાં આવે છે. નોટોની સાથે સિક્કાઓમાં પણ સમયે સમયે બદલાવ આવતા રહ્યા છે. નોટોની ડિઝાઇન અને સાઇઝમાં પણ ફેરફારો થતા રહ્યા છે. અગાઉના સમયમાં મોટા ફાફડા જેવી નોટો હતી. નોટના મૂલ્ય મુજબ તેની સાઇઝ રહેતી હતી. હવે તેમાં પણ ઘણા પરિવર્તનો આવ્યા છે. ચલણનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. માણસ જાત અસ્તિત્વમાં આવી ત્યારથી લેતી દેતી ચાલતી આવે છે. માનવ સભ્યતાના વિકાસમાં ચલણની ભૂમિકા બહુ મોટી રહી છે. જ્યારે ચલણી નોટ કે સિક્કા અમલમાં નહોતા ત્યારે માણસ વિનિમય પદ્ધતિથી વ્યવહાર કરતો હતો. ઘઉંના બદલામાં ચોખા લેવાતા હતા. ગાય ભેંસ બળદનું પણ અનાજ માટે અનાજ સાટે વિનિમય થતું હતું. સાટા પદ્ધતિ જરૂરિયાત મુજબ રહેતી હતી. તેનો સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો કે કોઈ વસ્તુનું ચોક્કસ મૂલ્ય નક્કી નહોતું, એટલે મન ફાવે એમ તેનો ઉપયોગ થતો હતો. વિનિમય પદ્ધતિને દૂર કરવા માટે ધીમે ધીમે જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ થવા લાગ્યો. પ્રારંભમાં સમયમાં કોડીથી માંડીને હાથી દાંત સુધીનો ઉપયોગ ચલણમાં થતો હતો. ચીન, આફ્રિકા અને એશિયાના દેશોમાં લાંબા સમય સુધી ચલણ તરીકે કોડી વપરાતી હતી એવું ઇતિહાસ કહે છે. ચલણની તવારીખ એવું કહે છે કે દુનિયામાં સૌ પ્રથમ વખત સિક્કા ઈસવીસન પૂર્વે 7મી સદીમાં એશિયા માઇનરના લીડિયા સામ્રાજ્ય એટલે કે આજના તુર્કીએમાં રાજા એલિયસ દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. આ સિક્કા સોના અને ચાંદીના મિશ્રણથી બનાવવામાં આવ્યા હતા. સોના અને ચાંદીના સિક્કા બાદમાં અનેક દેશોમાં ચાલવા લાગ્યા હતા. એ પછી તો દુનિયાના જુદા જુદા દેશોમાં જુદી જુદી ધાતુઓના સિક્કા બનતા રહ્યા છે. આપણે ત્યાં એક સમયે પિત્તળના સિક્કાઓ હતા. લોકો પિત્તળના સિક્કાઓ ભેગા કરી તેને ઓગાળીને થાળી બાટકા બનાવવા લાગ્યા હતા, એટલે તેને બંધ કરવા પડ્યા હતા. સિક્કા બનાવવામાં કાંસા, લોખંડથી માંડીને એલ્યુમિનિયમ સુધીનો ઉપયોગ થતો રહ્યો છે. જુદી જુદી ધાતુઓના સિક્કાઓના વજનને કારણે તેની હેરફેર અઘરી બનતી હતી. તેના કારણે કાગળની કરન્સી બનાવવાનો વિચાર આવ્યો હતો. 7મી સદીમાં ચીનના તાંગ સામ્રાજ્ય દરમિયાન સૌથી પહેલાં કાગળના ચલણનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. 11મી સદીમાં ચીનના સોંગ વંશના સામ્રાજ્ય દરમિયાન જિયાઓજી નામની સૌથી પહેલી સત્તાવાર નોટ બહાર પાડવામાં આવી હતી. યુરોપ

સૌથી પહેલા સ્વીડને કાગળની નોટો વાપરવાનું શરૂ કર્યું હતું. આપણા દેશમાં સિક્કાઓનો ઇતિહાસ ઈસવીસન પૂર્વે 36 સદી જૂનો હોવાનું માનવામાં આવે છે. ભારતમાં સૌથી જૂના સિક્કાઓને આહત સિક્કા અને પંચ માર્કડ સિક્કા કહેવામાં આવતા હતા. આ સિક્કા ચાંદી અને તાંબાના ચોરસ અને ગોળ સિક્કા હતા. 16મી સદીમાં રૂપિયો અમલમાં આવ્યો હતો. રૂપિયો શબ્દ સંસ્કૃત શબ્દ રૂપ્યકમ પરથી ઉતરી આવ્યો છે. ભારતમાં બ્રિટિશ કાળ દરમિયાન રૂપિયામાં ઘણા ફેરફારો થયા. એ સમયે રૂપિયામાં મહારાણી વિક્ટોરિયાના ચિત્રો છાપવામાં આવતા હતા. અગાઉ આનામાં હિસાબ થતો હતો. 1 રૂપિયો એટલે 16 આના. 1969થી આપણે ચલણી નોટોમાં ગાંધીજીની તસવીર છાપવાનું શરૂ થયું હતું. હવે આપણું ચલણ પ્લાસ્ટિક સુધી પહોંચવાનું છે. થોડા સમયમાં આપણને ચલણી નોટોનું નવું રૂપ જોવા મળશે. અનેક હાથોમાં ફરતી રહેતી નોટ ગંદી થતી રહે છે અને બીમારીઓ ફેલાવે છે. આપણા દેશમાં બીમારીઓ ફેલાવાનું એક મોટું કારણ ગંદી ચલણી નોટો પણ છે. અનેક અભ્યાસોમાં એથી એવું બહાર આવ્યું છે કે ચલણી નોટો પર જાત જાતના બેક્ટેરિયા, ફંગસ અને જીવાણુ હોય છે. એક નોટ હજારો લોકોના હાથમાં ફરતી રહે છે. આપણે ત્યાં લોકો નોટો ગણતી વખતે થૂંકવાથી આંગળી કરે છે. લોકો નોટને આંગળી લગાડીને પાછી જીભમાં અડાડે છે. એના કારણે નોટના જીવાણુઓ મોઢામાં જાય છે અને મોઢાના જીવાણુઓ નોટ પર ચોંટે છે. શિલોંગની નોર્થ ઇસ્ટર્ન હિલ યુનિવર્સિટીએ કરેલો અભ્યાસ એવું કહે છે કે ગંદી ચલણી નોટોના કારણે શ્વસનતંત્ર, પાચનતંત્ર અને ત્વચાની બીમારીઓ થાય છે. નોટો ભીની થાય છે. નોટો પર ફંગસ 4 થી 5 વર્ષ જીવતી રહે છે, જે ફેફસાને પણ અસર પહોંચાડે છે. કેટલાક મહેનતકશ લોકોના કિસ્સામાં નોટો પરસેવાથી પલળી જતી હોય છે. વરસાદમાં નોટો ભીની થાય છે. સરવાળે બધી નોટો ગંદી થતી રહે છે. લોકોને એવી સૂચનાઓ પણ આપવામાં આવી છે કે ચલણી નોટોને અડ્યા પછી હાથ સાબુથી ધોવા અથવા સેનિટાઈઝરથી સાફ કરવા. નોટોને અડીને હાથ મોઢું કે આંખને ન અડવું. નોટો ગણવા માટે ક્યારે થૂંકનો ઉપયોગ ન કરવો, પણ સ્પોન્જ વાપરવો. નોટોના ઉપયોગમાં નાની સરખી ભૂલ માણસને બીમાર પાડી શકે છે. તો આ એક કન્ટેન્ટ છે. હવે બીજી કન્ટેન્ટ થોડું કોમન ન થાય એ રીતે હું તમારી આગળ રજૂ કરવા જઈ રહ્યો છું. ગંદી ફાટેલી કાગળની કરન્સી નોટોથી કંટાળ્યા છો? હવે કડકડતી પ્લાસ્ટિકની ચલણી નોટો આવે છે. પીવીસી કરન્સીનો સૌથી મોટો લાભ એ થાય છે કે પાકિસ્તાનની આઈએસઆઈ કે બીજા કોઈ દેશી ગઠિયા માટે આ નોટોની બનાવટી નકલ કરવાનું કામ અત્યંત કઠિન બની જાય. આવો હવે આ વાત પર કરી લઈએ. થોડા દિવસ પૂર્વે સોશિયલ મીડિયામાં ભારતીય ચલણી નોટોની નવી ડિઝાઇનો સાથેની તસવીરો વાયરલ થઈ હતી. સાથે એવી કોમેન્ટ પણ કરવામાં આવી હતી કે પ્લાસ્ટિકની નોટો આવી રહી છે. ખેર આ વિડીયો તો ફેક હતો, પરંતુ આરબીઆઈના ગવર્નરે એવી સ્પષ્ટતા કરી હતી કે અમે હજુ સુધી પ્લાસ્ટિકની નોટો ચલણમાં મૂકી નથી, પરંતુ આ દિશામાં પાકે પાયે તૈયારી થઈ રહી છે. આ માટે એક પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે અને શરૂઆતમાં 10 અને 20 રૂપિયાની નોટો ચલણમાં મૂકાશે. ત્યારબાદ બેન્કો અને નાગરિકોના અભિપ્રાય મેળવવામાં આવશે અને આ રીતે ધીરે ધીરે ભારતમાં પ્લાસ્ટિક નોટનું આગમન થશે. વાસ્તવમાં બનાવટી ચલણી નોટ્સની સમસ્યા તથા ચલણી નોટો જલ્દી ફાટી જવાની સમસ્યાને હળવી કરવા માટે ભારત સરકારે ગયા સપ્તાહે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને પોલિમર્સની ચલણી નોટ્સ ચલણમાં મૂકવાની અનુમતિ આપી દીધી છે. યોજના સમયસર આગળ વધે તો 2028ની સાલમાં કાગળની કરન્સી નોટોના સ્થાને ખાસ પ્રકારની પાતળી પીવીસી પોલિવિનાઇલ ક્લોરાઇડ ફિલ્મ પર છાપેલી નોટો ચલણમાં મૂકાશે. રિઝર્વ બેન્કના એક અધિકારીએ જણાવ્યા પ્રમાણે ચલણી નોટોનું આયુષ્ય વધારવા શરૂઆતમાં 10 અને 20 રૂપિયાની ચલણી નોટો પીવીસી પર છાપવામાં આવશે. જો કોઈ સમસ્યા નહીં નડે તો ભવિષ્યમાં 100 અને 50 રૂપિયાની પ્લાસ્ટિકની નોટો બહાર પાડવામાં આવશે અને આ રીતે 5-1 વર્ષના ગાળામાં અત્યારની કાગળની બધી નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવશે. આરબીઆઈ પોલિમર કરન્સી બહાર પાડવાની તરફેણમાં એક એવો મુદ્દો રજૂ કરે છે કે દેશમાં ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ ખૂબ વધી ગયું હોવા છતાં ચલણી નોટોની લેવડ દેવડ હજુ ઓછી થઈ નથી. ઉલટાનું બેન્કો પાસે કરન્સી નોટની ડિમાન્ડ વધી ગઈ છે.
પ્લાસ્ટિક રેનોટ અથવા પ્લાસ્ટિક કરન્સી

0: એ હાલની કાગળની નોટો એટલે કે પેપર કરન્સીની અવેજીમાં ઉપયોગ લેનારી ચલણી નોટ હશે. ખૂબ જ પાતળી પણ ટકાઉ પોલિમર પર છપાયેલી હશે. હાલમાં આપણે જે ચલણી નોટ વાપરીએ છીએ ખાસ પ્રકારના કાગળમાંથી બનાવાય છે. પોલિમર નોટ વજનમાં ખૂબ હળવી એને ગમે તે રીતે વાળી ઘડી વાળીને ખિસ્સામાં કે પર્સમાં મૂકી શકાય. તે ધૂળ ભેજ કે બીજા ગંદા દાગ જલ્દી લાગતા નથી, તેમજ આસાનીથી ફાટી જતી નથી. તેથી આવી નોટો લાંબો સમય ચલણમાં ફરતી રહે છે. વળી આ પ્રકારની પ્લાસ્ટિક નોટોની ડુપ્લિકેટ કોપી બનાવવી ખૂબ અઘરી છે, કારણ કે તેમાં અદ્યતન સિક્યોરિટી ફીચર્સ આમે જ હોય છે. જેમ કે નોટની આરપાર જોઈ શકાય છે તેવી ગોઠવણ તેની અંદર ચોક્કસ જગ્યાએ હોય છે, તેમજ માઇક્રો ઓપ્ટિક હોલોગ્રામ અને વિશિષ્ટ પ્રકારની શાઈનો ઉપયોગ થાય છે. પ્લાસ્ટિક નોટોની આવી વિશિષ્ટતાને કારણે જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ફરી એકવાર આવી બેંક નોટ ચલણમાં લાવવાનું શું રૂપણું છે. વળી આગળ જણાવ્યું તેમ દેશમાં કરન્સીનો વપરાશ ખૂબ વધ્યો છે. આરબીઆઈના છેલ્લા વાર્ષિક અહેવાલ મુજબ ચલણી નોટો છાપવાનો ખર્ચ 2014માં 5,101 કરોડ આવ્યો હતો, ત્યાં ગયા વર્ષે આ ખર્ચ 6,372 કરોડ થયો હતો. આટલી વિગત આગળ આવી ગઈ છે. આમ તો 2012માં કેન્દ્ર સરકારે પહેલીવાર 10 રૂપિયાની પોલિમર નોટ્સ દેશના અમુક શહેરોમાં દાખલ કરવાનું નક્કી કર્યું હતું. ભૌગોલિક અને આબોહવાનું વૈવિધ્ય ધરાવતા કોચી, મૈસૂર, જયપુર, ભુવનેશ્વર અને શિમલાની પસંદગી થઈ હતી, પરંતુ ટેકનિકલ સમસ્યા સર્જાતા આ પ્રોજેક્ટ પડતો મુકાયો. એક તો આવી નોટ પરની શાહી ભૂસાઈ જવી ન જોઈએ, તેમજ એટીએમમાં આ પ્રકારની પ્લાસ્ટિક નોટોની ગણતરી અને વિતરણમાં અડચણ ઊભી ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડે. કાગળમાંથી બનાવવામાં આવતી ચલણી નોટ્સનું આયુષ્ય ઓછું હોવાથી અત્યારે બજારમાં રૂપિયા 10-20ની નોટ્સની ખાસ્સી અછત વર્તાઈ રહી છે. સરકાર દ્વારા આ ખર્ચ બોજ ઓછો કરવા માટે ચલણી નોટ્સ પર લખાણ ન કરવા અને તેને વધુ પડતી ન વાળવાની વિનંતી પણ કરવામાં આવી છે. અર્થતંત્રમાં બોગસ કે બનાવટી ચલણી નોટ્સ વધી જાય તો તેની અવળી અસર દેશના અર્થતંત્ર પર પડે છે. વિશ્વમાં અત્યારે 60 દેશોમાં પ્લાસ્ટિક કરન્સી નોટો વપરાય છે, જેમાં સુવિકસિત દેશો ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, રોમાનિયા, બ્રાઝિલ, સિંગાપોર, ચીન અને મેક્સિકોનો પણ સમાવેશ થાય છે. અને વિકાસની દ્રષ્ટિએ આપણાથી પાછળ ગણાતા બાંગ્લાદેશ અને શ્રીલંકામાં પણ મર્યાદિત ધોરણે પ્લાસ્ટિકની નોટો ચલણમાં ફરતી થઈ છે. જોકે ઓસ્ટ્રેલિયા દુનિયાનો પ્રથમ દેશ છે જેણે છેક 1988માં $10ની પોલિમર નોટ ઇસ્યુ કરી હતી. ત્યારબાદ કેનેડા, યુકે, સિંગાપુર, મલેશિયા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા અને વિયેતનામે પણ પોલિમર નોટ્સ અપનાવી લીધી. કેટલાક દેશોએ તેમની બધી જ રકમની નોટોમાં નોટોના બદલે અમુક રકમવાળી નોટો જ પોલિમર નોટ્સ રૂપે અપનાવી. ભારતીય અર્થતંત્રને જૂની અને જર્જરિત નોટોનો પ્રશ્ન સદાય નડતો રહે છે, જેમાં પાછું બનાવટી નોટોની સમસ્યા પણ બહુ ચિંતાકારક છે. સરકારી માલિકીના દેવાશ, મધ્યપ્રદેશ તથા નાસિક, મહારાષ્ટ્ર ખાતેના બેંક નોટ સિક્યોરિટી પ્રેસ દિવસ રાત નોટો છાપતા રહે તો પણ ચલણી નોટોની તંગી વર્તાય છે. તેમાં પાછી ફાટેલી તૂટેલી નોટોની પ્રયોજન તો અલગ છે. વર્તમાન વિવિધ મૂલ્યોવાળી કુલ 1,25,000 કરોડ રૂપિયાની નોટો ચલણમાં ફરી છે, છતાં આશરે 10,000 કરોડ રૂપિયાની નોટો ચલણમાં ઓછી પડે છે.
1: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આજે આપણે તમારી માટે લઈને આવી ગયા છીએ વાંચિકમ. બના સાહિત્ય ઉત્સવમાં રેડિયો પાલનપુર અને આંગિકમ દ્વારા રજૂ થયું વાંચિકમ, જેનું ટાઇટલ હતું પડી પટોળે ભાત. આ વાંચિકમમાં તમને વિવિધ આર્ટિસ્ટોના અવાજ સાંભળવા મળશે, જેઓ જોડાયેલા છે રેડિયો પાલનપુર તેમજ આંગિકમ સંસ્થા સાથે. તો ચાલો માણીએ આજનો એપિસોડ પડી પટોળે ભાત વાંચિકમ, ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

કે કોઈ તાણો લઈ અને તૂણી લ્યો પડદા આપણના, જેથી અખંડ અખિયામાં રહે મારા સપના સાજણના. કોઈ તાણો લઈ અને તૂણી લ્યો આ પડદા પાપણના, જેથી અખંડ અખિયામાં રહે મારા સપના સાજણના, મારા સપના સાજણના.

0: જાય. સાળવી જેવું ગણિત કોઈનું નહીં નહીં બાપા.
1: ખલા એ તો આપણા લોહીમાં હોય.
2: તે બાપા હું એ પાટણની સાળવી તો ખરી જ ને?
1: ખરી જ ને દીકરી, તું એ મારી પેલ્લા ખોળાની દીકરી છો.
3: ને કસુંબી પાસે પડેલું ચપ્પુ લઈ પોતાના હાથ ઉપર લસરકો મારીને લોહી કાઢીને શામજીને બતાવતા બોલે છે,
2: તે જુઓ ને બાપા, મારા લોહીમાં ગણિત છે કે નહીં? પટોળાની ભાત ગણવાનું ગણિત જુઓ ને.
3: આમ અચાનક લોહીની ધાર કસુંબીના હાથમાંથી વહેતી જોઈ બધા જ સ્તબ્ધ થઈ જાય છે. જમવાનું અધૂરું છોડીને ઊભા થઈ જાય છે અને પિતા શામળ ગળગળા સાથે બોલી ઉઠે છે,
1: અરે અરે કસુંબી, આ શું કર્યું તે?
4: હાય હાય, આ છોડી તો સાવ ગાંડી થઈ ગઈ છે. લાવો લાવો, કોઈ ગાબાજરીઓ લાવો, હું એ ઓંગળી જ કાપી નાખી દે.
3: કસુંબીનો ભાઈ હીરજી દોડતો ઘરના ઓરડામાં જઈ ઘા બાજરીઓ લઈ આવે છે.
1: આ શું કર્યું તે હે? આમાં આંગળા કપાતા હશે. તું એ બધું પડતું મૂકીને જા, કઈ કપડું લઈ આવ. આ છોડીને તો કઈ ભાન જ નથી.
2: ભાન છે બાપા, જો દુખતું નથી. ખાલી મને એટલું કહો, મારું લોહી ને આ ભૈલાનું લોહી જુદું છે?
1: અરે એ તો એક જ હાય ગાડી, પણ એ જોવા માટે આમ આંગળા કપવાના હોય મૂર્ખી?
2: મને શાળ કેમ નથી ચલાવવા દેતા?
4: અરે ના ચલાવવા દેવાય, એવો રિવાજ છે, બાપ દાદા વખતનું ચાલ્યું આવે છે, પરંપરા છે આપણી. લાવ આંગળી, બીજું કપડું તો ના જડ્યું, તે આ જૂના પટોળાની સિંદડી લાવી છું, લાવ બાંધવા દેજો.
2: રેવા દે માં, પટોળાની સિંદડી બાંધીશ તો કસુંબીના લોહીથી ભાત બદલાઈ જશે, અભડાઈ જશે માં, રેવા દે.

0: जंग न छोड़े, अरे फाटे तन तरड़ाए कसुंबी जंग न छोड़े।
1: कसुंबी नो रंग जाम्यो छे, एने पटोळुं शीखवानो रंग लाग्यो छे। परंपराओ सामे कसुंबी नो जंग जाम्यो छे। राणकी वावती पाणी भरी लावता, घी वटेती घी खरीदी लावता, बहेनपणियों साथे सातताळी खेलता, નોરતાની રાતે ગરબે ઘૂમતા, કસુંબી તો જાણે શાળના તાણા અને વાણા ખેંચે છે, નવી નવી ભાત ઉપસાવે છે, જોબનમાં પ્રવેશતી નવયૌવનાને સાજણના શમણા આવે, પણ કસુંબીને કસુંબીને નવયૌવનના સાજણના શમણા નથી આવતા। તે માત્ર દિવસ રાત એકલા પટોળાના સપના એને સતાવે છે। એક વખત રાણકી વાવ આગળ પાણી ભરવા કસ્તુરી કસુંબી અને બીજી સહેલડીઓ ભેગી થઈ હોય છે, ને મજાક મશ્કરી કરતા કરતા હસતા હસતા પાણી ભરી રહી હોય છે।
2: કસુંબી, અલી સાંભળ્યું છે તમારા તલોદમાં તમાકુના વેપારીઓ રહે છે?
3: હવે એમના શાકડીની વાત પૂછો તો ગુન્નેગાર સમજાય, તમાકુના વેપારીને ઘસીને ગુમડે ઝોપડવાનો।
2: રૂડી, સાચું કહું
3: તો? રૂડી કહી દે ને,
2: મને તો બળ્યું પટોળાના સપના આવે છે। પટોળાના શમણા કે પછી પાનેતરના સપના?
3: અલી શાળવી, એમાં તો પાનેતરમાંય પટોળા જ મોકલે કે?
2: એમ નહીં, પટોળાના તાણાવાણા ગૂંથાતા હોય, ને પોપટ, મેના, સૂરજ, ચંદ્ર, ઘોડા, ફૂલવેલની ભાત પડતી હોય ને એવા સપના। હા હા, એ તો તાણે તું ને વાણો પેલો તલોદવાળો। ના કસ્તુરી, તાણા ને વાણાની ભાત તો સમજાઈ ગઈ છે, એ એક એક દોરો રંગવાનું ગણિત મગજમાં બેસી ગયું છે।
3: તો હવે
2: હવે ખાલી એકવાર શાળ ઉપર બેસવા મળી જાય એટલે બસ।
3: શાળ પર બેસવું તો કસુંબી લોખંડના ચણા ચાવવા જેવું કામ છે।
2: તો કસુંબીના દાંત પણ વજ્જરના બનેલા છે, વજ્જરના। લોખંડના ચણા હશે ને તો એ ભાંગીનો એ ભૂક્કો કરી નાખીશ। શાળ ના મળે તો કઈ નહીં, આ વરેડા જો ને, આ રહ્યા તાણા।
3: અરે રંગેલા વરેડા?
2: હા, એ તાણા ને આ વાણા, જો ખેંચું છું જોજે। અરે આ તો મોરલાની ભાત, વરેડાનું પટોળું। બોલ કસ્તુરી, હવે બાપા એક વખત શાળ ઉપર બેસવા દે એટલી વાર છે।
3: પણ કસ્તુરી, અમે તો સાંભળ્યું છે કે તારું આણું થવાનું છે।
2: હાસ તો, આ ફાગણની પૂનમનું મુહૂર્ત નીકળ્યું છે
3: ને, પેલા તલોદવાડા આવીને તને લઈ જવાના છે હે ને કસુંબી?
2: હા, એ આવે એ પહેલા એક વખત શાળ ઉપર બેસવાની છું, ને તાણા વાણા ભરવાની કળ જાણી લઈશ, બસ એટલું થાય એટલે ઘણું।
0: અહીં સંગ કસુંબી, રંગ કસુંબી।

0: ભગવાનનું પ્રણ લઈ બેઠેલી જંગ કસુંબી જો જગનામ જગતમાં જોગણી કોઈ બીજી નહીં જાગતી ધૂણતી ધરાને ધ્રુજાવતી 64 જોગણીઓમાંની એક એટલે આ કંઈ જાણવાની જીત લઈ બેઠેલી જોગના ખુદ એ નથી જોતી રાત નથી જોતી દિવસ નથી જોતી જુએ છે તો કેવળ સાળ ભાત અને પટોળું
1: કેવળ સાળ ભાત અને પટોળું એક વખતે અડધી રાત્રિનો સમય થયો હતો અને શ્યામજી અને હીરજી પિતા પુત્ર શાળ ગૂંથીને થાક્યા હોય છે દીવો ધીમો ધીમો સળગતો હોય છે અને શ્યામજી હીરજીને કહે છે
0: હીરજી બેટા આજે આટલું બસ હવે સવારે ગૂંથું
2: પણ બાપા સવારે તો રાજનો માણસ પટોળો લેવા આવશે તમને ચોખ્ખું તો કહ્યું હતું કે સવારે આવીશ
0: પણ દીકરા આપણે માણસ છીએ આપણી કઈ મર્યાદા હોય કે નહીં હે જો જો આ હાથ રૂંધવા માંડ્યા છે ને આ તે કયાનો જોકે ચડ્યો છે હા
2: બાપા હવે બે ભોરનું જ કામ છે આજે આ પાછું પૂરું નહીં થાય તો કાલે સવારે નવું પટોળું ચડાવાશે
0: ને આમાં જો ભૂલ કરીશું તો હે આખું પટોળું ફરીથી બનાવવું પડશે સમજણ પડે છે ભાઈ મારી તો તાકાત નથી આ હું તો જાઉં છું તારે
2: ભલે બાપા અત્યારે તમે જાઓ હું સાળ ચાલુ રાખું સવારે રાણીનો માણસ આવશે તો વળી ફજેતી થશે વેળાસર પટોળું તો આપવું જ પડે રાજના માણસને શી ખબર પડે કે આમાં કેટલી મગજમારી છે એમને તો બસ દંડો ખખડાવવો છે
3: માળું આ સાળ ચલાવી હવે સહેલી તો નથી આંટા આવી રહ્યા છે
2: બાપા સાચું જ કહેતા હતા કે સવારે થશે રાજના માણસને જવાબ આપવો સારો આ પટોળું બગડે તો રાણીએ બગડે રહેવા દો હીરજી હવે છાનામાના સૂઈ જાઓ થાકમાં કામ કરવા જતા આબરૂએ બગડે પટોળુંએ બગડે અને સમયનો સત્યાનાશ જાય નફામાં હવે 3-4 કામ બાકી છે સવારે કરીશું હવે તો રાજના માણસોથી માં જોગણી જ બચાવે
1: ચાલુ સાળે જોકા આવવાના કારણે હીરજી એક બે વખત શાળ પર પડી પણ જાય

0: લઈ લે છે, પણ તેટલામાં તો કસુંબી પાછળથી ઓરડામાં પ્રવેશી જાય છે. હીરજી ઓરડાની બહાર નીકળી જાય છે અને કસુંબી ચકમકથી દીવા કરીને શાળને અડે છે. રોમાંચિત થઈને શાળ પર બેસીને ખુશ થાય છે.
1: હાશ, હવે હૈયાને ટાઢક લાગે છે. આ તાણા ને આ વાણા.
0: ધીમો ધીમો કસુંબીનો ગણગણવાનો અવાજ અને શાળનો અવાજ ઓરડાની બહાર આવતો હોય છે.
2: અલ્યા, શાળ કોણે ચાલુ કરી? વરમ પેસી ગયો લાગે છે. આખો દાડો શાળ ચલવી ચલવી ને ખોપડીમાં એકલા શાળના જવાજો આવ્યા કરે.

અવાજ આવતો રહે છે અને કસુંબી પટોળું ગૂંથી નાખે છે. સવારે વહેલી પરોઢે

0: છો? આ રાજમાંથી આવ્યું છે કોક?
1: એ આવો આવો ભાઈ, ઘડીક બેસો.
2: બેસવા નથી આવ્યો સાળવી, પેલું પટોળું તૈયાર લે, પટોળું લેવા આવ્યો છું.
1: હા હા, પણ ઘડીક બેસો તો ખરા ભાઈ.
2: રાણી બા ઉતાવળમાં છે ને ચોખ્ખે ચોખ્ખું કેવડાવ્યું છે કે પટોળું તૈયાર ના હોય તો સાળવીને દરબારમાં લઈ જવાના.
1: અરે પણ રાણીબાને કહેવાનું હતું કે પટોળું એકાદ દિવસ.
2: એક દિવસે નહીં, હવે તો એક ઘડીએ ચલાવવાના નથી. છાનો માનો પટોળું આપ, નહીં તો હેડ સીધો મારા હાથે દરબારમાં.
3: ને શામજી ને ખેંચતા સૈનિકને જોઈ ઓરડામાંથી દોડતો દોડતો તેનો પુત્ર રામજી આવી જાય છે.
4: અરે ભાઈ, અમે કારીગર માણસ, અમારી તો મૂંઝવણ સમજો જરા.
2: અમે તો ચિઠ્ઠીના ચાકર, તમને લઈ ના જાઉં તો મારી નોકરી જાય. ચાલ પટોળું લાવ.
4: અરે પણ હજુ તો અમે.
2: એ બધું તું રાણી સામે બગજે. હેડ અત્યારે હેડ.
0: અરે અરે, અત્યારે હવારના પોરમાં લઈ જાઉં છો, કઈક તો દયા કરો.
2: એ બધું અમને ખબર ના હોય, રાણીનો હુકમ થયો છે. કામ નહોતું થઈ શકતું તો રૂપિયા હાથમાં નહોતા ઝાલવા, સોના મોરની પોટલી ઝાલતા વિચાર કરવો પડે.

0: ગૂંથવા એવા સહેલા નથી ભાઈ.
1: અરે બાવડામાં જોર નહોતું તો હામી છાતીએ હા કહેતા 70 વાર વિચારવું પડે. રાણીબા છોડવાના નથી, એ તો ચોખ્ખું કહેતા હતા કે વચન આલવામાં જૂઠા માણસ આ નગરમાં ના જોઈએ. ને રાજા તો વળી એમ કહેતા હતા કે નગરમાં શું કામ, આ જગતમાં આવા જૂઠાઓ ભારરૂપ છે.
2: હે, એટલે
1: ધરતીનો ભાર ઓછો કરવા રાજા ગમે તે કરે, ગમે તે.
2: હાય હાય, આવું તે કઈ હોતું હશે?
1: હા, રાજા રીજે તો રાંકને ઊંચી મેળીએ બેહાડી દે, ને ખીજે ને તો ભીખ માંગવી એ ભારે પડી જાય. રાણીના પાટોળા બનાવવાના હતા, વચન આપતા પહેલા વિચારી લેવું જોઈતું હતું.
2: માફ કરો, પણ એ થોડોક સમય તો
1: એ બધા વેવલાવાળા રાજાજી જોડે કરજો. હેડલ્યા સાળવી, ઝટ કર, ને ના આવું હોય તો ના કહી દે, એટલે હું જાઉં.
0: ના ના, એવું ના હોય ભાઈ, રાણીભાઈએ તેડાવ્યા હોય ને અમે ના આવીએ.
1: રાણીએ તને નથી તેડાવ્યો, પેલું પટોળું મંગાવ્યું છે. તું તો ચાલ, પણ સાથે પેલું પટોળું લઈ લે, સમજ્યો?
0: હે, પણ પટોળું અધૂરું શાળમાંથી છોડીએ તો પછી ગૂંથી ના શકાય.
1: તો
0: પટોળું તો શાળમાં જ રહેવા દેવું પડે.
1: અને રાણી માએ મંગાવેલા પટોળાનું શું?
2: બીજું કોક સારું પટોળું લઈ જાવ ને.
1: મૂરખ સમજો છો નપાવટો, ભળતા પટોળા પકડાવીને સમજાવવા નીકળ્યા છો? અરે પટોળું ગમે તેટલું ગૂંધાણું હોય, મારે જોઈએ, સમજ્યા? લાવ લાવ, ક્યાં છે ચાવી?
0: ભાઈ માની જાવ તો સારું, આ અમારી આબરૂ બચે.
1: હઠ ભૂંડા, હવે કગરવા બેઠો છે, હવે તો જીવ બચે કે નહીં એનો વિચાર કર. લાવ લાવ, ક્યાં છે પટોળું?
0: શાળમાં.
1: ને શાળ ક્યાં છે?
2: આ બાજુ ઓરડામાં.
1: તાળા મારીને રાખ્યા છે, ખોલ ખોલ ઝટ, હવે કાઢીને આ પટોળું.
0: ભાઈ એમ કરશો તો અમારી છ છ મહિનાની મહેનત માથે પડશે, તે પોરનું કામ હજી બાકી છે.
1: અમે રાજના સેવક, જેમ કહ્યું હોય એમ જ કરીએ. ખોલ ઓરડાનો દરવાજો.
3: હીરજી સૈનિકથી ગભરાઈને તાળું ખોલે છે અને શાળ પર પટોળું જોઈ આશ્ચર્ય પામે.
0: હે, પટોળું આ તો તૈયાર છે ને.

काम बाकी है। तू

0: કોઈ કળી લાજ રાખે, સૂરજ આત્મે ચાંદ પણ ચાતરે, ત્યાં તો કદી કોઈ ઝીણી તારલી લાજ રાખે. ને પાટણ શહેરને માટે ટમટમતી ઝીણી તારલીએ એક દિવસ ભારે મન પાટણથી વિદાય લીધી. દીકરી અને ગાય દોરે ત્યાં જાય એમ તલોદના કોઈ સાળવીને ત્યાં શામજીએ પોતાની દીકરી કસુંબીને વળાવી હતી. પણ એ કસુંબીનો વિદાયનો પ્રસંગ પણ અવિસ્મરણીય હતો.
1: એ આવો આવો વિવાણ,
2: તમે જરાય ચિંતા ના કરશો મોંગી બેન, તમારી દીકરી એ અમારી દીકરી જ છે.
3: હા, પણ કાળજાના કટકાને પારકે ઘેર મોકલવો એ ખૂબ કઠણ કાળજાવાળાનું કામ છે.
4: હોય હવે ઢીલા પડશો નહીં વેવાઈ, સાળવી છો તમે.
3: હા, એ વાત તો જાણે સાચી. લ્યો લ્યો આ મીઠું મોઢું કરો.
1: મારી મહેંદી ઉપર કેવી સુંદર ભાત પડે છે લઈ, આવી ભાત પટોળે પાડજો ને.
5: ગાંડી છે તું તો, હજી નાની ને નાની.

0: આજે તમે સાંભળ્યું વાચી કમ પડી પટોળી ભાત. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: आ गया है विकसित भारत जी राम जी, जिसमें हर ग्रामीण को मिलेगी साल में 125 दिन रोजगार की गारंटी और काम वही जो ग्राम पंचायत कहे। विकसित भारत जी राम जी, गांव बढ़ेगा तभी देश बढ़ेगा। ग्रामीण विकास मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM અને હું છું આરજે પ્રિયંકા। આપણે વાત કરી રહ્યા છીએ માનવીની ભવાઈની। પન્નાલાલ પટેલ દ્વારા લિખિત માનવીની ભવાઈ, કે જ્યાં કાળું નામનું જે મુખ્ય પાત્ર છે તેની આજુબાજુ જિંદગી એટલી વંટોળાઈને ચાલે છે કે હવે આ ભવાઈમાંથી કાળું કેવી રીતે નીકળશે અને પોતાના જીવનનો બેડો કેવી રીતે પાર પાડશે એ ઘણું મોટું રહસ્ય છે। તો ચાલો શરૂઆત કરીએ માનવીની ભવાઈની। ભલીએ કાળુને આટલું લાંબુ બોલવા દીધો હોત તો આજ પહેલી વાર જ થયું હતું, પણ શું કરે, એક પા કાળુનું કહેવાનું એ સાચું હતું તો બીજી બાજુ પોતાની માન્યતા કંઈ ખોટી ન હતી અને તેથી જ તો રીસ ઈર્ષા ભીગું હાસ્ય ભેળવું જ ને। બાળાની બારસાએ ઢકેલતા એને પૂછ્યું, છાતી પર હાથ મિલીને કોજે તમારે ને રાજુને કંઈ નથી? ક્ષણ બે ક્ષણ તો ગુંચવાયો અને હસી પડ્યો અને કાળુ બોલ્યો, શું તું એ ગાંડી વાતો કરે છે, મારે ને રાજુને આમ જુઓ તો ઘણું એ છે, દસકા લગી અમારો વિવાહ રહ્યો છે ને આમ જુઓ તો અમે તો આમ ભાઈબંધ જેવા છીએ। ગંભીરતા સાથે દુઃખ ભર્યું, વિશ્વા ના હોય તો તું કે એને સોગંદ ખાવ? ભલી કંઈ ચંખવાણી પડી ને ચૂપ જોઈને કાળુએ ઉમેર્યું, એમ તો નહીં પણ કોઈ દી મેં એની મસ્કરી કરી હોય તો આ દેવતા મારા ઉપર અરૂઢ થાય।

ભયાની સોગંદ હવે બસ. પણ આ વખતે ભલી કઈ ન બોલી, એ તો નીચે મોએ પગના અંગૂઠા વડે તરઘટનો પોણો જ ખોતરતી રહી. વિશ્વા નહીં પડતો નહીં, લાવ ઘીનો દીવો કરી લાવ, તું કહેતી હોય તો પંચના દેખડા ઉપાડું અને જો ન ઉપાડું તો આ દન બાવજી મને. ભલી ગુસ્સે થઈ અને વચ્ચે જ બોલી, છાના માના રહો, આ જુઓ છો કે સમ પર સમ ખાવા માંડ્યા છો, કોઈ કંઈ પૂછતું જ નહીં. છેલ્લું વાક્ય બોલતા એ ઘરમાં ગઈ, તલવાર ફળિયા સાથે પાછી ફરી. લો ઉઠતા હો તો ઉઠો, દન જો ગોચાળું થયું અને હજુ તો પાંચ ગૌ કાપવાના છે. ઉભે પગે બેસી હુકો ગગડાવતો કાળુની નજર સામેની જમીન પર હતી. હવે તો ગઈ વાત, ભલી એ કાળુના ખોળામાં ફાળ્યું ખોચ્યું. લો ને તમે, તું તૂટી જઈશ તો પણ હું આજે નથી જવાનું, તો ઉઠો ભાગ્યા માટે જઈ આવો, એ ગણતા જ રહ્યા ને, જઉં છું મેલ. કાળુની ગંભીર કંઈક દુઃખભરી સિલક જોઈ હોય તેમ ગમે તે. ભલીએ જીદ ન કરી, તલવારને ઓટની

કાળુને ઘરમાં બેઠે બેઠે એમ કંઈ ન થયું. કાળુને ઘરમાં બેઠે ગોઠે એમ ન હતું ને પાળીયું બાંધી તલવાર ખભે મૂકીને ચાલતો થયો નદી તરફ. ઊભી વાટે એક જ વિચાર હતો, એક જ સવાલ હતો. ભલીને કહ્યું કોણે કે મારે ને રાજુને કંઈ છે, એને જ માટે ભાથીડા ધક્કા ખાઉં છું? ને મારે ને રાજુડીને એવું કંઈ હોય તો? ત્યાં તો ભલીનો પેલો સવાલ જ યાદ આવ્યો. બેલ જો છાતીએ હાથ, કંઈ નથી તો.

હાસ્ય પણ ફીકું. એમ તો મેં એની આગળ એ પાપ છૂટી વાત કરી છે, ઘણું તો ઘણું જ છે. આ એકાદ વર્ષમાં મારે છોકરું ન થાય, અરે રંડાઈ તો પંચને કરવું હોય એમ કરે, પણ રાજુડી મારા લુગડા પહેરાવે છોડું. ભલે ને નાનિયાની પેઠે કજિયાના ધૂમ મચે ને માને આપેલું વચને તૂટે, પણ એક ચોટે તો પેલા અધૂરા ઓરતા પૂરા કરી નાખું, નાનપણના સમણા સાચા પાડું. અને મોઢામાં પાણી આવી ગયા હોય એમ બોલી ઉઠ્યો, ધરતી પર રાજુડી તો એની માં એ રાજુડી જ જણી છે, શું કરું? રાજુડી સરખી મારા પાસામાં હોય એને ડુંગરે નજર નાખતા કહ્યું, આ ડુંગરા ખેડીને પાદર કરું, નદીઓ રોકાવી ને તળાવ બાંધું, ઠેર ઠેર આંબા રોપું ને કુવા અને કુવા બાંધું, જંગલમાં મંગલ કરી દઉં. પણ એ બધું એ રાજુડી ભાતાની આણલારી હોય તો જ. કાળો નિશ્વાસ નાખતા બબડ્યો.

ખોદેલી કુઈ પર પાણી પીવા વળેલા કાળુનું મગજ ઠેકાણે આવ્યું. એ બધું એ તું ગણે છે, પણ આ તરફ બે બૈરાનું દુઃખ તો ગણ કાંઈ નથી. એનું ચિત્રાનો વાઘ ઊભો કરે છે, અને જો સાચે સાચ ચોખ્ખે આવી તો તારા બેઉ ગળે ભેંસ ઉતરવાની છે ખરી. અરે અવતાર ભૂલાવી દે અવતાર, નાનિયાને નથી જોતો, બે મનખેમાં બેસવા જેવો એ નથી રહ્યો. અરે એ કંઈ ઓછી મારે છે, ભાડકું તો બેમાંથી એકેનું સાજું નથી મેલ્યું, પણ એ તો લગામ વગરનો ઘોડો ને લાજ વગરની બૈરી. માટે તારી માએ અમથા વચન નથી લીધા, એમને જ દાખલો લે ને. એ તો ભગવાનને રાખવું તું એટલે તારો જન્મ થયો, નકર ગયેલું જ હતું ને. માટે બે બૈરાની વાત તો તું ભૂલી જા. ધણીનું ધોતિયું ધોવા માટે બે જણ વડી પડે, બોલ શું કરવાનું એને. આ ભલી છુંદી છુંદીને તું વડીઓ કરે તોય બેટો ઘરમાં ઘરનું બારણું જ છોડે ને. આમ ગણે તો ભલી બિચારી ખોટી એ શું છે, એ જરા ટૂંકી બોલીની છે, બાકી કામમાં તો સાત બૈરાને ભાંગી પડે એવું એ છે. ને રાજુમાએ સા મોર ટાંક્યા છે, ઠીક બે ચડવા લોહી છે, એનું લગી રૂપ ઘણું છે, ચારદનની ચાંદની છે. આપણે કળવી ભાઈને ચારદનની ચાંદની માણવાની ક્યાં નવરાશ. મેઠું મેઠું બોલે આ ધન સાના વળે, આપણે તો જોઈએ કે બૈરું એ કામ કરી આલે. ને બેઠી બોલીએ વેગળા વેગળા છીએ ત્યાં લગી, બાકી ઘરમાં આવ્યા એટલે તો એ ઘરકી બિલ્લી મ્યાઉ. ને બાજુને ટેકરે આવેલા છાપરા તરફ વળતા હસ્યો, ઠીક છે બધું એ ગણેના ફેર છે, બાકી આમ તો એ બૈરું ને આ એ બૈરું. ઠીક છે મારા ભાઈ, કોક વાર રંગના ચટકા શોભે, બાકી રોજ રોજ ન શોભે. ને કાળુએ નિર્ણય કર્યો, બલકે છાતી પર હાથ મૂકીને

ગાંવ નદીની પેલે પાર ગામથી બે ગાંવ જઈ પહોંચે. રસ્તો સાંકડો અને જાડી ઘનઘોર. થોડે દિવસે વાઘ ખાઈ જાય. અલબત્ત વાઘ તો ન ખાધો, પણ ડુંગરીઓમાં ગુંદર વેણતા પેલો ભીલો એને દાદમાં ઘાલ્યો અને પૂછવા લાગ્યો અને કાળુના અંગ તરફ નજર કરી. અને એ તો કંઈ લૂંટવા સરખું ન દેખાણું, તેથી વાલા પટેલનો દીકરો જાણી કાં તો અળખા ગોમતીના ઘેર જાઉં છું તે સાંભળી, અથવા તો કાળુની પોળી છાતીને મજબૂત બાવડા ખભે મૂકેલી તલવાર જોઈને છંછેડાવા જેવો ન લાગ્યો. કાળુના બાપ વાલા પટેલની શાખ એ ભીલ લોકોમાં સારી હતી. ખાસ તો 50 વર્ષ પર વાલાની જૂનાઈ વધકે વાધનારો એ રહી હતી. અને એ દિવસોમાં મુગલાના થાળા આવ્યા ને આખાએ ગામની ઘરે આ પાલનીએ રાજ રાખી. એક વાલા અને બે વેચાતના બાપે ધાડ ગામ લૂંટવા આવી ત્યારે બે જણાએ નદી પેલી પારનો માર્ગ રૂંધ્યો. પાલના 25 ભીલની મદદ માંગી અને સાંકડી નાળમાં ખાંગા નાખ્યા. ઓચિંતાની કિલારી માથા પરથી પડતા મણમણના પથ્થર તથા તીરના વરસાદે પેલા ધાડપાડુઓને ગભરાવ્યા. મન ફાવ્યું એમ નાઠા ને કેટલાક નાળામાં મરાયા તો કેટલાક નાસી છૂટ્યા. વારે ચડેલા ભીલોને કામે આવ્યા. બચેલા કોઈ જાણે કઈ વાટે ગયા. તે દિવસથી આ ઘાંટીનું નામ રાતી ઘાંટી પડ્યું અને પાલમાએ તે વખતથી બંદૂકો વસી. વાલો અને ઘાયલ થયેલો વિચારનો બાપ પણ ગામના લૂંટાયેલા માલ સાથે એકી બંદૂકે લઈ આવ્યા. હજુ એ કાળુના ઘરમાં કોણ જાણે કે વચાળે પડી છે.

ખુદ પાલના જ કેટલાક ભીલોએ વાલાનો હાથ ચાખ્યો હતો. ત્યાં સુધી હા પડી ગઈ હતી કે વાલાને નામે આખું ગામ પાલમાં હરી ફરી શકતું. એક જાતના ગોઠીપણા બંધાઈ ગયા હતા. કાળુને ડુંગરી ચડી પેલા છાપરા આગળ હાક મારી, કોણ હે કે ઘેર? 10 હાથનું એક ઘર ચાંકરા ઉપર પીતો બનાવી હતી. નળિયાને બદલે ખાખરાની દોરી બાંધી હતી. ચોપાટમાં પણ નમીને માંડ બેસી શકો એટલી નીચી. ખાટલાને સ્થાને પણ 4 ખૂંટા રોપી માળી ઊભી રહી હતી. ચોપાટમાં રમતા 3 છોકરા

કાઉનો અવાજ સાંભળી બહાર નીકળ્યા. સાતેક વર્ષની છોકરીના અંગ માત્ર પર લંગોટી હતી. 5-3 વર્ષના ઉંમરના છોકરા સદંતર કપડાં વગરના, અલબત્ત લાલ દોરીની જનોઈ હતી તે ખબર નહીં કેમ. રંગે સાવ કાળા તો ન કહી શકાય, પણ શ્યામ વાળા ખરી. કાળુએ ઘૂરકી રહેલા પેલા કૂતરા તરફ તલવાર રાખતા પૂછ્યું, કોઈ હે કે ઘેર? છોકરાએ જવાબ આપવાને બદલે માણસ સામે જોવા લાગ્યા. એક કિશોરી બહાર આવી, એને તો ઘઉંવાણી કહેવી જ પડે. મોનો ઘાટ પણ સુડો. 12-15 વર્ષના એ અંગ પર પગમાં 2-2 પિંજળિયા, લીરા ભેગા કરી નિતમ ઉપરો કચ્છ, કોટમાં કીડિયા કોડીઓના હારડા, માથે ગુંચવેલા વાળ ને આ બધા ઉપરાંત ફક્ત પાંગરતું એ યુવન. પણ કાં તો ઉઘાડતું યુવન એ સહજ હોય કે સભાનતા હજુ 2-5 વર્ષે છેટે હોય. ગમે તેમ હોય, મો પર સંકોચનો નામ નિશાને ન હતો અને કાળુના જીવનને કંઈક આ નવું ન હતું. મારો ભાતો ગુંદ વીણ વાગ્યો હોય, કાળુએ દેવતાને માગ્યા. બીડીમાં તમાકુ ભર્યું, ગોટ ધુમાડાના ગોટ કાઢતો કાઢતો

ચોથી ટેકરીએ પત્તો ખાધો. હા ભૈયા, ભાગ્ય તો એક સોરાને મેલું, મારો ભાણેજ છે, તમકો તો આલી આવ. આલતા દઈએ શું, બીજું શું આલે? એવું એમ તો નહીં, હેડો અળખા ગોમતીએ ગીરે, આપણી બેની વસે ઈ તરાઈ. કાળું કબૂલ થયો. બેવ જણ ટેકરી ઉતર્યા. રસ્તામાં ઢોર ચારતા 8-10 વર્ષના છોકરાને લઈ લીધો. કાળું તો નામ પૂછી વાત પણ કરી લીધી. તારું નામ શું? મંગળજો. કેમ પૂછવું પડ્યું ભાઈયા? મારે ઘેર ભાગ્યો રહેવું છે. હોવે, મામો મેલે તો રહી વળું. કાળુએ છોકરો ચબરાગ લાગ્યો. પોતાના દાવનો જ અળખા ગામે તેનું ઘર હતું. હતું તો સાંઠિયોથી ભરેલું, પણ લીંપેલું, થાપેલું ને ભય તળિયે ઓકળેલી પાડેલી. આંગણું પણ સ્વચ્છ, આ સિવાયની સાહેબી પણ ઠાકોરોના જેટલી. આંગણામાં ઘોડી, ઊંચી ચોપાટ, ખીંડીએ બે બંદૂક, અલબત્ત જામનગરી ચાંપવાની 2-3 તલવારો. જ્યારે તેલ કામ થતું, મારો

ગામે થી એ કાળો ને ઓળખી પડ્યો. ઓહોહો, મારા વાલાભાઈ નો મોટિયાર, આ વા ભાયા! ને બાવડે ચાલી ખાટલા પર બેસાડ્યો. 60 વર્ષના એ ડોસાનું કાઠું બેઠી દડીનું મજબૂત હતું.

એ ઉઘાડા અંગ પર વાળનું જાણે બખ્તર ન ચડાવ્યું હોય. કાનમાં એ ભમરીએ ઘર કરે એવું પહેરવેશમાં ઢીંચણ સુધી પોતડી ને માથે બે ત્રણ આંટા વાળું ફાળ્યું. પાણી પીવું હે ભૈયા? કોડિયાત હે હો? ડોસાએ ન કહ્યું તોય કાળો જાણતો હતો કે અળખા ગામેથી ને ત્યાં કોડિયાત બેડું હંમેશા ભરેલું રહે. તું જાણે કે કચરાનું બેડું આહે પણ ના તાંબાનું હે. પેલું રહ્યું લાવું લોટ્યો? ડોસાને પાણી પાઈને કાળુની મહેમ આવતો કોઈ શાહુકાર ઉજણિયાત વર્ગ તો એનો ઉપયોગ કરતો ન હોય એ રીતે ભરાવ્યાનો અર્થ શું? કાળુએ કહેવું પડ્યું લાવો ત્યારે થોડુંક પીવું. તાંબાનું બેડું સાંભળતા જ કાળુને પેલો કિસ્સો યાદ આવ્યો. ઉજળિયાત વર્ગમાં એક વહુએ બેડું ફોડ્યું. વહુ સાસુની તકરાર થઈ. વહુએ તાંબાના બેડા લાવ્યા હોત તો કુંભારને ત્યાં પાલી ના ભરવી પડત આમ કહ્યું ને સાસુ મેણું બોલી તાંબાનું બેડું તો એક પાલના ગામતીને ઘેર જ છે, જાતે ભરજે. મેણામની મારેલી વહુ નીકળી પડી. કામઠામાંથી તીર છૂટ્યું. આવતી ગામેતીને બેડે વળગી પહેલું પાણી પીધું ને બીજું બેડું સંભાળ્યું. ગામેતી ઘણો પછતાઈ ગયો પણ કરે શું? કાળું આ કિસ્સા અંગે પૂછવાનું મન તો થયું પણ કાં તો અળખાના કુળમાં હોય તો ને બીજું વખત ન હતો. એણે મુદ્દાની વાત કરી.

સામે મુદ્દાની વાત કરતા કહ્યું, લો બોલો અળખા કાકા, આ કંકાના ભાણેજને મારે ઘેર ભાગ્યો મેળવો છે, દાણામાં ભાગ લેવાનો તો ના પાડે, કેમ લે કંકા? ના તો ની હે ગામેતી બાબા, પણ એમ કે ભાણગાનો ભાગ લઈએ, મારા સુરા ખાઈ જાય તો પૈસા કની પાસે આલે? સમજી ગયો, ઠીક હે, લે બોલ હું લેવું તારે, લાવ મને આલ હેડ, આ અખાત્રી તો ગઈ, પણ આવતી અખાત્રી કેડદાને ધન અહીં આલવા પડે. વધારાના દિવસ માટે આનાકારી કર્યા વગર કંકાએ 12 કાંકરીઓ ગણી આપી, ગામેતીએ ગણી જોઈ, બે લઈ ત્યાં બાકી 10 કાળુને આપી. વાજબી નહીં લાગે તો તારા વાજબી નહીં લાગે તો તારી મનસા પ્રમાણે તું મને વળત્યું આલજે. કાળુને વિચાર કરતો જોઈ કંકો બોલ્યો, આમ દાડી ગણા તો ધનના 3 ટુકડા ગણતા કેટલા થાય, કેમ ગામતી? પણ આ તો ઠીક હે, એ તો ઉઘડમાં દાડી પ્રમાણે કોઈ ની ગણત આહે. અને ઉમેર્યું, તું વર્ષે કરે મી વાજબી જ કીધું. કાળુએ થોડીક આનાકાની કરી કબૂલ કરી દીધી.

ના ડુંગરોમાં જાણે સિંહ ગર્જવા માંડ્યા. ઉતરાતી પા વાદળોએ આમણા લેવા માંડ્યા. અંતરમાં જાણે મહાભારી મૂંઝવણ ન થતી હોય. કાળું કુદર અરે ખેડૂત માત્રના હૈયા નાચી ઉઠ્યા. સૌ કોઈ ચોપાટમાંથી બહાર નીકળી વારે ઘડી જોવા લાગ્યા. કોઈ કહેતું, વાદળી છૂટી છે, નક્કી આજે વરસાદ થવાનો. તો રામો જેવા રાચી જૂટતા, આહાહા શું વાદળી દોડે છે, શું વાદળી દોડે છે, સન્નાટો બોલાઈ રહ્યો છે. વાદળી સચમ દોડતી હતી. જાણે કોઈ પાણિયારી બાળકનું રડતું જોઈ ઉતાવળે એ ઘર તરફ ન ધસતી હોય. જોત જોતામાં આભલા છવાઈ વળ્યા, કડાકા થયા અને

જાણે મેળું મારતી હતી. એક દમ તો ધરતીને આટલી અજવાળ. જ્યારે મેહુલો પાણીયારીને મહેણતો હોય, મેળ જો ખાલી વાસણ નેવે કેટલી વારમાં ભરાઈ જાય. જોત જોતામાં પાણી વહી ચાલ્યા. પણિયામાં જાણે પૂર પ્રગટ્યા અને ખેડૂતો તો કાળુને એમ કહ્યું, જો આવો તો આવો, બે ઘડી પડે તો નદીએને વાડા કરી એક તાર જોઈ લો. અરે એવું જ થાય. પણ ધરતી આઠ આઠ માસની તરસી હતી, પાણી માટે રવરવતી હતી અને એનું પેટે ક્યાંય નાનું સૂનું હતું. ગામમાં વહી જતા પાણી તો પેલા આસપાસના ખેતરોને પૂરતા ન હતા. પણ મેઘરાજા જો એમ જ એક જગ્યાએ વરસવા બેસે તો બીજી જગ્યાનું શું? આ તો પહેલું પીરસણ હતું. વળી તરસી મરતા એક સાથે પાણી ન ઠપકારવું એ ન્યાયની અને કાયદાની વાત હતી. અને એ જ જેમ પેલો સાંજ તાડુકા કરતો હોય એમ ઊભી પડી નીકળી.

ખીણના ડુંગરોમાં જાણે સિંહ ગર્જવા માંડ્યા. ઉતરાતી પા વાદળોએ આમણા લેવા માંડ્યા. અંતરમાં જાણે મહાભારી મૂંઝવણ ન થતી હોય. કાળું કુદર અને ખેડૂત માત્રના હૈયા નાચી ઉઠ્યા. સૌ કોઈ ચોપાટમાંથી બહાર નીકળી વારી ઘડી જોવા લાગ્યા. કોઈ કહેતું, વાદળી છૂટી છે, નક્કી આજે વરસાદ થવાનો, તો રામો જેવા રાચી જૂટતા. આહાહા, શું વાદળી દોડે છે, શું વાદળી દોડે છે, સન્નાટો બોલાઈ રહ્યો છે. વાદળી સચ્ચે જ દોડતી હતી. જાણે કોઈ પાણિયારી બાળકનું રડતું જોઈ ઉતાવળે ઘર તરફ ન ધસતી હોય. જોત જોતામાં આભલા છવાઈ વળ્યા. કડાકા

અને વીજળી સૂર્યને જાણે મેણું મારતી હતી. એક દમ તો ધરતીને આટલી અજવાળ. જ્યારે મેહુલો પાણીયારીને મહેણતો હોય, મેલ જો ખાલી વાસણ નેવે કેટલી વારમાં ભરાઈ જાય. જોત જોતામાં પાણી વહી ચાલ્યા. પણિયામાં જાણે પૂર પ્રગટ્યા અને ખેડૂતો તો કાળુને એમ કહ્યું, જો આવો તો આવો, બે ઘડી પડે તો નદીને વાડા કરી એક તાર જોઈ લો. અરે

હોય છે. આપણને પણ વરસાદની રાહ જોઈને બેઠા છીએ. પાલનપુરમાં વરસાદ ક્યારે આવશે અને ક્યારે આપણા પાલનપુરને એના મસ્ત મજાના પાણીથી ભીંજવી જશે. વરસાદ આવે છે, આગળ શું થશે કાળુ અને ભલીના જીવનમાં જાણીશું આવતા એપિસોડમાં. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજે પ્રિયંકા. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: જે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: જીવતી વાર્તા ડોક્ટર ભાવેશ પંડ્યાના સ્વરમાં દર મંગળવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે. પુનઃ પ્રસારણ દર શુક્રવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે.
1: દરેક વ્યક્તિના જીવનમાં એવી તો અનેક નાની મોટી ખાટી મીઠી ઘટનાઓ બનતી હોય છે. કદાચ એમાંથી જ કોઈ એવી એક ઘટના બની જાય છે કે જે જીવનનો હેતુ બની જાય છે, લક્ષ્ય બની જાય છે. અને આવી જ હેતુલક્ષી સત્ય ઘટના ઉપર આધારિત કે જેના પાત્રો હાલ પણ આજે આપણી વચ્ચે, મારી વચ્ચે, તમારી વચ્ચે ક્યાંક ને ક્યાંક હાજર છે, જીવંત છે. અને એમના જીવનમાં બનેલ એવી ઘટનાઓ કે જે દરેકે દરેક વ્યક્તિને સ્પર્શી જાય છે, હૃદયને અડી જાય છે. તો આવી જ જીવંત વાર્તાઓ આપણને પ્રસ્તુત કરશે ડોક્ટર ભાવેશ પંડ્યા. સાંભળીએ ડોક્ટર ભાવેશ પંડ્યા સંકલિત જીવંત વાર્તાઓ રેડિયો પાલનપુર 90.4 FM ઉપર.
2: ઇતની શક્તિ હમે દે ન દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના. કેવો વિશ્વાસ? પોતાના જીવનને જીવવા માટેનો કેટલો વિશ્વાસ? કુંવારી માતા, કદાચ અયોગ્ય શબ્દ લાગે,

કદાચ અજુકતો શબ્દ લાગે, કદાચ ગાળમાં ખપે એવો શબ્દ લાગે, પણ આપ તમામ પ્રકારથી જુદો જ શબ્દ, જુદી જ વાર્તા, જીવતી વાર્તા, જેના માટે આ વાર્તા માટે વપરાયેલો શબ્દ કુંવારી માતા. સમય સમયનું કામ કરે છે, સમય પોતાની રીતે પોતાની ગતિ આગળ વધે છે. એક રાજપૂતના ઘરે એક દીકરીનો જન્મ થાય છે, બીજી દીકરીનો જન્મ થાય છે, ત્રીજી દીકરીનો જન્મ થાય છે, અને વર્ષોની આશા પછી ચોથા દીકરાનો જન્મ થાય છે. ત્રણ દીકરી અને એક દીકરા સાથે કિલકિલાટ કરતો ગામડાનો આ પરિવાર. પણ કહે છે કે સમય કાયમી કોઈનો સમાન હોતો નથી. આવું જ કદાચ આપણી વાર્તાના કેરેક્ટર માટે થયું. હું નામ નહીં કહું, કારણ કે નામ આ વાર્તાનો મુખ્ય ટોન છે, આ વાર્તાનો મુખ્ય અર્ક છે. સમયને જતા થયું એવું કે એક સમયે કોઈ અકસ્માતમાં આપણા આ કેરેક્ટર, ચલો હવે નામ દઈ જ દઉં કારણ કે નામ વગર આપને વાર્તા સાંભળવામાં પણ મજા નહીં આવે, પણ સમયને થવા કે એ દિવસે રેખાબાના પિતા અને રેખાબાના ભાઈનું માર્ગ અકસ્માતમાં અવસાન થાય છે. આખા ઘરમાં રોકકળ, આખા ગામમાં, કારણ કે ત્રણ ત્રણ દીકરીઓ પછી આપેલો દીકરો અને એનો બાપ અકસ્માતમાં મૃત્યુ પામે છે. જિંદગીની ચોપાટ પર ઢાળી સમયના સોગઠા, આંધળા વિશ્વાસ સાથે ખેલવું સારું નથી. આ દંભનો પરદો હટાવી દે અભાગી જીવતું, યાચનાએ પાત્રને છુપાવવું સારું નથી. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના સામે જીવવા માટે રેખાબાએ મક્કમતા દર્શાવી. સમગ્ર સમાજના વિરોધ છતાં પણ એમના બાપુજીને અને એમના ભાઈને એમણે અગ્નિદાહ આપ્યો, અને પછી શરૂ થઈ રેખાબાની નાની ત્રણ દીકરીઓને, નાની બે બહેનોને ભણાવવાનો વારો. રેખાબાના માતાજી હયાત પણ ઉંમર લાયક અને એમના રેખાબાના પિતાના અવસાન પછી માનસિક અને શારીરિક રીતે પડી ભાંગેલા. આ પરિસ્થિતિમાં રેખાબાએ ઘરની જવાબદારી લીધી, બંને નાની બહેનોને ભણાવી મોટી કરી, નોકરીએ લગાડી. રેખાબા પણ જાતે ભણ્યા. રેખાબા પોતે જાહેર પરીક્ષા આપીને મામલતદાર તરીકે પસંદ થયા, જીપીએસસી પાસ થયા. પણ એક સમય એવું થયું કે તેઓ મામલતદાર હતા એ સમયે બીમાર થયા. અબ બાત કા નયા મોડ શરૂ હો રહા હૈ. 84 વર્ષની ઉંમરે રેખાબાના માતાજી રેખાબાને હોસ્પિટલમાં સારવારમાં મદદરૂપ થાય, આ દ્રશ્ય રેખાબા ન જોઈ શક્યા. કોઈ દીકરી એની માને આ રીતે હેરાન થતા ન જોઈ શકે. રેખાબાએ એ દિવસે નક્કી કર્યું કે હવે મારું શું, જ્યાં બાની મારે સેવા કરવાની છે ત્યાં બા મારી સેવા કરે છે. પણ આપ જે મ્યુઝિક સાંભળી રહ્યા છો ને, એમાં એક પંક્તિ છે,

રેખાબાએ પણ સંકલ્પ કર્યો કે હવે હું મારા જીવન માટે, મારા જીવનના નિર્વાહ માટે, મારા માટે પણ મારું કોઈ હોય એવો પ્રયત્ન કરીશ. એનો મતલબ એ નથી કે આટલું

0: કુંભરે રેખાબાએ લગ્ન કરવાનો વિચાર કર્યો. એક સુંદર સર્જક, વેદનાને લખી શકે તેવા લેખક, વેદના વર્ણવી શકે એનો અનુભવ કરાવી શકે તેવું વ્યક્તિત્વ, એક સારા વક્તા, સારા અધિકારી. જાહેર પરીક્ષા આપવાથી અત્યારે એ ડેપ્યુટર કલેક્ટર કક્ષાના ઓફિસર છે. પણ આ રેખાબાએ એ વખતે લગ્ન ન કરવાનું નક્કી કર્યું. હવે લગ્ન કરવું નથી એને લિવ ઇન રિલેશનશિપ નો તો વિચાર જ ના હોય. તો હવે મારું કોણ? બાની તો ઉંમર 84 વર્ષની છે. બાની ઉંમર તો 84 વર્ષની છે. પણ જે પતિ પત્ની હોય છે ને પોતાનું બાળક નથી હોતું, એ જેમ ટેસ્ટ ટ્યુબ બેબીનો ઉપયોગ કરે છે, રેખાબાએ પણ પોતાના મોરબીમાં ટેસ્ટ ટ્યુબની સારવાર લેવાની શરૂઆત કરી અને પાછળ જતાં એમણે એ દવા રાજકોટથી લેવાની શરૂ કરી. રાજકોટમાં એમને દવાની પરિણામ મળ્યું અને રેખાબાને કહેવાય ને કે સારા દિવસો રહ્યા. વિચારજો મિત્રો, કોઈ એક તાલુકાના મામલતદાર, કુંવારા અને સગર્ભા છે અને એમણે બાળકના જન્મ સમયે એની સારવાર માટે જોઈતી રજાઓ માટે જ્યારે રિપોર્ટ થાય છે, એ અરજી કરે છે, ત્યારે અધિકારી કહે છે કે તમે પરણેલા નથી એટલા માટે તમને બાળક પ્રાપ્ત કરવા માટેની જે રજાઓ હોય છે, ડિલિવરીની જે રજાઓ હોય છે, આપને મળવા પાત્ર નથી. બોલો મિત્રો, એક બાપ માટે, દીકરીઓ માટે, બહેન માટે, સમાજની દીકરીઓ માટે, બાપ વગરની દીકરીઓ માટે, એને જ્યારે પોતાનું સંતાન જોઈએ છે ત્યારે રજા નથી. હાઈકોર્ટમાં કેસ થયો અને મિત્રો આપને આનંદ થશે કે કેસનો ચુકાદો છે કે હા, રેખાબા સરવૈયા, તમને ચોક્કસથી સંતાન પ્રાપ્ત કરવાનો અધિકાર છે. બંધારણમાં ક્યાંય લગ્ન કરેલી વ્યક્તિને જ સંતાન પ્રાપ્તિ હોવી જોઈએ એવો કોઈ અધિકાર નથી. અને આ તરફ રેખાબાએ પણ વૈજ્ઞાનિક ઢબે કશું પણ અજુકતું કર્યા વગર સમાજમાં કોઈ એમને આ સામે આંગળી ન ચીરી શકે એ પ્રકારે જેમણે વાત કરી, એ પ્રકારે જેમણે પોતાની વિગતો રજૂ કરી, એ પ્રકારે એમણે સંતાન પ્રાપ્ત કરી. એક તરફ એમને એમને સંતાન આવ્યું, પણ એમને નક્કી કર્યું હતું કે સંતાન પુત્ર આવશે કે પુત્રી, એનું નામ હું રાખીશ અભિજ્ઞ અથવા અભિજ્ઞા. સંસ્કૃત શબ્દ છે મિત્રો, અને એનો અર્થ થાય જાણનાર, ભવિષ્યનું જાણનાર. અને આવા ભવિષ્યનું જાણનાર અભિજ્ઞા રેખાબા સરવૈયા આજની તારીખે પણ એમની માતાના નામ સાથે અત્યારે તો કોલેજનો અભ્યાસ કરી રહ્યા હશે. રેખાબા અત્યારે ડેપ્યુટર કલેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. ગુજરાત સરકારના એક અગ્રીમ અને સ્પષ્ટ વક્તા તરીકેની પોતાની છાપ ધરાવે છે. આજનો આ મહિલા દિવસ, કોઈ એક કવિએ કહ્યું છે ને, સ્ત્રી અને પુરુષની પરિસ્થિતિ માટે કહ્યું છે, અને કવિનું નામ છે ગણપત પટેલ સૌમ્ય, જેમણે કહ્યું છે કે એક કિનારે પુરુષ ખડા હૈ એક કિનારે નારી, આજ દેખો દોનો મેં ફાંસલા હૈ વારી, મનમાની આઝાદી લેકર પંછી ઉડતા ઉપર, કટે પેરો સે દૂજા પંછી તડપ રહા હૈ ભૂપર. આ પુરુષ અને સ્ત્રીના ભેદભાવ મિટાવતી એક આદર્શ કથા આજે મહિલા દિને રેડિયો પાલનપુરના શ્રોતાઓ માટે, રેડિયો પાલનપુર સાથે જોડાયેલા માટે, પાલનપુરના અવાજ માટે રેખાબાને યાદ કરીએ. આવી અનેક મહિલાઓની વાતો સાથે આપણે ફરી મળીશું. 90.4 FM પાલનપુર, આપણો અવાજ, તમારો અવાજ, સૌનો અવાજ, રેડિયો પાલનપુર. જય હિન્દ, જય ગુજરાત.
1: જીવતી વાર્તા ડોક્ટર ભાવેશ પંડ્યાના સ્વરમાં. દર મંગળવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે.

0: सुन रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर। हमारे साथ जुड़ें, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभरता रहो रेडियो पालनपुर 90.4 एफएम।
2: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી। આપણે અંતાક્ષરીની આ સીઝનમાં આપણે જે ત્રણ હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ હીરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ। તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની અને

અટક્યા હતા તો 70s ઈરાનુંથી કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે, પણ તમે સજેસ્ટ કરો અને તમારું સોંગ વાગે છે કે નહીં, ચલો જોઈએ. તો ચાલો સાંભળીએ 70s ઈરાનો આ ફેમસ

या तुझको ही ले जाएंगे या मर के उठेंगे।

0: મજા આવી કે નહીં.
1: હવે આપણે ચાલુ કરીએ 90s ઇરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઇરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ છે.

કેટલું સુપર સોંગ છે નહીં આ. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને એ સોંગનું નામ છે, હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સાંભળ્યો.

સીઝન 2 આજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સએપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સએપ નંબર છે 9512966888. તમે મેઇલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2 માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આજે એઆર અને આપ સૌ માટે એક સુંદર મજાની પ્રેમની વાર્તા લઈને આવ્યો છું. સાંસો કે રૂહાનિયત, દિલની ધડકન, દિલનો અવાજ 2.0 પર. તમને થયું હશે કે આમ તો આપણે હિન્દી ભાષામાં આ અનુભવોનું શેરિંગ કરતા હોઈએ છીએ. જીવંત એવી ઘણી બધી પ્રેમની વાર્તાઓ કે જે વાર્તાઓ થકી આપણને સૌને જીવનમાં હકારાત્મકતાની લાગણી હો અને સંબંધોમાં સુધાર અનુભવવા મળે તેને આપણે અહીંયા વહેંચીએ છીએ. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌનો અવાજ એટલે કે રેડિયો પાલનપુર પર આ સુંદર મજાની આવા અનુભવ કથાની જીવંત પ્રેમ વાર્તાઓ લઈને હું દર એપિસોડમાં આવું છું. પણ આ વખતે કંઈક માનવીય સંબંધો અને પ્રેમની લાગણીની એવી વાત કે જે જીવંત તો છે પરંતુ એને ગુજરાતીમાં આપણા શ્રોતાએ મારી સાથે વહેંચી છે અને એટલે આ સુંદર મજાની આ વાતને મારે આપ સૌ સુધી પહોંચાડવાની છે. આ જીવંત વાર્તા પ્રેમની વાર્તાને વહેંચી છે પ્રફુલ્લ ચંદ્ર શાહે. હું તમને દર એપિસોડમાં કહેતો આવું છું કે તમારી પાસે પણ સુંદર મજાના અનુભવ અને પ્રેમ કથાઓ, સંબંધોની વાતો હોય અમને મોકલી આપો. આપણા સૌની એ વાર્તાઓને, એ જીવંત વાતોને અન્ય સાથે વહેંચવાથી એમના જીવનમાં પણ સુંદર મજાના પ્રેમના પુષ્પોના રંગ આબેહૂબ સચવાઈને રહેશે. નાનકડી જીવનમાં આવતી મુશ્કેલીઓને તે સરળતાથી પાર કરી શકશે. આજની આ વાર્તાની શરૂઆત કરીશું જેનું નામ છે ગર્વ છે મને, એ આ વિરામ બાદ. પરંતુ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર આરજે દિલબંધી સાથે સાંસો કે રૂહાનિયત દિલની ધડકન.

તમને કહેવી હોય તો શાબ્દિક અને પ્રસંગોની થોડી અનુકૂળ છૂટછાટ લેવી પડે. જીવનમાં બધું જ એ ફિલ્મના પડદાની જેમ મનોરંજનપૂર્ણ હોતું નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે દિલબરને, અને આજે 700 કિલો હાર્ટ દિલની ધડકન દિલનો અવાજ 2.0 એ આપણે માણીશું ગુજરાતી ભાષામાં. તમે મારું નહીં જ સાંભળો, તમે ખુદ દુઃખી થાવ છો અને મને દુઃખી કર્યા કરો છો. કંઈ પણ કહું તો મારી સામે ખુરક્યા કરો છો. જે ગયો તે ગયો, થોડો પાછો આવવાનો. ખરેખર લોકો સાચું કહે છે કે તમે જિદ્દી છો, બસ તમે તમારું ધાર્યું કરવાના. સવાર પડી એટલે બંધ બારી બારણા ખોલી નાખે, એકી ટશે જોયા કરે, એ આશા એ કે હમણાં આવશે. આ આશા તરતી રહે છે, કારણ તેણે જતા કહ્યું હતું કે તે જરૂર આવશે. વર્ષ નહીં વર્ષો વીત્યા, પણ ન કાગળપત્ર કે સંદેશો. ક્યાં છે, શું કરે છે, રાત પડે કમને બારીઓ બંધ કરે, દરવાજો તો ખુલ્લો જ રાખે, કારણ કે આશા જીવંત છે, કદાચ એ આવશે. રાતની શાંતિ જ્યાં હૃદયના ધબકારા સંભળાય ત્યારે હળવેથી બારણું હું બંધ કરું છું, તેમ એ દીકરી કહે છે પિતાની આવૃત્તિ માટે. પણ તેમની પાપણો એટલે કે પિતાની પાપણો ઉપર નીચે સ્થિર થઈ જાય અને તેમને જોયા કરે છે તેમની દીકરી, આંખો જાણે એની બહાર જ પીડાયેલી હોય છે. માણસનો સ્વભાવ ન બદલાય મરે ને ત્યાં સુધી, સ્વભાવ બદલાવાનો પ્રયત્ન થાય જાણે ઠરેલો જ્વાળામુખી ગમે ત્યારે ફાટી નીકળે. તમે પણ પ્રયત્ન કરતા રહ્યા પણ ન ફાવ્યા તેવું દીકરીએ પિતાને કહ્યું હતું અને સમજાવતી કે એમાં તમારો દોષ નથી, પ્રકૃતિ નિયમ કામ કરી જાય છે અને તમે એટલે બધાથી અળગા થતા ગયા. તમારું સત્ય સ્વીકારી લીધું કે જેવા છીએ એવા ખરા, અને પરિણામે તમે દુઃખની વ્યાધિથી વિમુક્ત થતા ગયા, નિજાનંદમાં રહેવા લાગ્યા. કુદરતને હંમેશા કોઈ ને કોઈ બારી ખુલ્લી રાખવી જ પડે છે જ્યાંથી કિરણની નાની રજ પ્રવેશે, અને આ કિરણ જીવન જીવવાની ચિંગારી છે. આ દીકરી પોતાના પિતા વિશે એ આપણા શ્રોતા મિત્રને આ વાતને જણાવે છે. વાતને આગળ વધારીશું પરંતુ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

એના પિતા સાથે જ્યારે એ લગ્નની વાત અને આર્મી મેન સાથેની વાતમાં એના પિતા માન્યા કે ન માન્યા તે વખતેના સંવાદની પણ બહુ જ હૃદયને સ્પર્શી જાય તેવી વાત કહી હતી. તમે સાંભળી રહ્યા છો આજે દિલભરને 700 કિલો હાનિયા દિલની ધડકન દિલનો અવાજ 2.0 પર. આજે ગુજરાતીમાં એક આપણા શ્રોતા મિત્રએ મોકલેલી જીવંત પ્રેમની વાર્તા સાથે. એક વખત જ્યારે દીકરી ઘરે પાછી આવી ત્યારે એના પિતા દરવાજે હતા અને એમના ચહેરા ઉપર ઘણા બધા પ્રશ્નો હતા. ઘરમાં પ્રવેશી એટલે તેણે હિંચકે બેઠેલા પિતાને નજીક પહોંચી અને તેમને જોયા. એમનું મન વ્યાકુળ જોયું એટલે એને પૂછ્યું કે તમે કશું પૂછવા માગો છો? ત્યારે પિતા તરફથી એક પણ કોઈ સૂચક શબ્દ ના આવ્યો એટલે એને હળવેકથી બાજુમાં પડેલું માથામાં નાખવાનું તેલ લીધું અને હિંચકા પાછળ ઊભી રહી અને એના પિતાના માથામાં તેલની માલિશ કરવા લાગી. પિતાએ થોડી વાર તો તે થવા દીધું અને પછી કહ્યું કે દીકરી બહુ મોડી આવી છે, થાકી ગઈ હશે, સૂઈ જા. આજે તો તારો બપોરે સુવાનો ક્રમ પણ તૂટ્યો હતો. એટલે તે દીકરીએ ધીમેથી પૂછ્યું, તમે ક્યાં ખોવાયા છો? તમારું વર્તન આજે ન સમજાય તેવું છે, મને કહો તો ખરા. અને પિતાએ કહ્યું, હા, કારણ કે હું મારી ચાલમાં ફસાઈ ગયો છું, આ તો ઊંટ કાઢતા બકરું બેઠું. દીકરી પૂછે છે કે સમજાય એવું કહો ને. પિતાએ જવાબ આપ્યો, છોકરો કેવો છે મેં તે જોવાનું તને કહ્યું હતું, પણ તું તો એના પ્રેમમાં પડી ગઈ. એટલે દીકરીએ કહ્યું કે છોકરો બહુ સરસ છે, એમાં કોઈ ખામી નથી. ત્યારે પિતાએ કહ્યું કે તું નજરઅંદાજ કરી રહી છે, તે કશું જોયું નથી? એટલે દીકરીએ કહ્યું કે ના, કંઈ જોવા જેવું હતું જ નહીં. પિતા કહે છે કે તે સૈન્યમાં છે, એટલે તું આમ છતાંય આ જાણીને આગમાં કૂદવા તૈયાર થઈ છે, તારું મગજ ઠેકાણે છે કે નહીં? પ્રેમમાં પડી એટલે ગાડી ન થવાય. પણ દીકરી કહે છે કે સૈન્યમાં છે તેનો વાંધો છે તમને પિતા? ત્યારે દીકરીનો આ જવાબ સાંભળીને એના પિતાએ કહ્યું કે હા, કારણ કે પિતાએ તો દીકરીને સવાલ પૂછ્યો હતો કે તું ગાડી છે, કે તું સૈન્યમાં જે વ્યક્તિ છે એની સાથે લગ્ન કરે છે. ત્યારે એના જવાબમાં પણ એને પ્રશ્ન મળ્યો અને એનો જવાબ એમને આપ્યો કે હા, મને વાંધો છે. દેશભક્તિના પાઠ ભલે મેં તને ભણાવ્યા હોય, પરંતુ તું ચૂપ થઈ જા હવે. તું પોતાના જીવનને કેવી રીતે અહીં એકદમ રાખ બનવા માટે તૈયાર કરી શકે છે? એટલે દીકરી કહે છે કે શું તમને ડર એ છે ને કે શહીદ થઈ જાય તો? અને પછીની વાત શું થઈ તે માણીશું આપણે વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળો.

0: ડર એ છે ને,
1: દીકરીએ પિતાને પૂછ્યું કે તે શહીદ થઈ જાય તો?
0: પિતા કહે છે કે ન બોલ, કોઈના માટે પણ ન બોલ, પણ લાગણી છે એટલે હું તને આગમાં નહીં કૂદવા દઉં.
1: ત્યારે દીકરી કહે છે કે લાગણી એ માણસને નબળો બનાવે, બાકી તો આશા આપણને અમૃતત્વ તરફ લઈ જાય. અને મને છે ને ક્ષણભંગુર જિંદગીના મમત્વથી ન બાંધો.
0: મારો નિર્ણય છે કે હું જેને પ્રેમ કરું છું તેની સાથે જ લગ્ન કરીશ. અને જો તમને દુઃખ થતું હોય તો નહીં કરું, પણ કોઈની સાથે પણ નહીં.
1: પિતા કહે છે કે ના બેટા,
0: હવે જે થવું હશે થશે, પણ તને પાનેતરમાં જોવાની મને તાકાત તો વળશે. અને પછી તેમને આશીર્વાદ આપ્યા હતા.
1: હા, આ વાત છે ને અદ્ભુત છે. ક્યારેક પિતા અને માતા પોતાના દીકરા અને દીકરી માટે પણ પોતાની ગમતી અથવા પોતાની ન ગમતી વાતોનો પણ બાજુમાં મૂકી દે છે. પણ અહીંયા તો એક મોટો ડર પણ પિતાએ બાજુમાં કોરાણે મૂક્યો હતો. તેઓના આશીર્વાદથી તેમના લગ્ન સાદાઈથી તો પૂર્ણ થયા, પણ આ લોકોને માત્ર 10 દિવસની રજા મળી હતી. એટલે તેમણે અંબાજી દર્શન કરીને માઉન્ટ આબુમાં ફરવાનું નક્કી કર્યું હતું. સૌંદર્યનો આનંદ માણીને તેઓ પાછા આવ્યા. ત્યારે આલોકે તેની પત્નીને તેના પિતા સાથે જ રહેવાનું કહ્યું હતું, કારણ કે તે તો ત્યાં લશ્કર માટે સરહદ પર જવાનો હતો. અને તે અવારનવાર ત્યાંથી વાતચીત કરે ત્યારે પણ એને ચિંતા પણ ન રહે. પોતાના માતાની ઓરડીને એક અદ્ભુત રીતે પિતાએ સજાવીને તેને પોતાની દીકરીને આપી હતી, કારણ કે હવે તે નવોડા હતી. અમીઝરણા અને સ્નેહ ત્યાં વીતતા રહ્યા. વર્ષમાં જ્યારે રજા મળે ત્યારે આલોક તેની પત્નીને મળવા આવી જતો હતો. હવે તો ઘરમાં ઘોડિયું બંધાવવાનું હતું, એટલે જ પાડોશમાં રહેતા કાશીબેનને રસોઈ પાણી માટે પણ તે પિતાએ રાખી લીધા હતા. અને ખુશીઓના માહોલમાં ફોન પર અને પરિવારમાં બેબી આવશે એટલે કે દીકરો કે દીકરી તો શું બનશે તે બધી વાતો સાથેનો માહોલ સર્જાતો. જો દીકરો આવે તો આર્મીમાં અને દીકરી આવે તો ડૉક્ટર એટલે કાયલ ફોજીની સેવા પણ થાય, આવું નક્કી પણ હતું. અને આ બધી જ વાતો સાથે સુંદર સમય પસાર થઈ રહ્યો હતો. અને એ દિવસ હવે નજીક આવ્યો હતો કે ત્યારે બાળકનો જન્મ થવાનો હતો. અને જન્મ સાથે ઘરમાં આનંદનો ઉત્સવ છવાઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ તે વાતને હું કહીશ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા

એ દિવસ આવી પહોંચ્યો. બાળકનો જન્મ થયો અને સમાચાર ઘરમાં ઉત્સવની જેમ ભરી વળ્યા. તે સમાચાર આલોકને પહોંચાડવા દીકરીના પિતાએ ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ તે સમાચાર પહોંચાડી ન શક્યા. અને બીજે દિવસે તો સમાચાર મળ્યા કે આલોક દુશ્મન સાથે લડતા લડતા શહીદ થયો છે. સરકારી શિષ્ટાચાર મુજબ આલોકના અગ્નિ સંસ્કારના તેના પિતા સાક્ષી બન્યા હતા અને એ દીકરી જોતી રહી જિંદગીનો ખેલ. પિતાનો લેખ કોઈ મટાવી શક્યું નથી. અને એક બાજુ ઘરમાં પુત્રની ખુશી અને બીજી બાજુ પતિનું શહીદ થવું. ભગવાન ક્યારે કોઈને આવા દિવસો ન બતાવે તેવું શ્રોતાને, એટલે કે આપણા શ્રોતા રેડિયોના લિસનરને, તે દીકરીએ તે દિવસની વાતમાં કહ્યું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 700 કિલોહર્ટઝ દિલની ધડકન, દિલના અવાજ 2.0 પર એક જીવંત પ્રેમ વાર્તા, સંબંધોની વાર્તા આજે દિલબરના અવાજમાં. એક પિતા પોતાના નવા જન્મેલા બાળકને જોયા વગર જ દુનિયામાંથી અલવિદા થઈ ગયો અને આખું ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું. પરંતુ ઘરમાં ત્યારે માતમ હતો. તે પિતા પોતાની દીકરી પાસે નહોતા જઈ શક્યા, પરંતુ તે દીકરી તેની સેવા ચાકરી માટે રાખેલા કાશીમાંનો હાથ પકડી અને પોતાના નાના દીકરાને હૈયા સરખો ચોંટાડીને બહાર લઈને આવી હતી. તે ધ્રુસકે ધ્રુસકે રડી હતી અને ત્યારે તેના પિતાએ તે દીકરીના પસવારીને, તેને પીઠને ધીમે ધીમે ધબકારતા, પોતાના અવાજ થકી આશ્વાસન આપતા કહ્યું હતું કે હું જીવું છું, આ મારા દીકરીના દીકરાને પણ હું આંગળી પકડીને તેને આ સંસારનું બધું જ જીવન શીખવીશ, જેમ તને સંસારને પાર કરવા માટે અહીંયા સુધી લઈ આવ્યો. એક તોફાની વાવાઝોડું ત્રાટક્યું હતું અને જાણે પસાર થઈ ગયું. બરફીલો પહાડ પીગળતો ગયો હતો અને વસંતનો નજારો પથરાતો ગયો. ચહેરો હવે પિતાનો દાદા બન્યો અને દાદાના ગુંજનનાથી ગુલાબી થતો ગયો અને ઘર કલરવથી રમતું થયું હતું. હવે એક વાત દીકરીને સમજાણી હતી કે જીવનમાં સુખ દુઃખ આવે છે અને જાય છે, લાગણીઓ પણ બે પણ આવે અને ડૂબકી મારીને સ્વસ્થતા આપણે પ્રાપ્ત કરવી પડે, રોજિંદો લય પ્રાપ્ત કરવો પડે. જાણે કશું બન્યું નથી તેમ તેઓ સૌ સમયમાં એની કેડી ઉપર ચાલતા થયા હતા. પછી શું થયું તે માણીશું અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલન.

અને દીકરીના જીવનમાં હવે તે દીકરીનો પુત્ર અને તે પિતાનો પૌત્ર હતો, જેનું નામ હતું ધવલ. ધવલ શાળામાં જ્યારે કાર્યક્રમ હોય ને એમાં ખાસ કરીને અભિનય કે વેશભૂષા, ત્યારે એ ફોજી જ બનતો. બંધ પટારામાં દાંટી દીધેલા બધા જ સંભારણાને સોળ ડંખે તેમ જીવંત કરી દેતો. પણ એ વેદના પણ ક્ષણભંગુર હતી, કુદરતની અનોખી લીલા હતી. ધવલમાં આલોકના દર્શન તે દીકરીને થતા અને આ દર્શન એના જીવનમાં ચંજાવાત પણ લઈ આવતા. એક રાતે જ્યારે ધવલની શાળાનો કાર્યક્રમ જોઈને પાછા વળ્યા પિતા અને પુત્રી, ત્યારે પિતા નાખુશ હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. આજે દિલબરના અવાજમાં સાંસુ કી રૂહાની દિલની ધડકન, દિલનો અવાજ 2.0, પ્રેમના સંબંધો કે જેમાં આપણે માણીશું સંબંધોની એક નવી વાર્તાને, જીવંત વાર્તાને. અને કાર્યક્રમમાંથી પાછા આવતા ધવલના દાદા નારાજ હતા. કારણ પછી જાણીએ, પણ ધવલ એ તો એકદમ ખુશ હતો. એને એના પિતાની જેમ ફોજી બનવું હતું અને આજે એને પ્રથમ પરિણામ મળ્યું હતું, એટલે કે તે પ્રથમ નંબરે આવ્યો હતો. પણ એના દાદા તો ભયનો શિકાર બન્યા હતા. એ સાંજે એમણે એમની દીકરીને કહ્યું હતું કે દીકરી, આ ધવલના લક્ષણો સારા નથી. અને આ સાંભળીને દીકરી ગભરાઈ ગઈ. એણે પૂછ્યું, શું કર્યું ધવલે? ત્યારે દાદાએ એના પૌત્ર વિશે એક જ વાત કરી કે ધવલ સતત એક જ વાત કર્યા કરે છે. દીકરી પૂછ્યું, કઈ વાત? ધવલ કહે છે કે મોટો થશે તો આર્મી જોઈન કરશે. અને એ વાત જોઈને દીકરી હસવા લાગી, કહ્યું કે તમે તો મને ડરાવી દીધી હતી, મેં તો શું ને શું વિચાર્યું હતું. ત્યારે પિતા કહે છે કે તને હસવું આવે છે? એટલે કે મારે રડવાનું ને તારે હસવાનું? તું કઈ માટીની બની છે? આટલું દુઃખ વેઠ્યા છતાં તને આ વાત પર હસવું આવે છે? દીકરી કહે છે કે તમારે છોકરાની વાત છે ને એને છોકરમતમાં લેવી, ગંભીર ન લેવી. પણ પિતા કહે છે કે હું તને ચેતવું છું, જેવા આપણા નસીબ, પરંતુ આ છોકરો ફોજી બનવાનો સતત રટણ કરે છે. તું એનો એ વિચાર બદલ, નહીં તો આ વિચાર એને ફરીથી ફોજમાં લઈ જશે. દીકરી કહે છે કે ઠીક છે, તમારી વાત સાચી છે, પણ હું સમજી શકતી નથી કે એમાં વાંધો પણ શું હોય. પણ જે હોય, પિતાએ કહ્યું કે મને સતત અમંગળના અનુસંધાનના સપના પણ આવે છે. એટલે છે ને, તમે એટલે કે મા અને દીકરો આ વાતને છોડી દો. ત્યારે દીકરી કહે છે કે પિતા, તમે છે ને ખરેખર ભૂતકાળને છોડતા નથી ને, એટલે ડરો છો. હવે શું થયું તે માણીશું અપરામબાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દીકરીએ પિતાને કશું જ કહ્યું નહીં અને ધીમે ધીમે દીકરાને સમજાવી દીધું કે તારે ફોજની ને આર્મીની વાત એ દાદા સાથે ન કરવી. પણ એના મનમાં તો એ જ હતું કે તેને, એટલે કે ધવલને, આલોકની જેમ આર્મીમાં જવું હતું. અને દીકરીએ પણ સ્વીકાર્યું કે ભલે ને એના દિલને છે કરવું હોય કરે. એ જોતી હતી કે જ્યારે ટીવી પર આતંકવાદી દ્રશ્યો આવે કે પછી અન્ય કોઈ પણ આવા કામ આવે અથવા તો ખરાબ વૃત્તિઓ દેખાય ત્યારે એક આર્મી માણસની જેમ એની મુઠ્ઠીઓને એકદમ બાંધી દેતો હતો. કોરા કાગળ ઉપર એ પ્લાન બનાવતો હતો કે કેવી રીતે આ દેશને બચાવી શકાય. અને પછી એ જુબાન થયો. કોલેજ કાળ બાદ એ ઘરે આવીને એની મમ્મીને વળગી પડ્યો, ખુશીના સમાચાર આપ્યા કે તેને ફોજી એટલે કે આર્મીમાં જવા માટેનું આમંત્રણ મળી ગયું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો.

આખરે એ દીકરો જાય છે અને દાદાને એટલું જ કહે છે કે મુંબઈમાં મને સારી નોકરી મળી છે. સતત ટ્રેનિંગના વર્ષો બાદ પણ જ્યારે એને ત્યાં પોસ્ટિંગ મળ્યું ત્યારે 5 વર્ષ સુધી એ ક્યારેક ક્યારેક આવી જતો, ખુશીઓ લઈ આવતો, પત્રો લખતો, પણ હંમેશા ઓફિસમાં કામ હોય છે, વધારે કામ હોય છે, મારી જવાબદારી વધારે છે તેની જ વાત કરતો. પણ લશ્કરની કોઈ હિલચાલ અથવા તો એ બધી બાબતોની તે તેના દાદાને ન કરતો. પણ એની માને આ વાતની ખબર હતી. હમણાં એટલે કે જે સમયમાં લશ્કરની હિલચાલ વધી હતી ત્યારે એક સમય તો તે દીકરીને પણ પોતાના દીકરા માટેનો એક થડકારો અનુભવાયો. ધીમે ધીમે થોડાક વર્ષો પછી તેનું આવવાનું 1 વર્ષ સુધી ન થયું. સતત એના પિતાની દીકરીને પૂછતા કે એટલો કેટલો બીજી છે, ચાલને આપણે જઈ આવીએ. પણ ઉડાવ જવાબ આપતી દીકરી કે મારી અહીંયાની આ બધી કામગીરી અને તમારી તબિયત જોઈને એટલે દૂર ન જવાય. આખરે એક દિવસ એવો આવ્યો કે 2-3 વર્ષ બાદ કોઈ પત્ર પણ ન આવે, અથવા તો જ્યારે રાત્રે ફોન આવતો ત્યારે પણ એની દીકરી એ દાદા સાથે પોતાની વાત કરાવતી. એ હવે એમ કહે છે કે રાત્રે મોડા એને સમય મળે છે ને તમે ઊંઘ્યા હોવ છો ત્યારે હું વાત કરી લઉં છું. એ વાત પિતાને ગળે ઉતરતી ના હતી અને એટલે હવે સવાલ પૂછતા પણ નથી. પરંતુ એક સાંજે જ્યારે બહારથી ઘરે આવી ત્યારે ઘરે એ આવે ત્યાર સુધી ઓસરીમાં એના પિતા રાહ જોતા હતા. તે દિવસે તે ત્યાં ન હતા. દીકરીના પેટમાં ફાળ પડી કે કશું થયું તો નથી. દોડીને ઘરમાં પ્રવેશી અને જોયું આશ્ચર્યથી કે એના પિતાએ એ દીકરીના ઓરડાને કે જ્યાં તે તાળું મારીને જતી હતી તે આજે ભૂલી ગઈ હતી, તેમાંથી એક ફોટો જે ધવલનો હતો એ લઈ અને દિવાલ પર ટીંગાડ્યો હતો અને સુખડનો હાર પહેરાવી 2 હાથ જોડીને વંદન કર્યા અને ટટ્ટાર ઊભા રહીને સલામી આપી રહ્યા હતા. અને દીકરીને જોઈ ત્યારે મક્કમતાથી કહ્યું, ભારત માતા કી જય, તારા પર ગર્વ છે મને. વાતને વધારીશું અવિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

પુત્રનું પિતા પ્રત્યેનો, માતાનો પુત્ર અને પુત્રનું પિતા પ્રત્યેનો પ્રેમ, આ બધાની અંદર જીવનમાં ક્યારે પણ નાસીપાસ થયા વિના લાગણી અને પ્રેમના સંબંધોથી કેવી રીતે જીવનને આગળ ધપાવી શકાય તેની વાત છે. આપણને મોકલી આપી આપણા શ્રોતા મિત્રે અને આ સુંદર જીવંત વાર્તાને મેં વહેંચી. તમને સૌને પણ વિનંતી છે કે તમારી પાસે આવા અનુભવ, આસપાસ પડોશમાં કોઈ ઘટના છે કે જે પ્રેમ સંબંધની છે, સંબંધોની છે, અને જેના થકી આપણા શ્વાસોની એક અદ્ભુત મહેક પ્રસરી શકે, દિલનો અવાજ બની શકે, અને સાચી એ જીવનની ધડકન હોય તો વહેંચજો 95299688 પર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર કે અમારી ઈમેલની સિસ્ટમ પર, એટલે કે radiopalanpur@gmail.com પર ટેક્સ્ટ મેસેજીસથી લખીને મોકલી આપજો. રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ અને અમારી મોબાઈલ એપ્લિકેશન આઈફોન અને એન્ડ્રોઈડ ફોન બંને માટે છે. ડાઉનલોડ કરો

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4.

મેગાહર્ટ્ઝ પર 95 12 99 66 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.